નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ. અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારેય સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી હોતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી હોતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક 10-12 વર્ષનો બાળક હતો, શાળાએ જતો હતો અને એને લાલ રંગની પેન્સિલ બહુ જ ગમતી. એટલો બધો લગાવ એના માટે. હવે એ પેન્સિલ છે ખોવાઈ ગઈ. એને રડાકૂડ કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી હતી, અમુક બ્રાન્ડની જ પેન. હવે એ પેન પણ ખોવાઈ ગઈ. ફરી પાછી રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે. અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવ થયો, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું. પણ એની દ્રષ્ટિ

0: નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. ડિટેચમેન્ટ ઇઝ ધ ડેસ્ટિનેશન. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે અને એટલે જ એને કહેવાય છે ઋણાનું બંધ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે અને મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે કે આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ અને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં, ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય, તો સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ, ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં, અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ, ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે. સબમિશન ને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે, અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું

0: મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. તો યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
3: હા હા પાક્કું, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
4: હરે ઘર

0: રેડિયો પર બર્થડે ની શુભકામનાઓ. શું તમારો પણ બર્થડે આવી રહ્યો છે? તો અમને આજે જ મોકલી દો. અથવા તો શું તમે કોઈના બર્થડે ને વિશ કરવા માંગો છો અને એને કશું કહેવા માંગો છો, તો આજે જ એની તારીખ અને એના નામ સાથે અમને મોકલી આપો. અમારા રેડિયોના ઈમેલ આઈડી radiopalampur@gmail.com, અથવા તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પર અમને ડાયરેક્ટ DM પણ કરી શકો છો.
1: હેલો, બોલીએ. આજે પ્રિયંકા બોલું છું રેડિયો પાલનપુર પરથી. આજે તમારો બર્થડે છે.
2: હા, કોને કીધું તમને?
3: તો અમને ખબર હોય, અમે રેડિયો વાળા ને તો અમને બધી ખબર હોય.
2: અરે, ખૂબ ખૂબ ધન્યવાદ તમારું.
3: તમારા બર્થડે ઉપર તમારા બધા ડ્રીમ્સ કમ્પ્લીટ થાય.
2: હાય હાય,
3: તમે જે ઈચ્છો એ તમને મળે.
2: હા હા, વાહ વાહ વાહ વાહ.
3: એના માટે રેડિયો પાલનપુર ની તમામ ટીમ તરફથી તમને શુભેચ્છાઓ છે. તો તમારા બર્થડે નું શું પ્લાનિંગ છે આ વખતે?
2: શું પ્લાનિંગ? ઘર પર બેઠે રહેને કામ મજા કરને.
3: એસા કેસા?
2: હા, મેં તો એસે બર્થડે મનાતા હું.
3: નહીં નહીં, હોગા હોગા, અમે થોડી બતાએંગે આપ.
2: ના ના, સિરિયસલી અભી કુછ નક્કી કિયા હી નહીં મેને, કુછ પ્લાન હી નહીં હૈ.
3: અચ્છા, આ વખતે કયા રિઝોલ્યુશન લેવાના છે?
2: એ નક્કી કર્યા નહીં હાલમાં.
3: થોડા વિચાર્યું હોય ને કે આ વર્ષથી મેં આ નહીં કરું ને આ કરીશ?
2: ના ના, હા એ તો સોચ્યા ના.
3: હા તો બોલો ને.
2: હા ભાઈ, ભાઈ બોલ રહા હું કે ઇસ સાલ મુજે કુછ ભી કરકે એક સાલ કે અંદર મેરે કો 50,000 ક્રોસ કરને.
3: ઓહો,
2: ઓર હો જાયેંગે 50 તો ક્યા, મેં 100 કે તક કા સોચ રહા હું. એક સાલ મેં 100 કે તો પહોંચ જાઉંગા એક સાલ મેં. યે મેરા વો રખ રહા હું મેં એક હી.
3: અચ્છા, હમ ભી વિશ કરતે હૈ 100 કે જાયેંગે.
2: ઓર હા હા, ઓર હા, ઇસ સાલ મેં એક મેરે કો મેરી ફેવરેટ કાર લેની હૈ.
3: ઓહો, કોન સી?
2: i20.
3: અરે, આપ મર્સિડીઝ લો. એસા
2: નહીં, i20 સ્પોર્ટ્સ હી લેની, મુજે વોહી અચ્છી લગતી હૈ.
3: અચ્છા અચ્છા, ઓકે રિતિક, આ વર્ષે તમારા બધા સપના પૂરા થાય. અને તમે આ વખતે કયું ગીત અમારા રેડિયો પરથી વગાડવા માંગશો?
2: ગુજરાતી ગાના યા હિન્દી બોલું?
3: આપની મરજી.
2: ઓકે, મેને એક વો વાલા ગોરાદે વાલા ગુજરાતી.
3: વો ક્યા હૈ?
2: અરે, તમારા દલડામાં, વો વાલા ગાના.
3: અચ્છા,
2: તો ગોરાદે તમને કડલા, વો વાલા.
3: ઓકે ઓકે, બિલકુલ. અમારા રેડિયો પરથી અમે તમારા બર્થડે ઉપર સ્પેશિયલી ગીત વગાડીશું.
2: યસ, થેન્ક યુ સો મચ.

0: and more then and more then.
1: Thank you so much.
0: Thank you. Bye.
1: Bye-bye.
2: રેડિયો પર બર્થડેની શુભકામનાઓ. શું તમારો પણ બર્થડે આવી રહ્યો છે? તો અમને આજે જ મોકલી દો. અથવા તો શું તમે કોઈના બર્થડેને વિશ કરવા માંગો છો અને એને કશું કહેવા માંગો છો, તો આજે જ એની તારીખ અને એના નામ સાથે અમને મોકલી આપો. અમારા રેડિયોના ઈમેલ આઈડી radiopalampur@gmail.com અથવા તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પર અમને ડાયરેક્ટ DM પણ કરી શકો છો.

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા. અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસે કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે

0: મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું. એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

0: રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजे एआर। ईश्वरे बनावेला बधा जीवो माथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए के पेटियो रड़वा અમારે કમાવવું પડે અને દુનિયાવી સુખ પાછળ આપણે ભોગ વિલાસ પાછળ એ નાણાં ખર્ચીએ છીએ અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય। પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ। તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ, કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: હવે લગ્ન એ ઈશ્વરીય કલ્યાણકારી એવું બંધન છે કે જેમાં બે આત્માઓ છે એ એકરૂપ થાય છે. હવે આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા અને આ બધું કેવી રીતે આવ્યું હશે? તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનું સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટમેન બન્યા, એટલે કે અણવર બન્યા અને એટલે

આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે, અને જેમાં આ નવદંપતી છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્વ આપીએ છીએ ને, એટલું જ મહત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ. અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: आ गया है विकसित भारत जी राम जी, जिसमें हर ग्रामीण को मिलेगी साल में 125 दिन रोजगार की गारंटी और काम वही जो ग्राम पंचायत कहे। विकसित भारत जी राम जी, गांव बढ़ेगा तभी देश बढ़ेगा। ग्रामीण विकास मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: એક સુંદર મજાનો સંદેશો મને મળ્યો, એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી। મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે। કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે। સંબંધ તો ઘણા છે જીવનમાં તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે। શ્રોતા મિત્રો, તમે પણ

0: વિચાર કરી લેજો. મૂલ્યાંકન અને કિંમત આંકવા જતા આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
2: ભગવદ્ ગીતા ને સમજવા માટે આપણે છેલ્લા કેટલાક લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા છીએ. શક્ય હોય ત્યાં સુધી એક એક શ્લોકને આપણે આપણી રીતે સમજીએ છીએ અને એ રીતે આખી ગીતાનું અધ્યયન કરવાનો આપણો ઉપક્રમ છે. ગીતાનું જ્ઞાન ગહન છે એમ કહેવાય છે, અને છતાં ગીતા દરેકના માટે છે એમ પણ કહેવાય છે, અને એ બંનેનો સમન્વય કરતાં કરતાં ભગવદ્ ગીતા લખાય છે. અલબત્ત જે વખતે જ્ઞાનની વાત કરીએ એ વખતે એની ગહનતા આવે, પણ વ્યવહારની વાત કરવામાં આવે ત્યારે દરેકના માટે પોતાના જીવન વ્યવહારમાં ઉપયોગી એવા સૂચનો પણ એમાંથી મળી રહે. આ બંનેનો સમન્વય કરતો 10મો અધ્યાય હતો. અર્જુનની દ્રષ્ટિએ, સામાન્ય માણસની દ્રષ્ટિએ અને પરમાત્મ તત્વની દ્રષ્ટિએ જગતમાં શું શ્રેષ્ઠ હોઈ શકે એને ઈશ્વરની વિભૂતિ સ્વરૂપે આપણે સમક્ષ રજૂ કર્યું. કારણ કે અર્જુને એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. અર્જુનને જે ભૂમિકા સુધી લઈ જવો છે કૃષ્ણએ ગીતાના અંત સુધીમાં, એ આપણે જોવાનું છે. આપણે બિલકુલ શરૂ કર્યું એ વખતે પણ આ વાત કરી છે કે ભગવદ્ ગીતા એ યુદ્ધના માટે રચાયેલું શાસ્ત્ર છે જ નહીં. એવું સમજવાની જે લોકો ભૂલ કરે છે, એ લોકો વ્યવહારિક ભૂલ કરે છે કે બે સેનાઓ સામસામે ઉભી હોય ને, ધનુષ બાણ ખેંચાઈ ગયા હોય ને, પછી 700 શ્લોકોની ગીતા રચાય ને. પણ ગીતાનું જે જ્ઞાન છે એ જ્ઞાન આપણને સુલભ કરાવી આપવા માટે થઈને પુસ્તક રૂપે આપણી પાસે, મહાભારત મહાકાવ્યના એક ભાગ રૂપે આપણી પાસે ઉપલબ્ધ છે. 10મા અધ્યાયમાં વિભૂતિઓની વાત થઈ, ઈશ્વરની, પરમાત્માની, પરમેશ્વરની દ્રશ્યમાન વિભૂતિઓ કઈ તમે જોઈ શકો કે આ ઈશ્વરનો અંશ છે એમ કહો, કહી દો. વસ્તુતઃ એમણે કહ્યું કે ઈશ્વરનો અંશ તો અણુ માત્ર છે. જે જે કંઈ સર્જાયું છે પરમાણુથી માંડીને પર્વત સુધી, જે જે કંઈ સર્જાયું છે, જે જે કંઈ ઉત્પન્ન થયું છે, જે જે કંઈ ભૂત છે, એ બધું જ ઈશ્વરનું સર્જન છે અને ઈશ્વરનો અંશ છે. પણ એની અંદર પણ સર્વોત્તમને શોધીને તમે એને આધાર બનાવો એવું 10મા અધ્યાયની અંદર આપણને જોવા મળ્યું. આ સાંભળ્યા પછી અર્જુનની મનસ્થિતિ તમે વિચારો. એ સમજીને સાંભળે છે, એને પછી યાદ કરીને સમજવાનું છે એવું નથી, એ સમજીને સાંભળે છે. એટલે એને નવી નવી જિજ્ઞાસાઓ પણ થાય. શરૂઆતમાં બૌદ્ધિક જિજ્ઞાસાઓ હતી, હવે હૃદયની જિજ્ઞાસાઓ છે, અને એ જિજ્ઞાસાને કારણે એ હવે પ્રાર્થનાશીલ બની ગયો છે. ભગવાનને વિનંતી કરતો

જ્ઞાન તો પરુષ છે ને, આપણે વાત કરી છે એના તરફથી, એ જીવન તરફ આપવું છે એને. એટલે ગીતાના 10મા અધ્યાયના અંતે જે આપણને કહ્યું હતું એ સાંભળ્યા પછી, કારણ કે ભગવાને એને કહ્યું 10મા અધ્યાયના અંતે કે અથવા બહુ નહીં તે ન કિમ જ્ઞાતેન તવા

કરવું છે અર્જુન, તું આટલું જાણી લે કે આ જે આખું જગત છે એને અંશ માત્રથી ધારણ કરીને હું સ્થિત છું, આટલું જાણી લે એટલે બાકી બધું જાણી લેવાયેલું જ છે, આટલું જાણ્યું એટલે એટલામાં બાકી બધું આવી ગયું એમ તું માની લે. એ સમજી ગયો અર્જુન કે હા, એક જ બિંદુ માત્રથી, એક જ બિંદુને માત્ર જાણીને આપણે બાકીનું બધું જાણી લઈ શકીએ એમ છીએ. તો હવે એ એકને જાણ્યો જેમાંથી વિશ્વનું સર્જન થયું છે, એ એક બિંદુને સમજ્યા, તેથી હવે એ સર્જક જે છે એ તો જગતની તમામ વસ્તુઓથી ઉપર છે, કારણ કે એ જ સર્જક છે. એટલે હવે અર્જુન જે કહે છે એ બહુ સીધી નમ્ર પ્રાર્થના છે. પ્રાર્થના નમ્ર જ હોવી જોઈએ. આપણે કોઈની પાસે માગવા જઈએ અને પછી એમ અધિકારથી માગીએ તો એ ચાલે નહીં. અધિકાર સ્વીકાર્યો છે કૃષ્ણએ, પણ નમ્રતા અર્જુનમાં હવે આવી છે. એ કહે છે, મદ અનુગ્રહાય પરમમ ગુહ્યમાધ્યાત્મ સંગનિતમ યત્વયોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ. મારો મોહ તો ગયો, મોહ અયમ વિગત, મારો આ મોહ ગયો. કયો મોહ? કે શરીરધારી અર્જુન, એ શરીરધારી દુર્યોધન કે શરીરધારી દાદા મામા સાથે લડે તો શા માટે લડવું જોઈએ? એણે આ જગતને, આ જગતની જે પરિસ્થિતિઓ છે એને આધાર રાખીને એના મૂળને ઓળખ્યા સિવાય હું જે બોલ્યા કરતો હતો એ મોહ હતો. તમારા વચનો સાંભળીને એ મોહ તો ગયો. હું નસીબદાર છું કે તમે મને આ કહ્યું. કેમ કહ્યું તમે મને? તો અર્જુન કહે છે કે મદ અનુગ્રહાય, મારા ઉપર કૃપા કરવા માટે, મારા ઉપર અનુગ્રહ કરવા માટે, મારા ઉપર મહેરબાની કરવા માટે તમે મને જે આ કહ્યું તેનાથી હું અનુગ્રહિત છું. મારા ઉપર તમારો ઉપકાર થયો છે, અને મારા કહેવાથી ઉપકાર થયો એમ નથી, તમે મારા ઉપર ઉપકાર કરવા માટે આ મને કહ્યું છે, મને તો ખબર જ નહોતી. મદ અનુગ્રહાય, મારા ઉપર અનુગ્રહ કરવા માટે, મારા ઉપર કૃપા કરવા માટે. બહુ અગત્યની વાત છે કે મેં એમ નહોતું કહ્યું કે ભાઈ મહેરબાની કરીને મને 10 રૂપિયા આપો, 15 રૂપિયા આપો, મહેરબાની કરીને મને આ કોલેજમાં એડમિશન અપાવો, આ સ્કૂલમાં એડમિશન અપાવો જ્યાં હું છું એ વાત તો, પણ તમે મારા ઉપર મહેરબાની કરી કે મને આ તમારા વચનો સાંભળવા મળ્યા. એ વચનોએ શું કહ્યું? પરમ ગુહ્ય જ્ઞાન મારા સુધી પહોંચાડ્યું. પરમમ ગુહ્યમ, પરમ ગુહ્ય, પરમ ગોપનીય, જે સામાન્ય માણસને સમજમાં ન હોય તેવું આ ગુહ્ય જ્ઞાન છે. અને ગુહ્ય જ્ઞાન મને ખબર છે કે દરેકને આપી શકાતું નથી. કેટલીક વસ્તુઓ આપણે જમાનાથી છુપાવવાની હોય છે, કારણ કે એને સામેવાળો સમજી નહીં શકે, અર્થના બદલે અનર્થ કરશે, એટલે એને છુપાવવું પડે, ગોપનીય રાખવું પડે. આપણા શાસ્ત્રકારો શાસ્ત્ર રચના વખતે કે જુદી જુદી વિદ્યાઓની વાત કરતા હોય તો એ વખતે આ બોલાય છે કે ગોપનીયમ ગોપનીયમ ગોપનીયમ પ્રયત્ન, તમારે આને પ્રયત્નપૂર્વક ગુપ્ત રાખવું ભાઈ. અને ગુરુ સમજે નહીં, સમજાવે નહીં ત્યાં સુધી શિષ્યની સમજમાં એ આવે નહીં, ગમે તેને ના આપી દેવાય, વેડફી દેવાય નહીં. એક પરદેશના કાક નામના વિદ્વાને એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે આપણી પાસે જે જ્ઞાનના ભંડારો છે એ જ્ઞાનના ભંડારો કોડેડ લેંગ્વેજમાં છે, એને કોડિંગ કર્યું છે, સીધી રીતે ન સમજી શકાય, અને સીધી રીતે જો સમજી શકાય તો એનો દુરુપયોગ પણ થઈ શકે, માટે એને કોડેડ રાખવું પડે, માટે એને ગુરુગમ્ય રાખવું પડે. ગુરુ એમ સમજે કે આને અધિકાર છે, આ આ જ્ઞાનને સમજી શકશે, આ

આ જ્ઞાન નો સદુપયોગ જ કરશે આવી શ્રદ્ધા હોય ત્યારે પછી ગુરુ એ ગુહ્ય જ્ઞાન આપે, બાકી બધું આપે પણ ગોપનીય પોતાની પાસે રાખે, અને ગોપનીય જે છે એ એને જ આપે કે જે એને માટે લાયક હોય. એટલે આપણે એ પરમ જ્ઞાન મેળવવા માટે લાયક બનવું પડે. અનુગ્રહ આ છે, કૃપા આ છે કે આ ગોપનીય જે હતું એને લાયક તમે મને ગણ્યો. એટલે તમે મને જે આ પરમ ગુહ્ય એવું જ્ઞાન છે, પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંગીનીતમ, જેને અધ્યાત્મ એવું નામ આપવામાં આવ્યું છે, તે અધ્યાત્મ તરીકે જેને ઓળખવામાં આવે છે તે, એટલે મને જે અધ્યાત્મ વિષયક જ્ઞાન, અધ્યાત્મ વિષયક ઉપદેશ તમે મને કહ્યો, જે ગુહ્ય છે ગોપનીય છે, એ સાંભળીને મારા મનમાં જે જગત માટેનો મોહ હતો એ મોહ હવે ગયો. હવે મારા મનમાં મોહ નથી, હવે મારા મનમાં શંકાઓ નથી, હવે તર્ક કામ કરતો નથી. હવે તો મને જે મોહ હતો એ મોહ પૂરો થઈ ગયો, નાશ પામ્યો છે. આટલું સાંભળ્યા પછી અર્જુન આ સ્થિતિએ આવ્યો છે કે મને જે મોહ હતો ગીતા જ્ઞાનની શરૂઆત કરવામાં આવી, ગીતાને સમજાવવાની શરૂઆત કરવામાં આવી, અર્જુન પ્રશ્ન પૂછતો ગયો, કૃષ્ણ એનો જવાબ આપતા ગયા, અને એમ કરતા કરતા કરતા કરતા પરમ ગુહ્ય કહી શકાય એવા અધ્યાત્મ જ્ઞાન સુધી એને લાવી દીધો. જ્ઞાન સુધી લાવ્યો છે, માહિતી સુધી નથી. હું તમારી આગળ વાત કરું છું એ માહિતી પૂરી પાડું છું, એ જ્ઞાન નથી. એ જ્ઞાનની અનુભૂતિ તો ક્યારેક કોકને થશે, એના આધાર ઉપર આધાર બનશે એ ખાલી, પણ અર્જુનને અનુભૂતિ થઈ છે. એટલે અર્જુન શું કહે છે કે મારામાં જે મોહ હતો એ પરમ કૃપા કરીને તમે મને જે આ ગુહ્ય એવું એવી અધ્યાત્મ વિદ્યા કહી વચહ, એનાથી મારો મોહ દૂર થયો છે. હજુ તો વચહ સુધી છે. ભવાપ્યયૌહિ ભૂતાનામ શ્રુતૌ વિસ્તરશો મયા ત્વત કમલપત્રાક્ષ મહાત્મ્યમ અપિચાવ્યયમ. શું સાંભળ્યું મેં અને તમે શું કહ્યું? તે ભવાપ્યયૌ, ઉત્પત્તિ અને એનો લય, આપણે જે શબ્દો વાપરતા રહ્યા છીએ, જો દરરોજ સાંભળતા હશે એ લોકોને આ શબ્દો વારંવાર સાંભળવા મળ્યા હશે અહીંથી મારા મોઢે, પ્રભવ અને પ્રલય. પહેલી ઉત્પત્તિનો ક્રમ શરૂ થાય ત્યારે પ્રપ્રથમ સૌથી પહેલી એની શરૂઆત થાય તે પ્રભવ, અને લય થવાની શરૂઆત થાય, લય થઈ જાય તે પ્રલય. પ્રભવ અને પ્રલય, ઉત્પત્તિ અને વિનાશ. વિનાશ નાશ કશાનો થતો જ નથી, એટલે આપણે એને પ્રલય કહીશું. કારણ કે જે પરમાત્માનો ઈશ્વરનો અંશ છે, પરમ ચૈતન્યનો જે અંશ છે, એનો નાશ કેવી રીતે થાય? એ પોતાના કારણની અંદર સમાઈ જાય, લીન થઈ જાય. એટલે આપણે ઉત્પત્તિ અને લય એવા બે શબ્દો વાપરીશું. તો અહીંયા આ જે કંઈ ઉત્પન્ન થયેલું હું જોઉં છું, જે કઈ ભૂત છે એની ઉત્પત્તિ અને લય, એ તમે મને વિસ્તાર પૂર્વક કહ્યા અને મેં સાંભળ્યા. શ્રુતૌ દ્વિવચન માટે છે કે આ બે વસ્તુઓ છે, પ્રભવ અને પ્રલય, બે વચન છે એટલે ત્યાં દ્વિવચન વાપર્યું. ભૂતાનામ ભવપ્યયૌ, આ બંને વિસ્તરશ, તમે બહુ વિસ્તારપૂર્વક મને કહ્યું અને મેં સાંભળ્યું. ત્વત્ત કમલપત્રાક્ષ
हे कमल पत्रा।

અક્ષ હે કમળના પાંદડા જેવી આંખો વાળા કૃષ્ણ, કમળ પત્રાક્ષ દેહને સંબોધન છે, અંદરના આત્માને. હે કમળ પત્રાક્ષ, અહીંયા આપણે આટલો જ અર્થ કરીએ કે હે પ્રભુ, તમે આ સમસ્ત ભૂત માત્રના ઉત્પત્તિ અને પ્રલય વિશે જે કંઈ કહ્યું, અને મહાત્મ્યમ અપી, અને એનું મહાત્મ્ય, એનો મહિમા, એનું અવિનાશીપણું, એટલે આપણે પેલું શરૂઆત કરી એ વખતે કહ્યું ને કે અવિનાશી છે આ તત્વ, વિનાશ છે જ નહીં, તો આપણે ઉત્પત્તિ અને વિનાશ એવા શબ્દો ના વાપરીએ. અહીંયા જે એણે કહ્યું અવ્યયમ, એ વિનાશ જે પામવાનું નથી, જે પોતે એનું એ મહાત્મ્ય મહા હોવાપણું, ઇમ્પોર્ટન્સ નહીં, એનું મહાત્મ્ય, એનું મહાન હોવાપણું, એનું ઉત્તમ હોવાપણું, એનો મહિમા જે તમે કહ્યો એ પણ મેં સાંભળ્યો, અને મેં સાંભળ્યો તેથી શું થાય, સાંભળીએ તો છીએ, સરસ મજાનો સંગીતનો કોઈ અજ્ઞાત શાસ્ત્રીય રાગ આપણે સાંભળીએ હંસધ્વનિ, તો રાગ ગવાયો, આપણે સાંભળ્યો, એ વખત પૂરતો આપણને આનંદ થયો અને વાત પૂરી થઈ ગઈ. અહીંયા વાત તો પૂરી કરવાની છે નહીં, એટલે અહીંયા અત્યાર સુધી એને કહ્યું કે મેં સાંભળ્યું વિસ્તરશઃ, તમે વિસ્તારપૂર્વક કહ્યું અને મેં વિસ્તારપૂર્વક સાંભળ્યું, એવમેતદ યથાર્થ ત્વમ આત્માનં પરમેશ્વર દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ ઐશ્વર્યમ પુરુષોત્તમ. એવમેતદ યથાર્થ, જેવા તમે છો, આર્થ કહો છો એવા તમે છો. હવે ઈશ્વર જેવો છે તેવો એમ કહેવામાં આવે તો અહીંયા જેવો ને તેવો એ વિશેષણોને કેવી રીતે લાગુ કરીશું આપણે, કારણ કે એ તો શું છે, આખા સમસ્ત જગત સમસ્તનું મૂળ છે. તો જગત સમસ્તમાં જે વિભૂતિઓ કઈ, હિમાલય પોતે છે, સમુદ્ર પોતે છે. આ વાત આગળ કઈ, તો તમે જેવા છો એવા તમે કહ્યું એ એમ જ હોય, કારણ કે તમે કહ્યું એ તો કઈ અસત્ય તો હોય નહીં, એવમેવ એમ જ છે. કેવું કેવું તમે કહ્યું, તમારા પોતાની વિભૂતિઓનું કેવું વર્ણન કહ્યું, જગતના બીજ રૂપે તમે છો એમ તમે કહ્યું, અને કહ્યું એટલે સાચું જ કહ્યું, મેં સાંભળી લીધું, પણ સાંભળ્યાથી પ્રતીતિ થતી નથી, એને મને પ્રતીતિ કરાવો, એનો મને અનુભવ કરાવો, એ જેવું છે તેવું તમારું ઐશ્વર્ય, એવું તમારું જ્ઞાન રૂપ પણું, એવું તમારું શક્તિ રૂપ પણું, જે તમે આગળ વર્ણન કર્યું એ મેં સાંભળ્યું પણ જોવા ઈચ્છું છું. હવે આ મુશ્કેલી વાત છે, મારે જોવું છે, એટલે એવું નથી મન તમે કહો ને હું જોઉં તારે સાચું માનું, એ સિવાય તો હું સાચું માનું જ નહીં, એવું નથી, પણ એ જોયા પછી આ રૂપ કેવું હોય, આ અદભુત ને હું અનુભવવા ઈચ્છું છું. કેટલીક વાતો એવી હોય કે જે ચર્મચક્ષુથી જોઈ ના શકાય, અગિયાર અધ્યાયમાં જ કહેશે હમણાં કૃષ્ણ કે તું ચર્મચક્ષુથી જોઈ ન શકે. મોટા માટલા ઉપર ચાલતી કીડી આખા માટલાને જોઈ શકે, ના જોઈ શકે, આ તો સમગ્રને જોવાનો છે, તો એ ચર્મચક્ષુનું કામ નથી. એટલે હું શબ્દ વાપરું છું એની અનુભૂતિ હું ઈચ્છું છું, એની પ્રતીતિ ઈચ્છું છું.

કેવો બ્રહ્માંડ છે આ, આવું સરસ તમે કહ્યું, વાહ, એક વખત એને હું જોઈ લઉં, એક વખત હું એને જોઈ લઉં, જે જોવું આંખોથી જોવું સંભવ નથી, પણ એ મારા ચિત્તની અંદર સ્થિર થાય એવું કંઈક થાય, એવું બની શકે, હું જીવ તરીકે એને જોઉં, જીવ એનો એક ભાગ છે, છતાં હું જીવ તરીકે એમાંથી નીકળીને એને જોઉં, આવું કંઈ બની શકે? જે તમે તમારા ઐશ્વર્યનું વર્ણન કર્યું આથ, એવા જ તમે છો એ પણ વાત સાચી, એ સાંભળીને મારો સંપૂર્ણ મોહ નાશ પામ્યો છે એ વાત પણ સાચી. હવે આટલી મોટી મહેરબાની કરી છે તો એક મહેરબાની વધારે કરી દો કે તમારું એ સ્વરૂપ મને બતાવી દો. દ્રષ્ટુમ ઈચ્છામી, એ જોવા ઈચ્છો છું, તો મને બતાવશો? વિનંતી કરનાર આજ્ઞાર્થમાં ના બોલી શકે, મને બતાવો એમ ના કહી શકે, એ કહે છે કે હું જોવા ઈચ્છું છું. અને છતાં પછીના શ્લોકમાં કહે છે, ચોથા શ્લોકમાં, કે મન્યસે યદિ તત શક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભુ યોગેશ્વર તતો મેત્વમ દર્શયાત્માનમ અવ્યયમ. વિનંતી કરે છે એટલે એને વિનંતીનો પૂરો ભાવ ખબર છે, એટલે એ આ ચોથા શ્લોકમાં એમ કહે છે કે મારા માટે એ જોવું શક્ય હોય તો, અધરવાઇઝ નહીં. તમે મને ઓળખો છો, તમે મારી શક્તિ અશક્તિઓને ઓળખો છો, તમે મારી મર્યાદાઓને જાણો છો, અને છતાં તમે મને આટલું બધું કહ્યું જ છે, જે મેં સાંભળ્યું જ છે, જે હું સમજ્યો પણ છું, તો હું જોઈ શકું ખરો? મન્યસે યદિ તત શક્યમ, જો તમે એ શક્ય છે એમ માનતા હશો તો, અને તો જ, નહીં તો નહીં, બસ અહીંયા અહીંયા આપણે પૂરું કરીએ. જો તમે આ મયા દ્રષ્ટુમ, હું એને જોવું, મારે જોવા માટે એ શક્ય છે એમ લાગતું હોય, તમારા આ સમગ્ર સ્વરૂપને જોવાની મારામાં ક્ષમતા છે એવું જો તમે માનતા હો તો, સરસ સંબોધન કર્યું એને કૃષ્ણને અહીંયા, તો હે યોગેશ્વર, હે યોગેશ્વર, યોગ ના ઈશ્વર, યોગ ના સ્વામી, યોગ ના માલિક, આપણે બે જણ માટે બે યોગને લગતા શબ્દો સામાન્ય રીતે વાપરીએ છીએ, કૃષ્ણને યોગેશ્વર કહે છે અને શંકરને યોગીશ્વર કહે છે. યોગીઓમાં શ્રેષ્ઠ શંકર, અને આ તો યોગના જ માલિક છે. યોગનો વિસ્તારપૂર્વક આપણે અર્થ આગળ જોયો છે એટલે અહીંયા નહીં જઈએ, પણ એને જુદી જુદી રીતે જુદા જુદા વખતે પ્રયોગવો પડે, ફક્ત અત્યારે જે યોગા ચાલે છે એ નહીં. યોગને યોગા કરીને જુદા જુદા આસનો રૂપી વ્યાયામ કે શ્વાસને નિયમિત કરવાનો પ્રાણાયામ રૂપી વ્યાયામ, એ માત્ર યોગ નથી. આ વાત તો આપણે સમજી ગયા છીએ અત્યાર સુધીમાં. યોગ શક્તિ, જેની શક્તિ છે તે, એવા હે કૃષ્ણ, હે પ્રભુ, હે યોગેશ્વર, તતો મે ત્વમ દર્શયાત્માનમ અવ્યયમ, તો તમે આત્માનમ પોતાને મારી આગળ પ્રગટ કરો, મને દેખાડો, મને બતાવો, દર્શય, મને બતાવો. જાણે છે હવે આ કે આત્માનમ દર્શય એમ કહું એટલે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે, એક તો યોગ શક્તિના ધારક છે, યોગ શક્તિના સ્વામી છે, અને બીજું કે એ અવ્યય છે, અવ્યય.

0: दर्शय आत्मानं अव्ययम्। अव्यय एवा पोताने, जे स्वयं अव्यय छे, जेनी उत्पत्ति स्थिति लय नथी, एवी पोतानी जात मने दर्शावो। अर्जुन विनंती पूर्वक ईश्वरना स्वरूपनु दर्शन करवा माटे इच्छे छे अने विनंती करे छे। आटली बधी कृपा करी छे तो आटली विनंती वधारे, एने ए पण खबर होवी घटे કે આ શક્ય નથી, એટલે એને એમ કહ્યું કે જો શક્ય હોય તો હવે ઈશ્વર માટે શું શક્ય નથી, મને બતાવી શકે પોતાની જાતને, પોતાના માટે અશક્ય હોય પણ એ મર્યાદાની પણ એને ખબર છે, પોતાની મર્યાદાની, કે આ ઈશ્વરના અવ્યય સ્વરૂપનું, ઈશ્વરના યોગ શક્તિ રૂપ સ્વરૂપનું હું દર્શન કરી શકું કે કેમ। પણ એટલા માટે એ ચતુરાઈ પૂર્વક સંબોધન કરે છે કે હે પ્રભુ, તમે તો પ્રભુ છો અને પ્રભુ માટે શું શક્ય ના હોય, મારા માટે શક્ય ના હોય, પ્રભુ માટે શું શક્ય ના હોય, હે પ્રભુ, આ બધાની ઉત્પત્તિ સ્થિતિ લય એના માલિક તમે છો, આ બધાના અંતર્યામી તમે છો, આ બધાની ઉપર શાસન કરનાર તમે છો, તો તમે તો પ્રભુ છો। એટલે પ્રભુને એ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, જો શક્ય હોય, જો તમને હું જોઈ શકું એમ લાગતું હોય, તો તમે તમારું જે સ્વરૂપ મને આગળ કહ્યું તે મારી આગળ પ્રગટ કરો। બહુ જબરજસ્ત પ્રાર્થના છે, બીજા કોઈની તાકાત નથી, બીજા કોઈ જુદી રીતે પ્રગટ થવા માંગે તો એ પ્રાર્થના નો કૃષ્ણ કઈ રીતે પ્રત્યુત્તર આપે છે એ આપણે 11મા અધ્યાયના 5મા શ્લોક થી જોવાનું છે। અત્યારે આપણે 11મા અધ્યાયના 4થા શ્લોક સુધી પહોંચ્યા છીએ, ત્યાં સુધી વિરામ।
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 91.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો।

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512

9996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: ભારત પ્રવાસ અને પર્યટન. આજે આપણે જવાના છીએ ઉત્તરાખંડની સફર પર. સ્વર્ગીય સૌંદર્યની ભૂમિ ઉત્તરાખંડ, દેવભૂમિ કે ઈશ્વરનું સ્થાનક તરીકે ઉત્તરાખંડ જાણીતું છે. કહેવાય છે કે સૃષ્ટિનું સર્જન કરતી વખતે બ્રહ્માએ આ જગ્યા અનન્ય દેવ દેવીઓ માટે અનામત રાખી હતી. પવિત્ર યાત્રાધામોની આ ભૂમિ યુગોના યુગોથી વિશ્વના યાત્રાળુઓ અને કુદરતી સૌંદર્ય પીપાસુઓ અને આધ્યાત્મિક ઉન્નતિ સાધકોનું આકર્ષણ કેન્દ્ર બની રહી છે. પ્રકૃતિ ચાહકો અને સાહસિક રમતોના ઉત્સુકો માટે આ સ્વર્ગ છે. પર્વતોની રાણી મસૂરી, સરોવરોનો જિલ્લો નૈનીતાલ, ભારતનું સ્વિટ્ઝરલેન્ડ અલમોડા, રાણીખેત, પિથોરાઘાટ, પાવરી, મુનસિયારી, આ બધા પ્રકૃતિ પ્રેમીઓ માટેના થોડા લાક્ષણિક સ્થાનો છે. સાહસ અને આનંદ ઉત્સાહ માટે અનેક પસંદગી સ્થળો અને પ્રવૃત્તિ છે, જેવા કે પર્વતારોહણ, જે ભાગીરથી, ચોખંબા, નંદા દેવી, કામેટ, પિંડરી, સહસ્ત્રતાલ, બિલ મકફની, ખટલિંગ, ગૌમુખ, ટ્રેકિંગ, સ્કીંગ માટે ઓલી, દરિયા બ્યુગલ, મુનસારી, મુંડળી, સ્કેટિંગ, જલક્રીડાઓ જેવી કે રાફ્ટિંગ, નૌકા વિહાર, મચ્છીમારી અને એન્જિન વિના હવામાં ઉડવાની વિવિધ રમતો, જે પિથોરાઘાટ, જોલી ગ્રાઉન્ડ, પાવરી વગેરેમાં થાય છે. રાજ્ય વિદેશી વનસ્પતિઓ અને પ્રાણીઓનો પણ અહીંયા ખજાનો છે. તે ઉપરાંત જીવ વૈજ્ઞાનિક પ્રવાસ અને વન્ય સૃષ્ટિ પ્રવાસ માટે પણ આ આદર્શ સ્થળ છે. વિશ્વવિખ્યાત કોર્બેટ નેશનલ પાર્ક એ ઉત્તરાખંડનું ગૌરવ છે. બીજા મહત્વના અભયારણ્યો છે રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન, ગોવિંદ વન્યજીવન અભયારણ્ય, આસન બેરેજ ચિલ્લા વગેરે. અંતમાં છતાં અહીં મહત્વનું ઉત્તરાખંડનું સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ઠંડુ અને સ્મૃતિદાયક શક્તિવર્ધક હવામાન સંસારની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઈને આરામ, વિશ્રામ અને મનોરંજન પ્રાપ્ત કરવા માટેના ઉત્તમ માધ્યમો છે. હવે ઉત્તરાખંડમાં કઈ કઈ જગ્યા ઉપર જઈશું એના માટે તમારે જોડાયેલા રહેવું પડશે મારી સાથે. ક્યાં જતા નહીં, બ્રેક પછી તમને અહીંયા જ મળીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: Oh dear, come near, see who's here. Look at my dream, I wanna be like him.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. ચાલો જઈએ દહેરાદૂન. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનથી 120 કિલોમીટર લાંબી દૂન એટલે કે ખીણની મધ્યમાં હિમાલયની તળેટીમાં આવેલું છે. ભાષાકીય રીતે દહેરાદૂન બે શબ્દોનું બનેલું છે, દેરા છાવણી અને દૂન એટલે ખીણ. મસૂરીનું અને ગઢવાલનું પ્રવેશ દ્વાર ગણાતું આ સુંદર શહેર ભારતનું કદાચ સૌથી જૂનું શહેર છે. બ્રિટિશ હુકુમત નીચે આવતા પહેલા તિવારા ફરતી શીખો મુગલો ગુરખાઓની હકુમત નીચે હતું. બ્રિટિશ શાસન દરમિયાન સમાજના ચુનંદા સંસ્કારી લોકો માટે શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી. દહેરાદૂન આજે તેના સંસ્થાનો જેવા કે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દૂન એન્ડ વેલહામ સ્કૂલ્સ, ONGC, વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન સ્ટડીઝ, સર્વે ઓફ ઇન્ડિયા અને બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા વગેરે જેવી સંસ્થાઓ માટે ગૌરવાન્વિત છે. દહેરાદૂન તેના ખુશ્બુદાર લાંબા ચોખ્ખા બાસમતી અને રસ ભરપૂર ચીલી ફળ માટે પણ જાણીતું છે. હવે નેક્સ્ટ આપણે સાંભળીશું દહેરાદૂનની આસપાસ કયા સ્થળો છે જ્યાં આપણે જવું જોઈએ, જ્યાં જઈને મન પ્રફુલ્લિત થઈ જાય. તો એની માટે જોડાયેલા રહો મારી સાથે એટલે કે આરજે અંજલિની સાથે. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

હાય નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. દહેરાદૂનની આસપાસ એક જગ્યા છે જેનું નામ છે આસાન બંધ. આસાન અને યમુના નદીઓના સંગમ પાસેનું આ બંધ યાયાવર પક્ષીઓનું આકર્ષણ કેન્દ્ર છે અને પક્ષી વિરાસતોનું સ્વર્ગ છે. થોડા આગળ જઈશું તો મસૂરી આવશે. 2000 મીટરની ઊંચાઈ આવેલું ટેકરીઓની રાણી કહેવાતું મસૂરી ભારતમાં લોકપ્રિય ગીરી મથકોમાંનું છે. 1823માં એક સાહસિક બ્રિટિશ લશ્કરી ઓફિસરે તેને વિકસાવ્યું. મસૂરી ડામર રસ્તે સંકળાયેલું છે અને ગંગોત્રી અને યમુનોત્રીનું યાત્રાધામનું પ્રવેશદ્વાર છે. મસૂરીમાં ઘણા બધા હિલ સ્ટેશન છે. એમાંથી જોઈએ તો ગન હિલ, મસૂરીના બીજા સૌથી ઊંચા શિખર પર ગન બંદૂક ખોડવામાં આવી હતી, જે મધ્યાહનનું સૂચન કરવા માટે ફોડવામાં આવતી. 400 મીટરનો લાંબો દોડા માર્ગ મુજબ બજાર અને ગન હિલને જોડે છે. ચિલ્ડ્રન લોજ મસૂરીનું સૌથી ઊંચું શિખર. ત્યાં એક દૂરબીન છે, એના દ્વારા હિમાલય અને દૂન ખીણોનું દિલ ધડક નજારો માણી શકાય છે. કેમલસ પેક રોડ આ એક આનંદપ્રદ અને મજેદાર ટટ્ટુ માર્ગ અથવા તો ટહેલવા જવાનો માર્ગ છે, જે ગન હિલના ઉત્તરીય ભાગને વીંટળાયેલો છે. અહીં સૂર્યાસ્ત નિહાળી માણી શકાય છે. ઊંટની પીઠનો આખો ભાગ હોય તેવું શરીર દેખાય છે, તેથી જ તે કેમલ્સ રોક કહેવાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

हेलो हाय नमस्कार वेलकम अगेन તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. તમને ખબર છે કે દહેરાદૂનની આસપાસ એક જગ્યા છે જેનું નામ છે મ્યુનિસિપલ ગાર્ડન. એની આગળ જશો તો નાગદેવતા મંદિર. હવે મ્યુનિસિપલ ગાર્ડન એ બેઝિકલી તો સુંદર એક બગીચો છે, જાણીતું અને ઉજાણી માટે તો ઉત્તમ સ્થળ છે. અહીં અકુદરતી કૃત્રિમ સરોવર છે જેમાં નૌકાવિહારની સવલત પણ છે. એના આગળ જઈએ તો નાગદેવતાનું મંદિર આવે. કાટ રોડ પર આવેલું આ પુરાણું મંદિર ગામથી ફક્ત 6 કિલોમીટરની દૂર જ છે. શ્રદ્ધાળુઓ અને અનુયાયીઓ એવું માને છે કે આશાઓ અને ઈચ્છાઓની અહીંયા પૂર્તિ થાય છે અને એટલા માટે જ આ લોકપ્રિય સ્થાનક છે. આગળ જઈએ તો ઝીલ આવે. દહેરાદૂન મસૂરી માર્ગ પર આવેલું ઉજાણી વન મહોત્સવ માટેનું આ ઉત્તમ સ્થળ. ક્લાઉડ્સ એન્ડ લીલાછમ દેવદારના વૃક્ષોના વનથી ઘેરાયેલો સુંદર બંગલો તે વખતે મસૂરીનો એક 4 માળી બંગલો હતો, હવે એ હોટલમાં ફેરવાઈ ગયો. કોમતી કેમ્પ્ટી ફોલ્સ જે હૃદયંગમ ધોધ છે અને મસૂરીનું આ જનપ્રિય આકર્ષણ. નેક્સ્ટ આપણે જઈશું અલમોડા. ફોર દેટ તમારે એક બ્રેક લેવો પડશે. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે અને આરજે અંજલિની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. અલ્મોડા. ઘોડાના ઝીણના આકારની ખડકની ધાર પર 6 કિલોમીટર પર સ્થિત હૃદયંગમ ટેકરી વિશ્રામ અલ્મોડા તેના પ્રાકૃતિક સૌંદર્ય, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, મનોહારી હસ્તકૌશલ્ય કારીગરી, સુસ્વાદિષ્ટ ખાદ્ય વાનગીઓ અને વિદેશી છાપાના વન્યજીવન માટે ખ્યાતનામ છે. વર્ષો સુધી તે ચંદ્ર રિયાસત, ગુરખા હુમલાખોર અને બ્રિટિશ વસાહતીઓ માટે મુખ્ય મથક હતું. પહેલા આ વિસ્તાર કલ્યુરી રાજા વિચલદેવના શાસન નીચે હતું, જેમણે આ વિસ્તારની ગુજરાતી બ્રાહ્મણ ચંદ તિવારીને ભેટમાં ધરી દીધો હતો. પાછળથી બારામંડળમાં ચંદ રિયાસતની સ્થાપના થઈ, તેનો પાયો નખાયો અને કલ્યાણ ચંદે 1560માં અલ્મોડાને પાટનગર બનાવ્યું. હિમાલય ગિરિમાળાના હિમાચ્છાદિત શિખરોનું દિલચસ્પ સૌંદર્ય અહીંથી માણી શકાય છે અને આરામદાયક રજાઓ માણવા માટે

ઉત્તમ સ્થાન છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

0: અલમોડાની આસપાસ કયા સ્થળો છે? પહેલું છે બિસનર. 2412 મીટરની ઊંચાઈ પર આવેલું સુંદર આરોગ્ય ભવન હિમાલયના હિમાચ્છાદિત શિખરોનું દ્રશ્ય માણવા માટેનું આ એક સ્થાન છે. નેક્સ્ટ છે જાગેશ્વર. લીલાછમ આવરણની વચ્ચે આવેલા આ પ્રખ્યાત મંદિર સંકુલમાં 124 પ્રતિમાઓ અને સેંકડો મનોહર પુતળા છે. અહીં દેશના 12 જ્યોતિર્લિંગોમાંનું એક હોવાનું મનાય છે અને નાગેશનું સ્વયંભૂ લિંગ પ્રસ્થાપિત છે. શિવરાત્રિનો રંગરંગીન મેળો અહીંયા ભરાય છે અને શ્રાવણ એટલે કે જુલાઈ અને ઓગસ્ટ માસમાં યાત્રાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ અહીંયા ફરી ફરીને આવે છે. આગળ જઈશું તો એક આવશે કોશી મંદિર. 12મી સદીમાં બનાવેલું હતું, કલ્યુરી રાજાએ બંધાવ્યું હતું એવું પણ કહેવાય છે અને આ ભારતનું એક મહત્વનું સૂર્ય મંદિર પણ ગણાય છે. નેક્સ્ટ ક્યાં જવાનું છે સ્થળોની માહિતી હું તમને આપીશ, પરંતુ એ માટે જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો આરજે અંજલિની સાથે.
1: Liquid music with my mouth.

0: લિક્વિડ મ્યુઝિક વિથ મે હાર્ટ.
1: ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, ને બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું મુકુલ, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે દહેરાદૂનની સફર પર ગયા. તેની આસપાસ કયા કયા સ્થળો છે એ વિશે જાણ્યું. અલ્મોડા અને અલ્મોડાની આસપાસ કયા સ્થળો છે એની વિશે જાણીએ છીએ. હમણાં આપણે બિસનર, જાગેશ્વર, કોસી મંદિર વિશે સાંભળ્યું. નેક્સ્ટ તમે આગળ જશો તો કોસની કરીને એક જગ્યા આવે છે, જે બરફથી છવાયેલા કેટલાક શિખરોની વચ્ચે આવેલી આ આકર્ષક ટેકરી આમ તો વિરલ પ્રાકૃતિક સૌંદર્યથી ભરાયેલી છે. મહાત્મા ગાંધી અહીંયા 1929માં આવ્યા હતા અને કુદરતી સૌંદર્ય અને તેની ભવ્યતા જોઈને મુગ્ધ થઈ ગયા હતા. ગીતા અને શક્તિ યોગ પરનું તેમનું ભાષ્ય તેમણે અહીંયા અનાશક્તિ આશ્રમમાં લખ્યું હતું. આગળ જઈએ તો એક બીજું સ્થળ આવે છે જ્યાં તમે જઈ શકો છો, રાનીખેત. 1829 મીટરની ઊંચાઈ પર આવેલું રાનીખેત અર્થાત રાણીનું ખેતર હિમાલયનું સૌથી સુંદર દ્રશ્ય રજૂ કરે છે. એવું માનવામાં પણ આવે છે કે રાજા સુખદેવની રાણી પદ્મિની અહીંની પ્રાકૃતિક ભવ્યતા જોઈને મોહિત થઈ ગઈ હતી અને અહીં જ રહી પડવાનું એને નક્કી કર્યું અને એટલા માટે જ આ ગામ રાનીખેત તરીકે ઓળખાયું. જોયું કેટલી અલગ અલગ વાતો છે, કેટલીક અવનવી અને હિસ્ટોરિકલ વાતો છે જે આપણે આ શોમાં જાણીએ છીએ. ક્યારેક એ જગ્યા ઉપર જવાનું થાય અથવા તો તમે જઈને પણ આવ્યા હોય તો અમને એના રિવ્યૂ શેર કરી શકો છો, રિયલ રિવ્યૂઝ. કેમ કે આ માહિતી તમને હું આપી રહી છું, હમણાં એની સ્થિતિ કદાચ અલગ હોય, ત્યાં જવા આવવાના માર્ગો બદલાઈ ગયા હોય. પહેલાં તો કેવું હતું કે ચાલીને જવાતું, પહાડો પર જવાની એટલી સુવિધાઓ નથી. હવે તો ગાડી પણ જાય છે, લાઈક પ્લેન પણ જાય છે અને અમુક અમુક સ્થળો સુધી ટ્રેન પહોંચી જાય છે જ્યાંથી આપણે પછી ગાડીનો સહારો લેવો પડતો હોય છે. તમે આ બધી જગ્યાએ ગયા છો અને ગયા છો તો એ કેવી લાગી છે તમને, એના રિયલ રિવ્યૂઝ અમને આપતા રહો અમારા વોટ્સએપ નંબર 9592966888 પર. દહેરાદૂન ગયા હોય તો એના વિશેની પણ માહિતી તમે શેર કરી શકો છો. આપણે માહિતીને જરૂરથી શેર કરીશું આપણા આવતા એપિસોડમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે, યસ, આરજે અંજલિની સાથે. તમે અમારા બધા આરજેના શો પણ સાંભળી શકો છો. અમારી સાથે જોડાવા માટે તમે સોશિયલ મીડિયા સાથે પણ જોડાઈ શકો છો, જેમાં અમારા પેજનું નામ છે રેડિયો પાલનપુર. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર અમે ઉપલબ્ધ છીએ અને સાથે સાથે તમે અમારી યુટ્યુબ ચેનલ પર પણ આવી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો. દરેક માહિતી તમને ત્યાંથી મળી જશે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 megahertz पर हूँ जो, सुनो होस्ट।

અને જોતા એવું લાગે છે કે આજની નવી યુવા પેઢી ખૂબ બધા વિચારો ધરાવે, ખુલ્લેઆમ પોતાના વિચારોને વ્યક્ત કરી શકે અને આ બધા જ વિચારોમાંથી પરિણામને પણ મેળવવા માટે વિધાઉટ એની ટેન્શન કે પછી કોઈ આમ સખત કે હાર્ડ મહેનત કર્યા વિના પણ રસ્તાઓ, યુક્તિઓ અને એમના આપણી ભાષામાં કહીએ તો નુસ્ખાઓ, જુગાડ દ્વારા પણ પરિણામ મેળવી શકે. હવે એ પરિણામ અથવા તો કોઈ પણ પરિણામ હોય તમારા કે મારા કે એમના જીવનના, એ તો સમય બતાવતો હોય છે કે કેટલા એમના કામના છે અથવા સફળ છે. પણ આ બધાની વચ્ચે ક્યારેક એવો અનુભવ પણ થાય કે ઉન્માદ, વિચાર અને શક્તિ એને કંટ્રોલ કે નિયંત્રિત ન કરવાની હોય, પણ એને ચોક્કસ નિયમોની વચ્ચેથી પસાર થઈ અને શિસ્તબદ્ધ રીતે જો ભવિષ્ય માટે સંચિત કરવામાં આવે તો તે 100% ઉત્તમ શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ કરે. અને વર્ષોથી આપણા સૌના જીવનમાં પેઢીઓ તો બદલાય છે, પણ ગીતા અને એના સંદેશાઓ એ અદ્ભુત રીતે દરેક નવી પેઢીને મળતા રહ્યા છે અને એમના જીવનને ઉત્કૃષ્ટ બનાવતા રહ્યા છે. એટલે શ્રોતા મિત્રોની કેટલાક સૂચન પરથી એક પ્રયાસ કર્યો છે કે ગીતાના વાંચન અનુભવ અને એના પરના કેટલાક લોકોના વક્તવ્યો તેમજ કેટલાક પુસ્તકોમાંથી એના કોટેશન થકી, હું એવું નથી કહેતો કે દરેક અધ્યાય વિશે જે હું વાત કરીશ એ જ માત્ર સાચી છે, પણ આજની પેઢીને સમજાવવા એ અર્ક બહુ અગત્યનો છે. તો આ 3 એપિસોડની સિરીઝમાં દર એપિસોડમાં 6 અધ્યાય અને એક વાક્યની સમજૂતી પેલી 2020 ફોર્મેટમાં અને થોડાક ઉદાહરણ સાથે આજની નવી યુવા પેઢીની સાથે આપણને સૌને પણ હૃદયમાં વસી જાય તેવી કેટલીક વાતો કરવી છે. તો મળીએ નાનકડા વિરામ બાદ આજના આ શો એટલે કે ગીતા 2020 ફોર્મેટમાં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નમસ્કાર મિત્રો, રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજે એઆર અને આજનો શો એટલે કે ગીતા 2020 ફોર્મેટ. આપણે માત્ર દરેક અધ્યાયને એક વિચારમાં સમાવેશ કરીને આપણી આજની યુવા પેઢીની ભાષામાં સમજવાનો નાનકડો સમજણ મેળવવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા અધ્યાય એક એમ કહે છે કે ખોટા વિચાર જ જીવનની એકમાત્ર સમસ્યા છે. મિત્રો, ભગવદ્ ગીતાના આ પ્રથમ અધ્યાયમાં એકદમ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આપણી સમસ્યાઓ છે ને એ મોટી હોય એવું નથી હોતું, પણ એની પાછળનો આપણો વિચાર એ મોટો હોય છે. ચાલો એક નાની વાર્તાથી સમજીએ. એક કોલેજનો વિદ્યાર્થી હતો આર્યન. પરીક્ષામાં એને 70% આવ્યા અને એના મિત્રને 90%. આર્યનના મનમાં તરત જ એવો વિચાર આવ્યો કે હું નકામો છું, મારી મહેનત ઓછી છે, મારું હવે કંઈ નહીં થાય, મારા મમ્મી પપ્પા નિરાશ થઈ જશે અને બીજા બધા મિત્રો એ મારી મજાક ઉડાવશે. પણ મિત્રો, 70% માર્ક્સ એ સમસ્યા નહોતી. સમસ્યા હતી એના આ વિચારો, ખોટા વિચારો. બીજો એ જ સમયે એનો મિત્ર જે છે એવું વિચારીને એને જવાબ આપે છે કે 70% તારે આવ્યા, બહુ સરસ કહેવાય. અરે, કદાચ થોડી મહેનત ઓછી હશે, આગામી મહેનતમાં તું વધારે પ્રયત્ન કરજે. પરિસ્થિતિ બંનેની સેમ હતી, પરંતુ વિચાર અલગ હતા એટલે પરિણામ પણ અલગ મળે. અને આ અધ્યાય એકમાં અર્જુનનું પણ આવું જ હોય છે. એટલે યુદ્ધ શરૂ થવાના સમયે જ એ પોતાના લોકોને સામે જોઈ અને નકારાત્મક વિચારો કરે છે. હું યુદ્ધ નહીં કરી શકું,

બધું બગડી જશે, મારા સંબંધો જતા રહેશે, શું કરીશ? અને એના હાથમાંથી ગાંડી છૂટી જાય છે. હજુ તો યુદ્ધ શરૂ નહોતું થયું ને ત્યારના આ વિચારો સામે તે હારી ગયો. એટલે કૃષ્ણ તેને યુદ્ધની વાત નથી કહેતા, પણ એના વિચારો બદલે છે. અને વિચાર બદલાય તો નિર્ણય બદલાય, નિર્ણય બદલાય તો જીવન બદલાય. એ જ તો આ અધ્યાયનો સંદેશો છે. હું કોઈ કામનો નથી, નોકરીમાં ઇન્ટરવ્યૂ ક્લિયર ન થાય, મારામાં ટેલેન્ટ નથી અને હવે મારી સાથે કોઈ વાત નહીં કરવા માંગે. આ બધી જ બનાવેલી આપણા મનની વાર્તાઓ છે. ખોટા વિચારો જ દુઃખ ઊભું કરે છે. એક નાનકડો સંકલ્પ કરીએ કે આપણને આપણી જાતને આપણે પ્રશ્ન પૂછીએ કે આ વિચાર સાચો કે ખોટો, અને પછી એના ઉપર લાંબુ વિચારીએ. મિત્રો, જીવનમાં સૌથી મોટી જીત જ એ છે, મન પરની, વિચારોની પસંદગીની. તો સાચો વિચાર રાખો, નકારાત્મક વિચારોને બને એટલા આવે ત્યારે જ એનાથી પોઝિટિવ વિચારીને એને દૂર કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

Welcome back on 90.4 megahertz per RJ AR Sathe Gita 2020 format ma adhyay bijo enu mool vakya e aavu che ke sachu gnan apna tamam prashno ane mushkeliyo nu sachu samadhan che mitro bija adhyay ma aa bahut sundar vichar che ઘણી વખત આપણા જીવનની સમસ્યાઓથી આપણે હારતા નથી, આપણે અજ્ઞાનથી હારી જઈએ છીએ. એટલે કે માહિતીનો અભાવ હોય છે, અને અભાવ જેટલી નુકસાન કરે છે આપણા જીવનની બાબતોમાં, એ ખોટી સમજણ એટલું બીજું કોઈ નથી કરતું. એક ગામમાં જુઓ, બે મિત્રો હતા, મયંક અને હાર્દિક. એક દિવસ બંનેને ખબર પડી કે શહેરમાં કોઈ ભરતી છે કંપનીની, તો મયંકે સોશિયલ મીડિયામાં એક અફવા વાંચી. કંપનીમાં તો માત્ર ઓળખાણવાળાને જ નોકરી મળે છે, એટલે એણે અરજી કરી જ નહીં. અને હાર્દિકે વિચાર્યું કે એ માહિતી કદાચ ખોટી પણ હોય, એના કરતાં હું રૂબરૂ જ બધું તપાસ કરી લઉં. અને કંપનીની વેબસાઇટ પર ગયો, માહિતી વાંચી અને પોતે તૈયારી કરી અને ઇન્ટરવ્યૂ આપ્યો અને એને નોકરી મળી ગઈ. હવે તમે જ કહો, બંનેમાંથી હોશિયાર કોણ? કદાચ આમ તો જોવા જઈએ ને તો કોઈ નહીં. એક પાસે અફવા હતી અને બીજા પાસે સાચું જ્ઞાન હતું. એટલે મિત્રો, જીવનમાં પણ આવું જ હોય છે. સરકારી પરીક્ષા બહુ મુશ્કેલ છે, પણ આપણે પ્રયત્ન છોડી દઈએ ને, ફોર્મ જ ન ભરીએ, અહીંયા તો આપણું ગજું નહીં થાય. આપણને કદાચ થોડા માટે રહી જઈશું, તો ક્યારેય સફળતા નથી મળતી. એટલે જ ગીતા કહે છે કે જ્ઞાન વગરનો નિર્ણય જીવનને ખોટી દિશામાં લઈ જાય છે. જો કુરુક્ષેત્રના મેદાનમાં પણ અર્જુન મૂંઝવણમાં હતો, શક્તિ હતું, કૌશલ્ય હતું, ધનુષ્ય હતું, એની પાસે કૃષ્ણ હતા, પણ સાચું જ્ઞાન ન હતું. ને એ જ્ઞાન, આત્માનું જ્ઞાન કૃષ્ણએ આપ્યું. આત્મા ન જન્મે છે, ન મરે છે, એ વાક્ય એને સમજાવ્યું. એ મોટામાં મોટું અધિકાર, એ કર્મ છે અને હક છે, એ બાબત એ એમને સમજાવી અને જ્ઞાન મળ્યું. પછી તો એ યુદ્ધ છોડવા ક્યારેય તૈયાર નથી થયો. સમસ્યા યુદ્ધ ન હતું, એ વાતમાં સમસ્યા અજ્ઞાનતા હતી. એટલે આજે પણ હજારો જવાબ ગૂગલમાં શોધીએ અને કેટલો બધો સમય વેડફીએ આપણે, પરંતુ ડિગ્રી મેળવવાથી જ શિક્ષણ મળે છે એ સમજવાની સાચી જરૂરિયાત છે અને સાચા પ્રયત્નોથી. એક સુંદર પંક્તિ છે, દીવો અંધકાર સાથે લડતો નથી, માત્ર પ્રકાશ ફેલાવે છે. તેવી જ રીતે જ્ઞાન સમસ્યાઓ સાથે લડતું નથી, અજ્ઞાનને દૂર કરી દે છે. છે ને કે ગીતામાં જ્ઞાનને મિત્ર બનાવવાની વાત છે, તો સફળતા હંમેશા આપણી પાસે રહે છે. ચલો સંકલ્પ કરીએ કે સોશિયલ મીડિયાની વાતને હંમેશા સત્ય ન માની

કે બીજાની સાંભળેલી વાતને સત્યનો માની ચકાસીએ, સમજીએ અને પછી એના ઉપર અમલ કરીએ. અફવાઓથી દૂર રહીએ. મુશ્કેલીથી ભાગવાની જગ્યાએ થોડોક સમય એના ઉપર વિચાર કરીએ, માહિતી મેળવીએ અને જ્ઞાન, પુસ્તકો, અનુભવો અને મિત્રો સ્નેહીઓના અનુભવ કથનથી મળે છે. ફરી મળીશું નવા વિચાર સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નિસ્વાર્થતા જ પ્રગતિ અને સમૃદ્ધિનો એકમાત્ર માર્ગ છે. કર્મયોગ એ આપણને આ અધ્યાય 3માં સમજાવે છે. ગીતા એ શીખવે છે કે સાચું સુખ પોતાના માટે જીવવામાં નથી, પણ બીજાના હિતમાં કરેલા કર્મમાં છે. શ્રી કૃષ્ણ જ કહે છે, યજ્ઞાર્થા કર્મણો અન્યત્ર લોક અયમ કર્મ બંધન. જે કર્મ માત્ર પોતાના સ્વાર્થ માટે કરવામાં આવે તે મનુષ્યને બંધનમાં બાંધે, પરંતુ જે કર્મ સમાજના હિત માટે કરવામાં આવે તે મુક્તિ અને સમૃદ્ધિનો માર્ગ બને. આજની યુવા પેઢી સફળતા પાછળ દોડે, મોટું પેકેજ, મોટી કાર, મોટું ઘર, પણ જો એવો એક પ્રશ્ન એમને પૂછીએ કે માત્ર હું જ આગળ વધું અને સમાજ પાછળ રહી જાય એવી પ્રગતિ તમારે જોઈએ છે, તો એ વિચારો કે કેટલી ટકાઉ હશે તે. ચાલો એક નાનકડી વાર્તા કહું. બે મિત્રો એક જ કંપનીમાં કામ કરતા, અને એક મિત્ર હંમેશા એવું વિચારતો કે મારો ફાયદો કેવી રીતે થાય, અને બીજો વિચારતો કે ટીમ કેવી રીતે સફળ બને. સમય જતાં કંપની પ્રમોશન આપવાની વાત પર આવી ત્યારે તમે સમજી શકો છો કે કોને સફળતા મળી હશે જે ટીમ વિશે વિચારતો હતો, કારણ કે એ નિસ્વાર્થ કર્મયોગે એને ફળ અપાવ્યું. એક સુંદર સુભાષિત છે આ વાત પર, પરોપકારાય ફલંતી વૃક્ષાહ પરોપકારાય વહંતી નદ્યઃ. અર્થાત વૃક્ષ પોતાના ફળ પોતે ખાતા નથી અને નદીઓ પોતાનું પાણી પોતે પીતી નથી. પ્રકૃતિનું દરેક તત્વ બીજાનું હિત વિચારીને એના માટે જીવે તો આપણે કેમ નહીં. દીવો પોતે બળે બીજાને પ્રકાશ આપે, એટલે જીવન પણ ત્યારે જ સાર્થક બને જ્યારે બીજાના જીવનમાં ઉદાસ ભરે. ફોલોઅર્સ કેટલા, લાઇક્સ કેટલી, તમારા ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબની પેલી પ્લેટ કેટલી આવી, એના કરતાં ક્યારેક થોડો સમય મળે કોઈકને મદદ કરી દો. સારા તમારા ઇન્સ્ટાગ્રામ પર કોઈ બાળકને ભણવાની, કોઈ તમને પડેલી તકલીફનું સોલ્યુશન મૂકો. વૃક્ષ વાવવા જેવી બાબત પણ જાતે કરી શકો અને કોઈને દિશા ચીંધી શકો. એ તમને ઓળખ અપાવશે ધીમેથી અને માન પણ અપાવશે. ચાલો સંકલ્પ કરીએ કે માત્ર મારા નહીં પરંતુ પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે પણ કંઈક કરી ચૂકીએ. ખરેખર વાતો આપણી ત્યારે જ સાર્થક નીકળશે. કર્મ કરો નિસ્વાર્થ ભાવથી. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

रेडियो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर गीता 2020 फॉर्मेट में हूँ आरजे ईआर आप सबनु स्वागत करू छु। बात करीशु गीता ना अध्याय 4 चौथा अध्याय। दरेक कर्म प्रार्थना बनी शके छे आ चौथा अध्याय में कहेवामां आव्युं छे। ज्ञान कर्म संन्यास योग एनी अद्भुत शीख छे। આપણે છે ને ઘણીવાર એવું માનીએ કે પ્રાર્થના એટલે મંદિરમાં જવું, દીવો કરવો કે હાથ જોડવા। શ્રી કૃષ્ણ કહે છે કે કર્મમાં નિષ્ઠા, ઈમાનદારી અને સમર્પણ હોય તો દરેક કર્મ પ્રાર્થના બને। બ્રહ્મા અર્પણમ બ્રહ્મ હવિહ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ। ગીતાના આ શ્લોકમાં બહુ સુંદર રીતે વાત કરી છે, કહ્યું છે જ્યારે આપણે દરેક કાર્યને ઈશ્વરને અર્પણ માનીને કરીએ ત્યારે સામાન્ય કાર્ય પણ પૂજા બની જાય। એક હોસ્પિટલમાં બે સફાઈ કર્મચારી કામ કરતા હતા। એક વ્યક્તિને એના સુપરવાઇઝરે પૂછ્યું, તું શું કરે છે? તો એ બોલ્યો કે હું આખો દિવસ ફ્લોર સાફ કરું છું। અને બીજા કર્મચારીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એ હસીને બોલ્યો કે હું દર્દીઓને જલ્દી સાજા થવામાં મદદ કરું છું। કામ એક જ હતું પણ બંનેના વિચાર જુદા હતા, ભાવના જુદી હતી। એક માટે તે માત્ર નોકરી હતી અને બીજા માટે પ્રાર્થના હતી। યુવાનો માટે પણ આ જ વાત સાચી છે। ભણતા હો, કોડિંગ કરતા હો, ખેતી કરતા હો, વ્યવસાય કરતા હો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હો અને ઘરની જવાબદારી નિભાવતા હો તો દરેક કાર્યમાં શ્રેષ્ઠતા અને સેવાનો ભાવ હશે તો કર્મનું ફળ એ તમારે ચિંતા વિના મળવામાં કોઈ તકલીફ નહીં પડે અને એ પ્રાર્થના બની જશે તમારું। યોગ કર્મશુ કૌશલમ ગીતામાં આ પણ કહેવામાં આવ્યું છે, એટલે કે કર્મમાં શ્રેષ્ઠતા અને કુશળતા જ યોગ છે। એક કવિએ બહુ સુંદર લખ્યું છે, હાથ કામમાં વ્યસ્ત રહે, મન સદાય પ્રકાશમાં રહે, દરેક શ્વાસ બની જાય ભજન જ્યારે કર્મમાં પ્રેમ વસે। સોશિયલ મીડિયામાં લાઇક અને ફોલોઅર્સ મેળવવા જેટલો સમય આપીએ ને એનો થોડો ભાગ સ્નેહીની સેવા કરવા, માતા પિતા માટે, સમાજ માટે પણ એક સારું કાર્ય કરીએ તો એ માત્ર કામ નહીં પરંતુ જીવંત પ્રાર્થના બની જશે। હું મારા દરેક કાર્યને માત્ર ફરજ નહીં પણ ઈશ્વરને અર્પણ કરેલી પ્રાર્થના સમજીને કરીશ તેવો સંકલ્પ આપણે સૌએ કરવો જોઈએ। કારણ કે મંદિરમાં કરેલી પ્રાર્થના થોડા સમય સુધી રહે પણ નિષ્ઠાથી કરેલું કર્મ એ જિંદગી પર્યંત કર્મ આપણી પ્રાર્થના બનીને રહે છે। તો કર્મને માત્ર ને માત્ર પ્રાર્થના બનાવવા માટે જ નહીં પણ જીવનની સફળતા માટે પણ કરવું જોઈએ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

શ્રોતા મિત્રો, તમારું સ્વાગત છે આજે યારના શો ગીતા 2020 ફોર્મેટ રેડિયો પાલનપુર પર. હવે વાત કરીશું ગીતાના અધ્યાય 5ની. એનો વિષય છે વ્યક્તિગત અહંકારનો ત્યાગ કરો અને અનંત આનંદનો અનુભવ કરો. મિત્રો, કર્મ સંન્યાસ યોગ એ આ સિદ્ધાંતનો જ પર્યાય છે. વ્યક્તિગત અહંકાર છોડી દઈએ તો આપણને પરમ અથવા તો જે આનંદની આપણને શોધ છે તે મળે છે. આપણે સાંભળીએ છીએ ને કે મારું નામ, મારી સફળતા, મારી સિદ્ધિ, પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું જેટલું મોટું બનશે આનંદ એટલો નાનો થતો જશે. યુક્તઃ કર્મફલમ ત્યક્ત્વા શાંતિમ આપનોતિ નૈષ્ઠિકે. અર્થાત જે વ્યક્તિ અહંકાર અને ફળની આસક્તિ છોડીને કર્મ કરે તેને જ સાચી શાંતિ અને આનંદ મળે. એક વાર્તા છે, એક યુવાન ચિત્રકારે ખૂબ સુંદર ચિત્ર બનાવ્યું. લોકોએ એની પ્રશંસા કરી. ધીમે ધીમે એને લાગ્યું કે મારા જેવો કોઈ કલાકાર નથી અને એક દિવસ તે પોતાના ગુરુ પાસે ગયો. ગુરુએ એક ગ્લાસ પાણીમાં મીઠું નાખ્યું અને એને પીવા આપ્યું. પાણી તે વ્યક્તિને ખૂબ ખારું લાગ્યું. પછી ગુરુએ એ જ મીઠું એક સરોવરમાં નાખ્યું જે એમની પાસે જ હતું અને એમાંથી પછી પાણી ભરીને ગ્લાસ આપ્યો અને પેલા પીધું તો એને ખારું ન લાગ્યું. ગુરુ બોલ્યા કે બેટા, મીઠું તો એ જ હતું પણ એ અહંકાર છે. ગ્લાસ જેટલું મન તારું હશે તો અહંકાર કડવાશ એટલે કે ખારાશ આપે, પણ મન સરોવર જેટલું વિશાળ બનશે તો તને હંમેશા એમાંથી મીઠાશ મળી રહેશે. વાત જ અહીંયા છે ને કે આપણે આપણું મન જેટલું રાખીએ છીએ તેટલું આપણને મળતું રહે છે. એક સુભાષિત કહે છે ને કે વિદ્યા દદાતી વિનયમ વિનયાદયતી પાત્રતામ. સાચું જ્ઞાન વિનમ્રતા આપે છે અને વિનમ્રતા જ માણસને મહાન બનાવે. સોશિયલ મીડિયાના યુગમાં લાઈક ઓછું મળે તો મન દુઃખી થાય, પણ પ્રશંસા મળે તો અહંકાર વધી જાય છે. એટલે જ ગીતા સમજાવે છે કે પોતાને સાબિત કરવાની દોડ છોડો, પોતાને સુધારવાની શરૂઆત કરો. સુંદર કાવ્ય પંક્તિઓ કહે છે, જે ઝૂકે છે તે જ વૃક્ષ ફળે અને જે નમે છે તે જ નદી વહે. અહંકાર જ્યાં ઓગળી જાય ત્યાં જીવન આનંદથી બહેકે. મિત્રો, મારા વગર કંઈ નહીં થાય, ઈશ્વરે મને સેવાની તક આપી છે એવો વિચાર જ્યારે મનમાં આવે ત્યારે બેમાંથી કયો વિચાર શ્રેષ્ઠ છે એ તમારે ચકાસવાનો છે. આજે એક સંકલ્પ કરીએ કે હું સફળ બનીશ પણ વિનમ્ર રહીશ, હું આગળ વધીશ પણ કોઈને પાછળ નહીં રાખીએ, તો શ્રેષ્ઠતા અને સફળતા તમને મોટા બનાવશે. નહીં તો અહંકાર તમને કહેવાતા મોટાપણામાં સૌથી નિમ્ન સ્તરે લઈ જશે. અહંકાર નહીં, પ્રેમ અને વિનમ્રતા સાથે જીવન જીવો, કારણ કે ત્યાંથી જ શરૂ થાય છે અનંત આનંદનો સાચો માર્ગ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સરોવર જેવું મન રાખજો, વિચારોને પ્રેમથી વહેવા દેજો, રોજ થોડો સમય પોતાની સાથે બેસજો, ત્યાં જ ઈશ્વરનો અવાજ સાંભળવા મળે. નોટિફિકેશન તો આપણી પાસે ઘણા છે, પણ અંતરનો અવાજ સાંભળવાનો સમય નથી. એટલે થોડી મિનિટ મોબાઈલને સાયલેન્ટ મોડ પર પણ મૂકવો જોઈએ, ખરું ને? તો તમને સોલ મોડ મળી જશે અને બહારની દુનિયા તમને સફળ બનાવશે, પણ અંદરની ચેતના સમૃદ્ધ બનાવશે, શાંત બનાવશે. દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટ તમારા મન, શ્વાસ અને પરમાત્મા સાથે જોડવા માટે ફાળવવું, એવો સંકલ્પ હવે જરૂરિયાત આપણા સૌની બને છે. કારણ કે જે રોજ પોતાની અંદર ઉતરે ને, એ જ જીવનમાં સૌથી ઊંચે પહોંચે છે. તો ફરી મળીએ ત્યાં સુધીમાં તમે દરરોજ થોડો સમય દુનિયાથી નહીં, પોતાના અંદર રહેલા પરમ આત્મા સાથે વિતાવજો. કારણ કે ઉચ્ચ ચેતના સાથેનો એક ક્ષણનો સંપર્ક પણ આખા દિવસને પ્રકાશિત કરે છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સામાન્ય રીતે આમ તો આખા પુસ્તકને વાંચવા કેટલાય દિવસો લાગે અને સમજવા તો જન્મ ઉતરી જાય. એવી જ આ ગીતાના અધ્યાયને માત્ર ને માત્ર તમારા અંતરની આત્માની ને મનની જે તરસ છે ને એને જગાવવા માટે આ એક એક વાક્ય અને સાથે ઘટનાઓને યુવા પેઢી આજની વર્તમાન પેઢીના ઉદાહરણ સાથે મેં એક નાનકડી સમજણ આપવાનો પ્રયાસ કર્યો છે. જો હૈયામાં વસે તો આ સંકલ્પોને જીવનમાં ઉતારીને એના પ્રતિભાવ મને મોકલજો અને પછી ગીતાને વાંચવાનો પ્રયાસ કરજો. એના મૂળ સ્ત્રોતને ન વાંચ એના મૂળ સ્ત્રોતને ન વાંચી શકો તો તમે એના અનુવાદ, ભાષાંતર અને એના સમજૂતીના પુસ્તકોને પણ વાંચવાનો પ્રયાસ કરવો જોઈએ. શ્રોતા મિત્રો, આ બધી જ બાબતો માટે તમારે મને તમારા મનના જે પ્રતિભાવ છે ને એ મોકલી આપવાના તમારા અવાજમાં કે પછી ટેક્સ્ટ મેસેજીસ કરીને. જો તમારા અભિપ્રાય બહુ જ અગત્યના છે, સમય મળે અમે ચોક્કસથી તેને સ્થાન આપીશું. આ માટે તમારે અમારો વોટ્સએપ નંબર 9512968888

સિવાય અમારી મોબાઈલ એપ્લિકેશન છે એન્ડ્રોઇડ ફોન અને આઈફોન માટે, એને ડાઉનલોડ કરો. એમાં રહેલા નોટિફિકેશન અને મેસેજ બોક્સ કે પછી એમાં રહેલા સોશિયલ મીડિયાના બોક્સમાં જઈને અમારું ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક કે ઈમેલ, એમાં રેડિયો પાલનપુર @gmail.com પર જઈ તમારા સંદેશા અને પ્રતિભાવ મોકલી શકો. અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ. તમારા જેવા સાચા પાલનપુરી અને એવા જે મિત્રો છે તે સૌને આ રેડિયોનો અવાજ પહોંચાડવા ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાના કોઈપણ ખૂણામાં રહી અમારી સાથે જોડાઈ રહેવા તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો શ્રોતા મિત્રો, ફરી મળીશું આ એપિસોડના 6 અધ્યાયની વાતો, આવતા બીજા એપિસોડમાં બીજા 6 અધ્યાયની વાતોને માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: નમસ્તે બાળ દોસ્તો.
1: નમસ્તે.
0: હા, હવે એક વાર્તા સાંભળવી છે ને. ટાઢુ ટબુકલું. જો, એક ડોશી હતી, તે એક કુબામાં રહેતી હતી. કુબામાં રહેતી હતી એટલે કુબો એટલે શું બોલો?
1: ઝૂંપડી.
0: હા, હવે બરાબર. કુબો એટલે ઝૂંપડી. તો આ ડોશી એક કુબામાં રહેતી હતી. હવે વરસાદના દિવસો આવ્યા અને વરસાદ તો ભાઈ સાહેબ બહુ થયો એટલે ડોશીના કુબામાં તો ચારે કોર ચૂવા લાગ્યું, પાણી પડવા માંડ્યું અને ઠેક ઠેકાણે પાણીના ખાબોચિયા ઘરમાં ભરાઈ ગયા. હવે આ ડોશીને આ પાણીથી બહુ જ ત્રાસ થાય. ચૂવાના ટીપા તેના શરીર ઉપર પડતા હોવાથી ડોશીમાં તો બિચારા કંટાળી ગયા. હવે એકવાર એક સિંહ ડોશીના કુબા પાછળ રાતના લપાઈને ઊભો હતો. તમને બીક લાગે સિંહની? હે, લાગે? તો ડોશી મને લાગે. હા, તો એકવાર આ એક સિંહ ડોશીના કુબા પાછળ રાતનો લપાઈને ઊભો હતો. એવામાં ડોશીને પગમાં ઠેસ લાગવાથી ડોશી તો ખાબોચિયામાં પડી ગઈ અને શરીરે ઠંડુ ઠંડુ લાગવાથી એ તો બોલી, એ હું સેલાથી ન બીવું, હું વાઘલાથી ન બીવું.

ડોશીને આવું બોલતી સાંભળીને સિંહ વિચાર કરવા લાગ્યો કે આ તો ખરી ડોશી સિંહથી કે વાઘથી બીતી નથી અને ટાઢા ટબુકલાથી બીવે છે, ત્યારે આ ટાઢું ટબુકલું કેવું હશે? એટલામાં પાછો ડોશીના વાંસા ઉપરથી એક મોટું પાણીની ટીપું ટાપ ટાપ કરીને પડ્યું. પાછી ડોશી કંટાળીને શું બોલી,

સિંહ તો ફરીવાર ડોશીને બોલતી સાંભળીને ગભરાયો અને ટાઢા ટબુકલાથી બચવા માટે ઉભે પૂંછડે જંગલ તરફ દોડ્યો. રસ્તામાં એક વડ આવ્યો. હવે વડ ઉપર એક વાંદરો ધ્રુજતો બેઠો હતો. નીચે ભૂલો પડેલો એક મુસાફર વડના થડ પાસે ઠૂઠવાઈને પડ્યો હતો. હવે સિંહને દોડતો જતો જોઈને વાંદરાએ પૂછ્યું કે સિંહ ભાઈ, આમ વંદરાત થઈને ધ્રુજતા ધ્રુજતા ક્યાં દોડ્યા જાઓ છો? સિંહ કહે, ભાઈ હું ઓલા ટાઢા ટબુકલાથી બહુ બીવું છું. એક ડોશી બોલતી હતી શું?

ત્યાંથી આથી ડોશીને બોલતી સાંભળીને હું તો જીવ લઈને ભાગ્યો ભાઈ. હવે સિંહની વાત સાંભળીને વાંદરાને પણ બીક લાગ્યો. ઝાડ પાસે સિંહને ઉભેલો જોઈ નીચે બેઠેલા માણસને બીક લાગી. એને બીક લાગી કે કદાચ સિંહ ખાઈ જશે તો, એટલે એણે ઝાડ ઉપર ચડવાનો વિચાર કર્યો. જ્યાં ડાળી પકડીને ઝાડ ઉપર ચડવા જાય છે ત્યાં તો તેના હાથમાં વાંદરાનું ટાટું ટાટું પૂંછડું આવ્યું. ટાટું ટાટું પૂંછડું આવ્યું. મુસાફરે તો વાંદરાનું પૂંછડું પકડ્યું એટલે વાંદરો ચમક્યો. શું કામ ચમક્યો? એને તો એમ થયું કે આ હા હા હા હા, ટાઢું ટબુકલું આવી ગયું. અને એ તો ચીસ પાડી કૂદ્યો, ચીસ પાડીને કૂદ્યો કૂદ્યો ને તો મુસાફરના હાથમાંથી પૂંછડું પાછું લપસી ગયું એટલે એ તો ધડ દઈને નીચે પડ્યો. વાંદરાએ ચીસ નાખી, મુસાફર ધડ દઈને નીચે પડ્યો એટલે સિંહને લાગ્યું કે આ ટાઢું ટબુકલું આવી ગયું. વાંદરાને પકડ્યો લાગે છે, આથી સિંહ વધારે ગભરાણો અને અંધારામાં ત્યાંથી દોડતો દોડતો કરતો ભાગ્યો. હવે તે જ રાત્રે એક વોરાજીની બકરી ખોવાઈ ગયેલી, તેથી તે તો જંગલમાં તેને શોધવા માટે નીકળેલા. અંધારામાં કઈ દેખાય નહીં, પણ આમથી તેમ અફડાતા હતા. ત્યાં સિંહ તેની સાથે અથડાડો, સિંહને કઈક અથડાડું એટલે એને બીક લાગી. એને એમ કે એને એમ કે ટાઢું ટબુકલું આવ્યું. ને વોરાને કઈક અથડાયું એટલે એને થયું કે આ મારી બકરી હાથમાં આવી ગઈ. સિંહ તો ટાઢા ટબુકલાની બીકથી લપાઈને ટાઢો થઈને એકોર જઈને ઉભો રહ્યો. હવે વોરાજીને લાગ્યું કે નજીક ઉભેલું પ્રાણી નક્કી એની બકરી છે એટલે એકદમ એની પાસે જઈ તેનો કાન પકડી તેને બે ચાર ખેંચી લીધી સડાક સડાક. સિંહના મનમાં તો થયું કે ભોગ લાગ્યા, ટાઢા ટબુકલાના હાથમાં આવ્યા છીએ તો હવે છૂટશું નહીં. બીકમાં ને બીકમાં સિંહ જેવા સિંહે માર ખાઈ લીધો અને મિયાની મીંદડી જેવો બની ગયો અને વોરાજીની સાથે સાથે ચાલવા માંડ્યો. વોરાજીએ ઘેરે આવી ને તેને બકરી સમજીને ખીલે બાંધી દીધો. સવારમાં ઉઠીને જ્યાં વોરાજી બકરી દોવા જાય ને ત્યાં તો તેણે બકરીને બદલે સિંહ

0: થયો. વોરાજીએ વોરીજીને વાત કરી કે આ સિંહ છે એમ ખાતરી થતા દૂરથી જ છરી વડે દોરડું કાપી નાખી અને બંને જણા ઘરમાં બેસી ગયા. અને સિંહને એમ થયું, હાસ, ટાટા ટબુકલામાંથી તો છૂટ્યો, વાર્તા ગમી. હા,
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

એક વાણિયો હતો. તેની પાસે ખાધે ખૂટે નહીં એટલું બધું ધન હતું, પરંતુ દેવયોગે તે નિર્ધન બની ગયો, શ્રીમંતમાંથી શ્રમણ બની ગયો. હવે તો વાણિયાને ખાવાના સાંસા પડવા લાગ્યા. રાત્રે સૂતા સૂતા તે વિચાર કરવા લાગ્યો, આ દુઃખ ક્યાં સુધી ભોગવવું? કાલથી તો ઉપવાસ કરીને આ શરીરનો અંત લાવવું. આવો વિચાર કરતા કરતા વાણિયો ઊંઘી ગયો. મધરાત પછી તેને સ્વપ્ન આવ્યું. હે વણિક, તું ચિંતા ન કરીશ, તું અખૂટ સંપત્તિનો સ્વામી થઈશ. કાલે ભાગ્યદેવ યતિનું રૂપ લઈને તારા ઘરે આવશે. યતિ આવે એટલે તું એમના માથામાં લાકડી મારજે. લાકડી વાગતા જ તે સોનાનું પૂતળું થઈ જશે. પછી એ સોનું તું વાપરજે. સવાર પડ્યું, વાણિયો જાગી ગયો. સ્વપ્નની વાત સાંભળતા તે ખડખડાટ હસવા લાગ્યો. કેવું સ્વપ્ન, એમ કઈ ભાગ્યદેવ આવે ખરા? વાણિયો વિચાર કરતો હતો. એટલામાં એક યતિ ત્યાં આવી પહોંચ્યા. યતિને આવેલો જોઈ

વાણિયાને નવાઈ લાગી. તેણે સ્વપ્નની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. વાણિયો ઘરમાં ગયો, લાકડી લઈ આવ્યો અને હળવેથી યતિના માથામાં અડકાડી. લાકડી અડકતા જ યતિ સોનાનો થઈ ગયો. જીવતો માણસ ઘડીકમાં પૂતળું બની ગયો. વાણિયાના કુતૂહલનો પાર ના રહ્યો. એવામાં એક વાણંદ વાણિયાને ત્યાં આવી ચડ્યો અને આ ઘટના તેણે સગી આંખે જોઈ. વાણંદ મનમાં ગાંઠ વાળીને ઘેર ગયો. તેનું મન હિલોડે ચડ્યું. ધન મેળવવાની કેટલી બધી સહેલી રીત! આટલી વાતમાં સોનું મળતું હોય તો ઘડી ઘડી સલાડી ઉપર અસ્ત્રો નાખીને શા માટે હાથ થકવવા? બીજે દિવસે તે એક સંન્યાસીના મઠમાં ગયો અને કહ્યું, સ્વામીજી, કાલે 4 યતિઓને મારે ત્યાં આમંત્રણ છે. આપ સવેડા મારે ત્યાં પધારજો. સંન્યાસીએ વાણંદને કહ્યું, ભાઈ, અમારાથી ઘેરઘેટ પેટ ભરવાના જવાય. અમે કંઈ ભિખારી થોડા છીએ? ના સ્વામીજી, આમાં પેટ ભરવાની વાત નથી. મારી પાસે લહિયા પાસે લખાવેલા થોડાક અપ્રાપ્ય પુસ્તકો છે, તે મારે આપને અર્પણ કરવા છે. પુસ્તકોની વાત સાંભળી યતિએ વાણંદને ત્યાં જવા માટે સંમતિ આપી. બીજે દિવસે સવારે વાણંદને ત્યાં જવાનું ઠરાવ્યું. બીજે દિવસે સવારે વાણંદને ત્યાં 4 યતિઓ આવ્યા. યતિઓને જોતા જ વાણંદ બારણું બંધ કરી ઘરમાં ગયો અને ડાંગ લઈ બહાર આવ્યો. યતિઓ કંઈ વિચારે તે પહેલાં જ તેણે યતિઓના માથામાં એક એક ડાંગ ફટકારી દીધી. યતિઓએ તો બૂમરાણ મચાવી દીધી. બિચારા લોહી લુહાણ થઈ ગયા અને જીવ બચાવી બારણું ઉઘાડી નાસી છૂટ્યા. તેઓ સીધા રાજા પાસે જઈ ન્યાય માંગવા લાગ્યા. રાજાએ તરત વાણંદને બોલાવ્યો અને તેને એમ કરવાનું કારણ પૂછ્યું. વાણંદે કહ્યું, મહારાજ, મેં તો પેલા વાણિયાએ કર્યું હતું તેવું જ કર્યું છે. શિક્ષા કરવી હોય તો પહેલી શિક્ષા વાણિયાને કરો. વાણંદની વાત સાંભળી રાજાએ પેલા વાણિયાને બોલાવ્યો. વાણિયો રાજા પાસે આવ્યો અને પોતાના સ્વપ્નની વાત કહી. વાત સાંભળતા રાજાએ વાણંદને કહ્યું, મૂરખ, એને તો આ બધું દૈવયોગ્ય બન્યો અને તે વગર વિચારે આંધળું અનુકરણ કર્યું. સાધુ સંતોને માર્યા એ મોટો અપરાધ કર્યો છે. આમ કહી રાજાએ વાણંદને 2 વર્ષ કારાવાસમાં પૂરવાની શિક્ષા કરી.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: સાંભળો,
1: શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થીના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગાથી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: પહેનાઓ જયમાલા. પણ સીતા વાર લગાડે છે. રામ પોતાનું મસ્તક ઝુકાવીને ઊભા છે, સીતા જયમાળા નથી પહેરાવતા. હવે રામ મનોમન કહી રહ્યા છે કે હવે તમે કેમ વાર લગાડો છો? ત્યારે સીતા મનોમન કહે છે કે તમને પણ સમજાય ને કે કોઈ પ્રતીક્ષા કરે તો પ્રતીક્ષાની અનુભૂતિ શું હોય, એટલે જાઓ હું આટલી ઝડપથી જયમાળા નહીં પહેરાવું. રામ ફરી કહે છે કે સમસ્ત જનકપુરી જોઈ રહી છે, રાજાઓ જોઈ રહ્યા છે, મહારાજા જનક જોઈ રહ્યા છે, વિશ્વામિત્ર જોઈ રહ્યા છે, સીતા હવે તો જયમાળા પહેરાવો, કોઈકને એવું લાગશે કે તમે પ્રસન્ન નથી મારી સાથે વિવાહ કરવાની વાતે. પણ સીતા કહે છે હું અત્યારે કુવારા રામને જોઈ રહી છું, આ ક્ષણે હું જ્યારે જયમાળા પહેરાવીશ ત્યારે મારા સ્વામી રામ હશે, એટલે હું એક પ્રેમી રામને મન ભરીને જોઈ લઉં આંખોમાં. તમે જુઓ આ વાત કેટલી રસપ્રદ છે કે હું પ્રેમી રામને જોઈ લઉં, કારણ કે જયમાળા જેવી ગળામાં જશે એટલે પ્રેમી પતિ બનવાના છે. પણ મને છે કે હે રઘુનંદન, હું મારી આંખોથી પ્રેમી સ્વરૂપ રામને મન ભરીને જોઉં. એટલે જેટલી વાર રામે ધનુષ તોડવામાં લગાડી એટલી જ વાર સીતાએ જયમાલા પહેરાવવામાં લગાડી. રામ સીતાનું જયમાલા પૂરી થાય છે, સમગ્ર જનકપુરીમાં જય જયકાર થાય છે. રામ સીતાના એક રીતે વિવાહ થઈ ગયા. આ ગાંધર્વ વિવાહની પરંપરા હતી. રાજા જનક અતિ પ્રસન્ન છે. મહર્ષિ શતાનંદ જેના કુળગુરુ છે કહે છે કે હે જનક, આપણે ત્યાં વિવાહની આ વિધિ પૂર્ણ થઈ છે, પણ આપણે સપ્તવેદીના એ મંત્રોને તો ન્યાય આપીશું. રાજા દશરથને તો ખબર પડવી જોઈએ કે એના પુત્રના વિવાહ નિર્ધારિત થયા છે, આપ આમંત્રણ મોકલાવો. વિશ્વામિત્ર પણ કહે છે હે જનક, રાજા દશરથ પ્રસન્ન થશે, કારણ કે તમસરી ખો જો વેવાય મળે તો કયો રાજા પ્રસન્ન ન થાય. રામ અને સીતા વિશ્વામિત્રના ચરણોમાં વંદન કરે છે. ઋષિ આ નવયુગલને આશીર્વાદ આપી રહ્યા છે. હું માનું છું કે આ ક્ષણે વિશ્વામિત્રના મનમાં, કારણ કે મહાતપસ્વી ઋષિ હતા, એમના મને રામાયણનું પ્રથમ ચરણ પૂર્ણ થયું, કારણ કે રામ અને સીતાનું મિલન થયું. રામ અને સીતાના મિલનથી જગતનું કલ્યાણ થવાનું છે, જગતનો ઉદ્ધાર થવાનો છે, એક નવી યાત્રા શરૂ થવાની છે, એ યાત્રા જેની અનેકો લોકો રાહ જોઈ રહ્યા છે. આ દિવ્ય વિવાહની વાત આપણે કરવાના છીએ. રામ સીતાના દિવ્ય વિવાહ પછી રામ રાજા અભિષેક તરફ આપણે આગળ વધવાના છીએ. આ વિવાહની વાતો બહુ રસપ્રદ છે અને વિવાહ તો કોને માહલવા ન ગમે. આપ સૌને રામ સીતાના વિવાહ માટે આગોતરું નિમંત્રણ પાઠવું છું.

લગ્ન, આપણે ત્યાં લગ્નનું એક ખાસ મહત્વ છે. લગ્ન એટલે માત્ર એક પ્રવૃત્તિ નથી, એક ઉત્સવ છે. કેટલાય દિવસો સુધી, અને હું તો માનું છું કે બાળક જન્મે ને ત્યારથી મા બાપ બાળકના લગ્નને મનમાં રાખીને મોટા કરતા હોય છે. દીકરીના વિવાહ એક જુદી વાત છે, દીકરાના વિવાહ જુદી વાત છે, અને આજે તો આપણે રામ અને સીતાના વિવાહની વાત કરવાના છીએ. લગ્ન આપણા 16 સંસ્કારનો ભાગ છે, અને લગ્ન સાથે ભારતીય પરંપરા જોડાયેલી છે, એની સાથે આસ્થા જોડાયેલી છે. અને જ્યારે હું સીતારામની વાત કરું, તમે જુઓ કે અખંડ સૌભાગ્યવતી ભવ એ આશીર્વાદમાં પણ સીતા છે. એટલે આપણે ત્યાં કહીએ છીએ ને, તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી. એટલે સમજાય છે કે રામ અને સીતા આદર્શ લગ્ન જીવનનું એક આદર્શ દંપતી છે. ત્યારે એના વિવાહ તો બહુ સામાન્ય નહીં રહ્યા હોય. રામાયણનો આ એક રસપ્રદ પ્રસંગ છે, અને છે ને સીતા અને રામના વિવાહમાં આપણને કન્યા પક્ષ અને વર પક્ષની જવાબદારીનું પણ ભાન થાય છે. અત્યારે હવે દેખાદેખીના લગ્નો શરૂ થયા છે, જ્યાં સંપત્તિનું પ્રદર્શન લગ્નનો એક ભાગ થયો છે, ત્યારે રામ અને સીતાના વિવાહ એક દીવાદાંડી છે. એ વિવાહની વાત હવે મારે કરવી છે. આપણે જાણ્યું કે જનકપુરમાં રામે શિવધનુષનો ભંગ કર્યો અને સીતા રામને વર્યા. અહીંયા મજા એ વાતની છે કે આ વૈદિક યુગ અને પ્રાચીન યુગમાં લગ્ન, જુઓ આ પરંપરાનું કેટલું મહત્વ છે. ગંધર્વ વિવાહ આપણે ત્યાં જોડાયેલા છે. એટલે સીતાએ રામના ગળામાં વરમાળા પહેરાવી વિવાહ તો થયા, પણ હવે સામાજિક રીતે જ્યાં વરપક્ષને જાણ કરવામાં આવે છે એવા વિવાહ કરવાના છે. અત્યારે આપણે ઇમેજિન કરી શકીએ કે આપણા ઘરે દીકરો પરણી ગયો છે, અને હવે સંદેશો આવે છે કે તમારા દીકરાના વિવાહ તો થઈ ગયા છે, હવે તમારે ફોર્માલિટી માટે જાન લઈને આવવાનું છે. અત્યારે સેજ આપણને આમ રૂચે નહીં, પણ રામાયણની આ કથા અને આ પ્રસંગ હવે બહુ રસપ્રદ છે કે જનકપુરમાં વિશ્વામિત્ર સાથે ગયેલા રામ ધનુષ્ય ભંગ કરી સીતાને વરી ચૂક્યા છે, અને હવે એ ફોર્માલિટીના ભાગરૂપે દેવવ્રત નામનો દૂત અયોધ્યામાં આવ્યો છે. રાજદરબાર ભરી મહારાજા દશરથ ઋષિ વશિષ્ઠ સાથે, સુમંત સાથે આખો રાજદરબાર બેઠો છે, પણ દશરથના મનમાં હજુ પણ રામનો વિયોગ છે. સંતાન જ્યારે ઘરે મોડું આવે છે ને, ત્યારે મા બાપના મનમાં કઈ કેટલીય શંકાઓ કુશંકાઓ ચાલતી હોય છે. અને આપણા સમાજમાં તો એમ કહે છે કે વેળા કવેળાએ ખરાબ વિચાર ના આવે તો મા બાપ ના કહેવાય. એટલે વિશ્વામિત્ર સાથે રામ અને લક્ષ્મણ ગયા તો છે યજ્ઞની રક્ષા કરવા માટે, પણ દશરથના મનમાં સતત રામનો વિયોગ ચાલે છે કે રામ ક્યારે પાછા આવશે, રામ ક્યારે પાછા આવશે. વિધિની વક્રતા જુઓ કે દશરથને ખબર નથી કે આ વિયોગ બહુ લાંબો ચાલવાનો છે. અને એવા સમયે જનકપુરમાંથી દેવવ્રત દૂત આવે છે, આવી અને રાજા દશરથને પ્રણામ કરે છે અને કહે છે કે હે મહારાજ, હું જનકપુરથી પધાર્યો છું, મારું નામ દેવવ્રત છે અને મારે તમને એક શુભ સમાચાર આપવાના છે. જ્યારે તમે કોઈ વિશે વિચારી રહ્યા હો અને એ સમયે એના જ સમાચાર તમારા સુધી પહોંચ્યા, ત્યારે તમને લાગે કે ભગવાન હજુ પણ મને સાંભળે છે, અને એવી જ અનુભૂતિ અહીંયા રાજા દશરથને થાય છે. દેવવ્રત આવીને કહે છે કે હે મહાભાગ, તમારા પુત્ર શ્રી રામે જનકપુરમાં આવીને શિવધનુષનો ભંગ કર્યો છે. અમારી રાજકુંવરી સીતા સાથે એના વિવાહ નિશ્ચિત થયા છે. દશરથ તો પ્રસન્ન થયા, પણ હવે જે વાત આ દેવવ્રત કરી રહ્યો છે એ સમગ્ર અયોધ્યા માટે છે કે તમારો પુત્ર, તમારો આ યુવરાજ, તમારો જે રાજકુંવર છે એ કેટલો સમર્થવાન છે. કારણ કે અહીંયા હવે પરશુરામની વાત આવે છે. આપણે ત્યાં વિષ્ણુના 24 અવતારોમાં પણ પરશુરામની એક જગ્યા છે. એટલે દેવવ્રત કહે છે કે ધનુષ્ય ભંગ કર્યો એ કંઈ બહુ મોટી વાત નથી, પણ મોટી વાત એ છે કે તમારા પુત્ર રામે પરશુરામના ક્રોધને નાથ્યો છે. પરશુરામ આવ્યા કારણ કે શિવ ધનુષ એનો અધિકાર હતો, અને ધનુષ જનકપુરમાં સચવાયેલો હતું. રામે ભંગ કર્યો, પરશુરામ ક્રોધમાં હતા અને રામે એને શાંત કર્યા. એટલું જ નહીં, વૈષ્ણવી ભગવાન વિષ્ણુનું ધનુષ્ય રામ તરફ ધરવામાં આવ્યું. રામે એ ધનુષ્ય પ્રત્યંજા ચડાવી બાણ આપ્યું, એટલે પરશુરામ જાણી ગયા કે આ દેવનો અવતાર છે, ભગવાનનો જન્મ થઈ ચૂક્યો છે. પરશુરામે પ્રણામ કર્યા, રામને આશીર્વાદ આપ્યા, સીતાને અખંડ સૌભાગ્યવતી કહી પરશુરામ પાછા મહેન્દ્ર પર્વત પર તપસ્યા કરવા જતા રહ્યા છે. દેવવ્રતે જ્યારે આ કથા કહી ત્યારે દશરથની આંખોમાં આંસુ સમાતા નથી. દશરથનું મન ભરાઈ આવ્યું અને થયું કે બસ આટલું સાંભળવા માટે જ હું જીવતો હતો. એને સુમંતની સામે જોયું ને કીધું કે હવે આમાં મારે શું કહેવાનું, મારા રામે ન માત્ર વિવાહ કર્યા પણ મારા રામે રઘુકુળનું ગૌરવ વધાર્યું. પરશુરામ જેવા ક્રોધિત, ક્રોધાયમાન ઋષિ જે ગમે ત્યારે શ્રાપ આપી દે એવા પરશુરામના ક્રોધને પણ શાંત કર્યો છે. અહીંયા રાજા રામનું પહેલું લક્ષણ દશરથને દેખાડો.
આપણે જ્યારે ભાવાવેશ

પ્રત્યક્ષ ઉદાહરણ છે. એટલે દશરથ એકદમ પ્રસન્ન છે, પણ એ જાણે છે કે મારે વડીલને પૂછવું પડે. એટલે વશિષ્ઠ મહારાજને કહે છે કે પ્રભુ આમાં કહો, મારે શું કરવાનું છે. વશિષ્ઠ કહે છે કે સૌથી પહેલાં તો આ જે દૂત આવ્યા છે ને દેવવ્રત, એનું સન્માન કરો. કારણ કે દૂત આપણે ત્યાં બહુ જ સન્માનીય છે અને દૂત ઉપર આપણે ઘા નથી કરતા. આ દૂતની વાત કરું છું એટલે મને મહાભારતના કૃષ્ણ પણ યાદ આવે છે, જે શાંતિ દૂત બનીને ગયા છે ધૃતરાષ્ટ્રના દરબારમાં અને કહ્યું છે કે પાંડવને 5 ગામ આપો. કદાચ એ વખતે દુર્યોધને જો દૂતનું સન્માન કર્યું હોત તો મહાભારત થયું ન હોત. અહીંયા દેવવ્રત દૂત બનીને આવ્યા છે રામ અને સીતાના વિવાહની વાત લઈને. એટલે વશિષ્ઠની આજ્ઞા માની રાજા દશરથે દેવવ્રતનું સન્માન કર્યું છે અને રત્નો ભરેલા થાળ આપ્યા છે, એને હજારો ગાયો આપી છે. આ એ સમયગાળો છે જ્યારે ગાય સંપત્તિનો ભાગ ગણાતી. ગાય કેટલી પવિત્ર હતી, ગાય કેવી સંપત્તિ ગણાતી, એનું ઉદાહરણ છે રામાયણ. હવે હું કહું ને કે આદર્શ જીવનનું ઉદાહરણ રામાયણ કેમ છે, એનું પણ એ દાખલો છે. તમારો રાજા મહાન છે એવી ખબર ક્યારે પડે? ખબર છે, રાજાની નીચે કામ કરતા એના સેવકો, એના મંત્રી, એના સૈનિકો જ્યારે ઔચિત્ય બતાવે, જ્યારે ઉત્તમ આચરણ બતાવે, ત્યારે રાજાની કસોટી થાય છે. અહીંયા દેવવ્રતે જે હવે વાત કરી ને એમાં જનકની કસોટી હતી. દેવવ્રતે એવું કહ્યું કે મહારાજ, તમે મને આ ભેટ આપી રહ્યા છો એના માટે હું તમારો ઋણી છું, પણ હું લઈ નહીં શકું. કારણ કે અમે તો દીકરી પરણાવી છે એટલે આ દીકરીનું ઘર થયું, ને દીકરીના ઘરની સંપત્તિ અમારાથી લેવાય નહીં. તમે જુઓ, જનકને દશરથ ક્યારેય મળ્યા નથી. વશિષ્ઠને જાણ પણ નથી કે જનકના ગુરુ શતાનંદ કેવા હશે. પણ દેવવ્રતનું આ એક નાનકડું આચરણ બતાવે છે કે જનકપુરી કેવી હશે. એ આચરણથી રાજા દશરથને સમજાઈ ગયું કે મારો વેવાય છે ને એ મુઠ્ઠી ઉચેરો છે. દેવવ્રતે પ્રણામ કર્યા ને કીધું કે તમે મને સન્માનને યોગ્ય ગણ્યો એમાં જ મારું સન્માન આવી ગયું, પણ હવે આ દીકરીનું ઘર છે, અહીંયા હવે મારાથી પાણી પણ ના પીવાય. જુઓ, આપણી ગુજરાતી પણ આ પરંપરા છે. આપણે ઘણા વડીલોને જોયા છે કે, અને મેં દીકરીઓને આંસુ પાડતા બહુ જોઈ છે કે, અદા તમારું ઘરે આવો પણ લોટો પાણી ન પીવો. અદા કે, તું મારો બાપ, તું મારું પેટ, તને પગે લાગું, તારા ઘરે આવું, કોરે બેહીન તારું સુખ દુઃખ જોઈને જાઓ, પણ પાણી ન પીવું, કારણ કે મારથી દીકરીના ઘરનું કંઈ લેવાય નહીં. આ પરંપરા આજે પણ આપણે ત્યાં સચવાય છે. ઠીક, આપણે હવે બધા આધુનિક થયા છીએ, ભણતર ગણતરમાં આવ્યા છીએ, આપણને હવે બધું લાગે કે આ જૂના જમાનાનું છે, પણ આમાં અર્થો પણ બહુ બધા છે. કારણ કે પહેલાંનો જે સમયગાળો હતો ને એ બહુ, એ હાર્ડવર્ક જરા જુદા પ્રકારનું હતું. સંપત્તિ માણસો પાસે બહુ સીમિત હતી અને આપણી બહુ મોટી સંપત્તિ હતી દૂધ હતું અને અનાજ હતું. એટલે આપણે વેવાઈના ઘરે જઈએ ને ત્યારે સમજતા કે જેટલું વેવાઈના ઘરે ખૂટશે એ ભોગવવાનું આપણું દીકરી છે, કારણ કે દીકરી રસોડું સંભાળતી. એટલે હું માનું છું કે અહીંથી આ વાત થઈ હશે કે અનાજ અને દૂધ ઘટે નહીં આપણા થકી દીકરીના રસોડે, એટલે કદાચ એવું માનતા છે કે દીકરીનું ઘરનું અનાજ અમે ખાતા નથી. અહીંયા દેવવ્રતે પ્રણામ કર્યા અને કીધું કે વેવાઈ, જાડી જાન લઈને જલ્દી આવજો, આખી જનકપુરી અયોધ્યાની જાનને વધાવવા માટે તૈયાર છે. જાડી જાન શબ્દ આપણી પરંપરાનો છે, આપણા ગીતોમાં એ આપણે કહીએ ને કે જાડી જાન લઈને આવજો. અને મને બહુ મજા એ પડે કે કંકોત્રી લખીને ત્યારે અમે કહીએ, આપણે લખીએ છીએ અમારી દીકરી કંકુ કન્યા છે. આ શબ્દ તમે વારંવાર કંકોત્રીમાં વાંચ્યો હશે. જનકપુરથી આવેલી આ કંકોત્રીમાં સીતા માટે કંકુ કન્યા શબ્દ લખ્યો છે. કંકુ કન્યા શબ્દનો અર્થ છે શું છે કે કંકુ છે ને એ સોપારી સાથે અને ચોખા સાથે આવે છે. અમારી દીકરી કંકુ છે, તમારો દીકરો સોપારી છે. એટલે કંકુ ને સોપારીનું મિલન થશે એટલે આખો આ જે પ્રસંગ છે એની ગરિમા વધશે. જનકપુરનું નિમંત્રણ અને હવે અયોધ્યા માટે લગ્નનો ઉત્સવ. રાજા દશરથ હજુ પણ એટલા હરખાયા છે કે વશિષ્ઠને કહે છે, ગુરુદેવ કોને કોને નિમંત્રણ આપવું ને એ પણ તમે જ નક્કી કરજો. જો દશરથના પિતા આજ અત્યારે હાજર નથી. આ એ સમયગાળો હતો જ્યારે વૃદ્ધાવસ્થાની નજીક આવે, 4 પ્રકારના આશ્રમ આપણે ત્યાં વર્ણવાયા છે. એમાં રાજા દશરથના પિતા આજ દશરથનું રાજ્યાભિષેક કરી વનમાં જતા રહ્યા છે અને વનગમનમાં તપસ્યા કરતા કરતા એઓ મૃત્યુ પામ્યા છે. એટલે પિતાના સ્થાન ઉપર ગુરુ છે. જેમ શિવાજી સમર્થ, શિવાજીને ત્યાં સમર્થ ગુરુ રામદાસ ગુરુ હતા પિતાના સ્થાન ઉપર, અને મરાઠા શાસનમાં તો ભગવો ધ્વજ લહેરાતો. એટલે એ જરા જુદા પ્રકારનું હિન્દુત્વ છે કે જ્યાં ઋષિઓ રાજ ચલાવતા. એટલે વશિષ્ઠ કહે છે દશરથને કે, હે રાજા, તમારે કોને કોને નિમંત્રણ પાઠવું એનું તમને હું હમણાં એનું જ્ઞાન આપું છું. અને પછી રાજા વશિષ્ઠની આજ્ઞા પ્રમાણે દશરથે દાન કર્યા છે પોતાના રાજમાં. બ્રાહ્મણોને જમાડ્યા છે, ગાયોના દાન કર્યા છે, પક્ષીઓને ચણ નાખી છે, કારણ કે હવે

ના વિવાહ છે. રાજ દરબારમાં દેવવ્રત સંદેશો આપીને ગયા એટલે દશરથે સૌથી પહેલા કૌશલ્યાના નિવાસ તરફનો રસ્તો પકડ્યો. રાણી કૌશલ્યા રામની જન્મદાત્રી. રામાયણ મહાભારતની એક સુંદરતા તમને કહું કે દેવકી પણ વિષ્ણુ ભગવાનની પરમ ભક્ત હતી. દેવકી વિષ્ણુ ભગવાનને ખૂબ માનતી અને એના ઘરે સ્વયં વિષ્ણુ કૃષ્ણ અવતાર લઈને જન્મ પામ્યા. કૌશલ્યા પણ વિષ્ણુ ભગવાનની પરમ ભક્ત હતી. એટલે વાલ્મીકિ રામાયણ અને તુલસીદાસની રામાયણ જ્યારે જ્યારે વાંચું ત્યારે આ વસ્તુ મને બહુ કોમન દેખાણી છે કે શ્રીહરિને બહુ માને છે કૌશલ્યા. અત્યારે કૌશલ્યા વિષ્ણુના એ સ્વરૂપને એને પ્રાર્થના કરી રહી છે. એક માં શું ઈચ્છે પોતાના સંતાન માટે? તો માની સૌથી મોટી ઈચ્છા હોય છે કે સંતાનનો વિવાહ, અને એમાં એ સુખપૂર્વકનો વિવાહ. માં ક્યારેય સંપત્તિ નથી માગતી, માં એક સુખરૂપ વિવાહ માગે છે, એક સુખરૂપ જીવનસાથીની ઈચ્છા કરે છે. એવી જ જીવનસાથીની કામના કરતી કૌશલ્યા વિષ્ણુ ભગવાનની પૂજા કરી રહી છે. મનોમન કલ્પના કરી રહી છે કે વિષ્ણુની સાથે લક્ષ્મી છે, એવા મારા રામ સાથે એક લક્ષ્મી સ્વરૂપા જો વધુ આવે ને તો મારું રઘુકુળ દીપી ઉઠે. અને એવા સમયે દશરથ આવ્યા છે અને કહે છે કે દેવી, તમારું જે આ સ્તવન છે, તમારી પ્રાર્થના છે, દેવતાઓ સુધી પહોંચી ગઈ છે. આપણા રામના વિવાહ નક્કી થયા છે અને જનકપુરની પુત્રી છે સીતા. દેવવ્રત જે દૂત આવ્યો એના આચરણના આધારે કહું છું કે જનકપુર ઉત્તમ છે અને આપણા રામ માટે સીતા નિર્માયા છે. કૌશલ્યાના આનંદનો પાર નથી. એ સાથે ત્યાં સુમિત્ર આવ્યા છે, ત્યાં કૈકેયી આવ્યા છે, ભરત અને શત્રુઘ્ન આવ્યા છે. લોકકથામાં કૈકેયી જરા જુદી રીતે વિલન છે લોકકથાઓમાં, પણ વાલ્મીકિ રામાયણ અને તુલસીદાસની રામાયણની આપણે જ્યારે મુલાકાત લઈએ ત્યારે સમજાય કે કૈકેયીને રામ કેટલા વાલા હતા. રામના વિવાહનો સૌથી પહેલો ઉત્સાહ કૈકેયીને છે. અને બંને રામાયણમાં વર્ણિત છે કે કૈકેયી કૌશલ્યાને ભેટી પડે છે અને કહે છે કે તમને અભિનંદન, તમે જ્યેષ્ઠા છો, રામનો જન્મ તમે આપ્યો છો એટલે તમે વરની માં છો, એટલે પહેલાં અભિનંદન તમને. અને રામના વિવાહમાં કશું જ આપણે બાકી નથી રાખવાનું, સંપૂર્ણ તૈયારી હું કરીશ. આ ઉત્સાહ કૈકેયીનો છે. ભરત અને શત્રુઘ્ન કહે છે, લક્ષ્મણ કહે છે કે જાન જોડવાની જવાબદારી અમારી, પિતાજી એવી જાડી જાન લઈને જાશું કે જનકપુર જોતું રહી જાય કે અયોધ્યાથી જાડી જાન આવી અને કેવી રીતે રામના સમર્થ ત્રણ ભાઈઓ આગળ બેઠા છે. આપણા લોકગીતો પણ આને ટેકો આપે છે ને.

અત્યારે ભાઈઓનો ઉત્સાહ જરા જુદો છે કે ભાઈ મારો મોટો ભાઈ પરણવાનો છે. પણ જુઓ, શુભ અને લાભ આ શબ્દ જે આપણી ભાષામાં છે ને, આપણી સંસ્કૃતિમાં શુભ અને લાભ એ એકલા નથી. શુભ અને લાભની સાથે આપણે સાથીઓ મૂકીએ છીએ. સાથીમાં ચાર આપણે સરસ મજાના ચાર ટપકા કરીએ છીએ જમણા હાથની અનામિક આંગળીથી. આ ચાર ટપકા ચારે ભાઈઓના લલાટે પણ થવાના છે, એમને પણ ખબર નથી, કારણ કે એ તો રામના વિવાહની તૈયારી કરી રહ્યા છે. શુભ દિવસ આવ્યો, અયોધ્યા નગરીમાં આનંદ મંગલ છે, કારણ કે અમારા રામ પરણવાના છે. બીજા દિવસની સવારે હાથીની અંબાડીઓ, મોટા મોટા રથો, વિપુલ ધન ધાન્ય, ઝવેરાતો, રત્નોની પાલખીઓ તૈયાર થયા અને સૌ કોઈ જનકપુરીના માર્ગે. રાજા જનકને આ એક બહુ રસપ્રદ વાત છે, કુશધ્વજ નામનો નાનો ભાઈ હતો. આપણે તો એવી કથાઓ છે કે રાજા જનકની ચાર દીકરીઓ. હવે આ પણ જો કુટુંબ વ્યવસ્થાની કેવી મજા, ઘણા સંયુક્ત પરિવારમાં આપણે જઈએ ને તો મોટા બાપુજીને એટલું માન આપતા હોય બધા સંતાનો, તમને એમ થાય કે આ બધા એમના જ બાળકો છે. આ જે પ્રેમ છે ને, એ પ્રેમના કારણે એક એવી માન્યતા બંધાણી છે કે જનક રાજાની ચારે ચાર દીકરીઓ હતી. પણ વાલ્મીકી રામાયણ ને તુલસીદાસ રામાયણ એવો ટેકો આપે છે કે જનક રાજાને નાનો ભાઈ હતો કુશધ્વજ, અને કુશધ્વજને બે દીકરી હતી, માંડવી અને શ્રુતકીર્તિ, અને જનક રાજાને બે દીકરી હતી, સીતા અને ઉર્મિલા. પણ જુઓ, આપણી કથાઓમાં ગીતોમાં આપણે જનકને ચાર દીકરી કહીએ છીએ. આના આધારે આપણે માની શકીએ કે આ બંને ભાઈઓ વચ્ચે કેવો સંપ હશે. તો જાન આવી ગઈ જનકપુરીમાં, એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. કુશધ્વજ જાતે ગયા છે, દશરથને કહે છે કે આપ પધારો મારા મહેલમાં, અમારા મોટા ભાઈ આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. રાજા દશરથ આવ્યા છે, યોગ્ય પૂજન થયું છે, યોગ્ય સ્વાગત થયું છે, અને દશરથ જનકપુરીને

આવી રહ્યા છે. કથાઓમાં છે ને જનકને બહુ વિદ્વાન માનવામાં આવ્યા છે, કે જનક જ્ઞાની હતા. જનક પાસે સંપત્તિ, રત્નો, મહેલો, વૈભવ, દશરથ જેવા નહોતા, પણ જનક એટલા જ્ઞાની હતા કે આપણે ત્યાં અષ્ટાવક્ર ગીતા છે. અષ્ટાવક્ર એક બહુ મોટા તપસ્વી ઋષિ હતા. એનું એની વિદ્વતા માટે તો આપણા પુરાણોમાં અનેક અધ્યાયો લખાયા છે. એ અષ્ટાવક્ર પોતાના વિદ્વાનની એ વિદ્વતાની ચર્ચાઓ કરવા માટે જનકપુરી આવતા. એટલે મહારાજા જનક બેઠા હોય સામે, સામે અષ્ટાવક્ર બેઠા હોય અને પ્રશ્નોત્તરી થાય. આવા સમર્થ જ્ઞાની ઋષિઓ ભારતીય પરંપરાઓમાં હતા. એક એવો રાજા જે વિદ્વાન છે. એટલે જનક માટે એવું કહેવાતું કે જનક દેહી છતાં વિદેહી. આ વિદેહી એટલે પોતાની જાતને, પોતાના દેહને લઈને પણ એનામાં અવેરનેસ નથી. મને જમવાનું છે, મને સુવાનું છે, મને થાક લાગ્યો છે, એ ચેતનાનું જેને ભાન જ નથી એવો વિદેહી માણસ. એટલે દેહને એને આમ નગણ્ય રાખ્યો છે. એને દેહ કરતાં ભક્તિને, જ્ઞાનને વધારે મહત્વ આપ્યું છે. એટલે કહેવાય એવું છે, જનક દેહી છતાં વિદેહી. આવો જ્ઞાની પુરુષ હોય એના ઘરે જ સીતા દીકરી થઈને આવે. શક્તિને સિંહણનો દૂધ છે એ સુવર્ણ પાત્ર માગે. તો માનું છું કે ભગવતી જેના ઘરે જન્મ લે એ ભગવતી પણ યોગ્ય વ્યક્તિ જોવે કે હું કોના ઘરે આવી રહી છું. તો આવા જનક રાજા જેની પાસે સંપત્તિ નથી પણ સમજ બહુ છે, એટલે દશરથ બહુ આમ કૃતજ્ઞતા અનુભવે છે કે રઘુકુળમાં આનાથી ઉત્તમ વેવાય બીજા કયા હોઈ શકે. એટલે સામ સામા બે સમર્થ રાજાઓ બેઠા છે. એક શક્તિથી સમર્થ છે અને એક જ્ઞાનથી સમર્થ છે. અને કુળગુરુ શતધન્વા બેઠા છે, રાજા જનકના ગુરુ, અને સામે વશિષ્ઠ બેઠા છે. જુઓ આ આ કેવો સમય હતો, જ્યારે ઋષિઓ પરંપરા નિભાવતા, ઋષિઓ સંવાદ કરતા કે હવે કયા પ્રકારે વિવાહ થશે. હવે કુળની વાતો આપણે ત્યાં કંકોત્રી લખતા હોય ને ત્યારે કહીએ છીએ કે અમારા દાદા આ છે, અમારા વડવાઓ આ છે. હવે અહીંયા બંને રાજાઓને એકબીજાના કુળનો પરિચય આપવાનો છે. એટલે દશરથ પ્રણામ કરીને કહે છે કુળગુરુ વશિષ્ઠને કે આપ આ જરા વેવાઈને કહો, અમારું ગોત્ર જે કુળ છે એના વિશે વાત કરો. રઘુકુળ તો એટલું ઉત્તમ કુળ છે, ઇક્ષ્વાકુ આખો જે વંશ છે ને એની કથાઓ તો આપણે ગવાય છે આપણે ત્યાં. અને આપણે તો બહુ રઘુકુળ માટે કેટલું સરસ કહીએ છીએ કે રઘુકુળ રીતે સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન ન જાય, કે પ્રાણ જતો રહે પણ વચન ન જાય એવા રઘુકુળ સાથે આ પરિવાર જોડાયેલો છે. એટલે વશિષ્ઠ બહુ સુંદર રીતે રાજા જનકને મહારાજા દશરથના કુળ વિશે વાત કરે છે. કહે છે કે હે મહારાજ, જગતના સર્જનહાર બ્રહ્મા છે. બ્રહ્માથી મરીચી ઉત્પન્ન થયા, મરીચીથી કશ્યપ, કશ્યપથી વિવસ્વાન, વિવસ્વાનથી પ્રથમ પ્રજાપતિ મનુ ઉત્પન્ન થયા, એના પુત્ર ઇક્ષ્વાકુ, અને ઇક્ષ્વાકુના વંશમાં સગર રાજા. આપણે જે પૂર્વે ગંગાની વાત કરી ને, ગંગા ધરતી પર આવી સગર રાજા જેના 60,000 પુત્રો બળીને ભસ્મ થયા, અને એના વંશમાં દિલીપ થયા, અને દિલીપ અને કેવી રીતે એ ભગીરથ સુધી આખી વાત આવે છે. અને ભગીરથ ગંગાને લઈ આવ્યા એટલે ભાગીરથી, આપણે પૂર્વે વાત કરી એ ભાગીરથી. એટલે આ તમે જુઓ આ રામનું કુળ છે, ગંગા ધરતી પર આવી એ માટે રામનું કુળ જવાબદાર છે. એટલે સગર રાજાના કુળમાં ભગીરથ, અને ભગીરથ પછી અંબરીશ, અને અંબરીશના પુત્ર નહુશ, નહુશના પુત્ર યયાતિ, યયાતિના પુત્ર નાભાગ, નાભાગના દિલીપ, અને દિલીપના રઘુ. આ દિલીપ છે ને રાજા, એ પણ બહુ અદ્ભુત રાજા હતા, કારણ કે ગાયોની સેવા કરી હતી. અને વાલ્મીકી રામાયણમાં આનો ઉલ્લેખ છે, ઉત્તર રામાયણમાં પણ આનો ઉલ્લેખ છે કે દિલીપ એ રાજા હતા જેને ગાયોની એટલી સેવા કરી કે ગૌ સેવા થકી એને વરદાન મળ્યું હતું કે તમારા ઘરે ઈશ્વર જન્મ લેશે તમારા કુળમાં. એટલે દિલીપ રાજાને અચૂક અત્યારે યાદ કરવા પડે કે રામ જન્મ થયો એના પાયામાં આગળની ચોથી પેઢીમાં દિલીપ રાજાની ગૌ સેવા હતી. અહીંયા ગાયોનું મહત્વ સમજવા જેવું છે. આપણા ઘર આપણે ઘરોમાં જોઈએ છીએ ને, પરંપરા છે, કેટલીક દાદીમાઓ સવારમાં ઘીવાળી રોટલી લઈને ગાયને શોધતી હોય છે. નાના બાળકોને હું જોઉં ને ઘણી વાર, વડીલો આપે ગાય રોટલી આપીને કહે છે આ ગાયને રોટલી ખવડાવો. એટલે ગાયનું મહત્વ આપણા ધર્મમાં કેટલું છે એનું આ પ્રમાણ છે કે દિલીપ રાજાએ સંતાન નહોતું અને સેવા કરી ગાયની, અને ગાયોના સેવા દ્વકી એ સેવા થકી એને વરદાન મળ્યું છે કે તમારા ઘરે ઈશ્વરનો જન્મ થશે. તો એ દિલીપ રાજા, એના થકી રઘુ, અને રઘુના કારણે ઇક્ષ્વાકુ વંશ જે આખો રઘુકુળ થયો, ઇક્ષ્વાકુ રઘુકુળ થયો, એના ઘરે અજ નામનો પુત્ર અને અજ થકી આ આપણા રાજા દશરથ થયા છે. એટલે આખી પરંપરા કેટલી ભવ્ય છે. આપણે અત્યારે બાળકોને પૂછીએ ને કે તમારા પેઢીના નામ બોલો, આ જુઓ તમે રામાયણમાં આટલી બધી પેઢીના નામ આપ્યા છે. આપણે દાદાના પિતાજી કોણ એ વિચારતા વિચારતા આપણને આમ માટા આવી જાય કે આપણા મોટા દાદાનું નામ શું હતું. ત્યારે વશિષ્ઠ આટલી આખી પેઢીનું નામ કહીને કહે છે કે હે જનક, તમારી દીકરીના વિવાહ જે કુળમાં થવાના છે એ આટલું સમર્થવાન કુળ છે. હવે
જનક રાજા પોતાના ગુરુ શતધન્વા

તરફ જુએ છે. શતધન્વા એટલે મારે તમને ફરી યાદ કરાવવું છે, એ ઋષિ જે આપણે અગાઉ અહલ્યાની વાત કરી ને, અહલ્યાના ગૌતમ એના પુત્ર હતા શતધન્વા. અને હવે શતધન્વાનો હરખ તમે વિચારો કે આ એ માણસના વિવાહ થઈ રહ્યા છે જેના કારણે મારી માતા શ્રાપ મુક્ત થઈ. આપણે શલ્યા અહલ્યાની જે કથા જાણી અને અલગ અલગ હું તમને એક વાત કરું, એક અદ્ભુત નવલકથાકાર છે ભારતીય સાહિત્યમાં નરેન્દ્ર કોહલી, એણે રામાયણને પોતાની રીતે આખી નવલકથા લખી છે અને અભ્યુદય નામ છે નવલકથાનું. એ નવલકથામાં એણે વાત કરી કે અહલ્યાની શલ્યા કેવી રીતે થઈ. એટલે આપણે એવું માનીએ કે એમ શું પથ્થર થઈ ગઈ હશે એમ, કારણ કે આપણે ટીવી સિરિયલોમાં જોયું છે કે પથ્થરની શિલા છે, રામનો સ્પર્શ થાય છે અને પથ્થરમાંથી નારી ઊભી થાય છે. તો આ નવલકથાકાર કે છે, આ પણ સાહિત્યનું કામ છે, જુઓ કે એનો ત્યાગ થયો હતો, કોઈ એની સાથે વાત નહોતું કરતું, એ એકાંતમાં જીવતી હતી, એટલે એની પાસેથી માયા, મમતા, પ્રેમ, પીડા, અભાવ, સ્વભાવ બધું જડબત, પથ્થરબત થયું હતું. એટલે કોઈ એને ગણકારતું નહોતું, કોઈ એને બોલાવતું નહોતું, એ એકાંત હતો. એ જે એકાંત એક કારાવાસ લાગતું હતું એના કારણે એનું અસ્તિત્વ પથ્થર થયું હતું. આવું આ નરેન્દ્ર કોહલી કહે છે. એટલે જેને કોઈ નથી બોલાવતું એને માથે હાથ ફેરવીને રામ એમ કે, શ્રીરામ તમે કેમ છો, તો એનામાં જે ઉર્જાનો સંચાર થાય એ શલ્યાની અહલ્યા. આ નરેન્દ્ર કોહલીનું વર્ઝન છે. તો મજા છે ને આપણા પુરાણોની કે સૌ પોતપોતાની રીતે એના વર્ઝન બહાર કાઢી શકે. અને આપણા પુરાણો એટલા ઉદાર રહ્યા છે કે માત્ર બારીઓની મોટા મોટા બારણા છે કે તમારે જે અર્થ કાઢવો એ કાઢો. તો શતધન્વાના મનમાં એ હરખ છે કે જેના કારણે મારી માતા શાપ મુક્ત થઈ છે એ શ્રી રામ આવ્યા છે વિવાહ કરવા માટે, અને હું અત્યારે વચ્ચે બેઠો છું ને, મારે આ વેવાઈની ભૂમિકા ભજવવાની છે. સૌના પોતપોતાના હરખ કરવાના કારણો છે, હરખ રજૂ કરવાના ઉદાહરણ છે. એટલે શતધન્વા કહે છે વસિષ્ઠને પ્રણામ કરીને કે આપે રામનું કુળ ગણાવ્યું, હવે હું આની વાત કરું મહારાજા જનકની. કે હે મહર્ષિ, પૂર્વે નિમિ નામનો એક રાજા, એને મિથિ નામનો પુત્ર, આ મિથિ એટલે જેના નામથી મિથિલા થઈ, તો મિથિ નામનો પુત્ર થયો, મિથિને જનક નામનો પુત્ર થયો, અને અમારા વંશમાં એ પ્રથમ જનક કહેવાયા. જુઓ, તમને ખ્યાલ છે, એક કહેવાય છે કે વેદવ્યાસ પરંપરા છે, એવું પણ એક વાત છે કે વેદવ્યાસ એક નહોતા, વેદવ્યાસ આખી પરંપરા હતી. જેમ આપણે ત્યાં હવે વ્યાસ પરંપરા, આપણે કે વ્યાસપીઠ પર કોણ બેસે, આપણે ભાગવત કથામાં જઈએ, રામાયણ કથા સાંભળવા જઈએ તો આપણે કહીએ કે વ્યાસપીઠ ઉપર આ મુનિ બેઠા છે કે આ બ્રાહ્મણ કથા બોલવાના છે. એનો અર્થ કે વ્યાસ એક પદવી થઈ ગઈ. એમ એ રાજા કહે છે કે પ્રથમ જનક, એટલે આવા પૂર્વે અનેક જનક થઈ ચૂક્યા હશે. તો કહે છે પ્રથમ જનક એ છે, પછી ઘણા રાજા થયા, અને હવે કહે છે કે અત્યારે આ જનક છે અને ભાઈ કુશધ્વજ છે. હવે જો એણે જે પરંપરા ગણાવી ને એમાં જ્ઞાનની જ વાત કરી, મિથિમાંથી મિથિલા થયું છે અને જનકની પરંપરા થઈ છે, એનો અર્થ એમ થયો કે જો વ્યાસ પરંપરા છે તો જનક પરંપરા છે, એના કારણે આ નગરીમાં જ્ઞાન અને તપસ્યાનું મૂળ વધારે છે. અને જુઓ, હવે મને એ પણ સમજાય કે કેમ સીતા આ ઘરમાં જન્મ્યા હતા, કારણ કે સીતાનું આખું જે આયખું છે ને એ તપસ્યામાં વીત્યું છે. તપસ્યાના સૌના પોતપોતાના પ્રકારો છે. એક પગે ઉભા રહો ગંગા કાંઠે તો તપસ્યા થાય એવું જરૂરી નથી. કોઈની પ્રતીક્ષા કરવી ને એ પણ તપસ્યા છે, અને સીતાએ આજીવન પ્રતીક્ષા કરી છે. કોઈની માટે શ્રદ્ધાનો દીવો છાતીમાં બાળી રાખવો ને એ પણ તપસ્યા છે. સીતાના મનમાં શ્રદ્ધા હતી કે રામ આવશે, સીતાના મનમાં શ્રદ્ધા હતી કે સમય આવશે ને મારા લવકુશનો સ્વીકાર થશે. મને લાગે એટલા માટે સીતાનો જન્મ મિથિલામાં થયો, અયોધ્યામાં ન થયો, કારણ કે આ તપસ્યાની નગરી હતી મિથિલા. તો અહીંયા બંને રાજાએ સામસામા વેવાઈના દર્શન કર્યા, કુળના દર્શન કર્યા અને કીધું કે હવે આપણે વિવાહની વાત આગળ વધારીએ. તો સામસામા વેવાઈ બેસી અને વાત ખાધું, અને હું માનું છું કે આ આપણે જે ગોળ ખાવાની પરંપરા છે ને, લગ્ન પહેલાં હસ્તમેળાપ થાય, વરરાજા આપણા માંડવે આવે, પહેલાં વેવાઈ ગોળ ખાવા બેસે. હું માનું છું કે આ કદાચ ગોળ ખાવાની પરંપરા હતી, જ્યાં એકબીજાના કુળનો પરિચય એ ગોળ બનીને એકબીજાના મોઢાને મીઠા બનાવી રહ્યા છે. હવે અહીંયા છે ને, જુઓ તમે ઋષિઓની જગ્યા જુઓ, ભૂમિકા જુઓ આપણા સમાજમાં, કે બે વેવાઈ વાત કરી લીધી, જનક રાજાએ દશરથનો પરિચય લીધો, દશરથે જનકનો પરિચય લીધો, ત્યારે ધીમેથી વસિષ્ઠ અને શતધન્વા એકબીજાની સામે જુએ છે અને કહે છે કે મહારાજ એક બીજી વિનંતી કરવાની આપને. અને દશરથે કીધું બોલો પ્રભુ. તો કે જનક રાજાને બે પુત્રીઓ છે, ઉર્મિલા અને સીતા, એના વિવાહ તો આપણે કરી રહ્યા છે, રામ સાથે સીતાના વિવાહ થઈ રહ્યા છે, પરંતુ એ સિવાય જે નાનો ભાઈ છે એ કુશધ્વજ, એની બે દીકરીઓ છે, માંડવી અને શ્રુતકીર્તિ. તો અદ્ભુત અવસર છે, બધા ભેગા થયા છે, એકબીજાના કુળનો પરિચય પામી ધન્ય થયા છે,
તો ચારે દીકરાઓ તમારા ચાર

પુત્ર અને મિથિલાની ચાર દીકરીઓ, ચારેના વિવાહ અહીંયા થાય તો જો આ દેવતાઓ દ્વારા નિર્મિત આખી વાત હશે. અને જ્યારે શુભ વિચારો આવે ને ત્યારે શુભ વિચારો સીધા ગંગાની જેમ ધરતી પર પ્રવેશે, અને એ જેમ ગંગાને વધાવવા શિવ છે એમ અહીંયા આવા શુભ વિચારોને વધાવવા માટે ઋષિમુનિઓ છે. એમની વાત રાજા દશરથ અને જનકે બંને વધાવી લીધી. પેલો કુશધ્વજ જે ભાઈ છે નાનો, એ તો પણ રાજા છે સમર્થ, અને એ તો વળી સીતાને પામવા આવેલા એક રાજાને મારીને હવે નગરીનો રાજા થયો છે. રામ આવ્યા આ શિવધનુષનો ભંગ કરવા માટે. પહેલાં એક નાનકડો સંઘર્ષ થઈ ચૂક્યો છે જનકપુરીમાં. એવું છે કે સકાંક્ષા નામની એક નગરી હતી મિથિલાની બાજુમાં, અને એનો એક રાજા હતો સુધન્વા. એણે આવીને જનકને કીધું કે મને આ શિવધનુષ આપી દે અને તારી પુત્રી સીતા પણ આપી દે. એના માટે એક નાનો સંઘર્ષ થયો છે, યુદ્ધ થયું છે. તો આ સુધન્વા રાજાએ જે આક્રમણ કર્યું મિથિલા ઉપર, એની ઈચ્છા હતી કે મારે શિવધનુષ જોઈએ છે ને, સીતાને મારે વરવું છે. તો રાજા જનકે યુદ્ધ કર્યું, કુશધ્વજની સાથે જોડાયા અને સુધન્વાનો વધ કર્યો. સુધન્વાની જે નગરી હતી સકાંક્ષા, એના રાજા બન્યા હવે કુશધ્વજ. એટલે બંને ભાઈઓની આ જે પુત્રી છે એના રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન સાથે વિવાહ નક્કી થયા અને સૌ પ્રસન્ન છે. રાજા દશરથ પાછા આવ્યા છે, ત્રણેય રાણીઓને આ ખબર આપ્યા છે. કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા પ્રસન્ન છે કે ચારેય પુત્રો એક મંડપ પર પરણવાના છે. અને હવે વિવાહની તૈયારી, વાજતે ગાજતે વરઘોડામાં રામ હવે આવવાના છે. વિવાહની વાત મારે કરવી છે, કારણ કે રામ સીતાના વિવાહની વાત બહુ ટૂંકમાં કરાય એમ નથી. આ એ વિવાહ છે જેના માટે દેવતાઓ પ્રતીક્ષા કરી રહ્યા હતા. ગંધર્વો અને અપ્સરાઓ આ વિવાહની વાત કરવાના છે.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 95 12 99 66 88 પર કે પછી સોશિયલ મીડિયા

0: ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9592-6688 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવેથી વોઇસ ઓફ સાયન્સ નામની આ શ્રેણીની શરૂઆત થાય છે. સાયન્સ કોમ્યુનિકેશન ને રિલેટેડ આ આર્ટિકલ્સ અહીંથી ડોક્ટર એમ વી હાથીના સ્વરમાં આપ સૌના માટે પ્રસ્તુત કરવામાં આવશે. તો સાંભળતા રહો, મસ્ત રહો, ટ્યુન રહો 90.4 FM ની સાથે વોઇસ ઓફ સાયન્સ માં.
1: નમસ્તે શ્રોતા મિત્રો, વોઇસ ઓફ સાયન્સ પરિવારમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે હું કહી રહ્યો છું એ અપડેટ કોલમમાં કેવલ ઉમરેટિયાએ બહુ સરસ યુવા પેઢીના સંદર્ભમાં અને સૌને લાગુ પડે એવી વાત કરી છે જે ઘણા જણાને ખબર નહીં હોય. હેડિંગ અને સબ હેડિંગ, માત્ર તમે ટીવી નથી જોતા, તમારું ટીવી પણ તમને જોઈ રહ્યું છે. દરેક સુવિધાની એક કિંમત હોય છે અને સ્માર્ટ ટીવીના કિસ્સામાં આ કિંમત તમારો ડેટા છે. આવો હેડિંગ અને સબ હેડિંગ પછી આ વિશેના જાણકારી તમને આપવા હું કોશિશ કરી રહ્યો છું મારા શબ્દોમાં. એક જમાનો હતો જ્યારે ટીવી જોવાનો મતલબ ધાબા પર જઈને એન્ટેના ફેરવવું અથવા કેબલવાળાને ફોન કરીને મનપસંદ ચેનલ ચાલુ કરાવી એવો થતો હતો. પણ હવે સમય સાવ બદલાઈ ગયો છે. કેબલ અને જૂના ટીવીનો યુગ લગભગ પૂરો થઈ ગયો છે અને તેની જગ્યાએ સ્માર્ટ ટીવી અને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ કે યુટ્યુબ જેવા ઓટીટી પ્લેટફોર્મે લઈ લીધી છે. સૌગની દ્રષ્ટિએ આ બદલાવ ખૂબ સારો રહ્યો છે. હવે આપણે જે ઈચ્છીએ જ્યારે ઈચ્છીએ ત્યારે જોઈ શકીએ છીએ. જો કે એક વાત તમને ખબર નહીં હોય કે હવે માત્ર તમે એકલા જ ટીવી નથી જોતા, પણ ટીવી પણ તમને જુએ છે. અત્યારના સ્માર્ટ ટીવી સતત એ વાત નોંધતા રહે છે કે તમે શું જુઓ છો, ક્યારે જુઓ છો અને કેટલી વાર સુધી જુઓ છો. ટીવીને કઈ રીતે ખબર પડે છે કે તમે શું જોઈ રહ્યા છો? આની પાછળની ટેકનિકનું નામ છે ઓટોમેટિક કન્ટેન્ટ રેકોગ્નિશન, એટલે કે ACR. આ એક એવું સોફ્ટવેર છે જે લગભગ અત્યારના દરેક સ્માર્ટ ટીવીમાં પહેલેથી જ ઇન્સ્ટોલ થયેલું આવે છે. લગભગ દરેક સેકન્ડે તે તમારા ટીવીની સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો અને અવાજના નાના નાના નમૂનાઓ લઈને તેને એક વિશાળ ડેટાબેઝ સાથે સરખાવે છે, જેથી ખબર પડી શકે કે તમે કયો શો, ફિલ્મ કે જાહેરાત જોઈ રહ્યા છો. રસપ્રદ વાત એ છે કે ACR માત્ર ટીવીની પોતાની એપ્સ પૂરતું સીમિત નથી. તે કેબલ કનેક્શન, સેટ ટોપ બોક્સ, ગેમિંગ કન્સોલ અને ત્યાં સુધી

કે HDMI અથવા USB-થી જોડાયેલા બહારના ડિવાઇસ પર ચાલતા કન્ટેન્ટને પણ ઓળખી શકે છે. આ SCR સામાન્ય રીતે ટીવીમાં ડિફોલ્ટ રૂપે ઓન જ રહે છે, એટલે કે તેને બંધ કરવા માટે તમારે જાતે સેટિંગ્સમાં જઈને તેને ઓફ કરવું પડે. તે પોતાની જાતે બંધ નથી થતું. કંપનીઓ આવું શા માટે કરે છે? જવાબ સીધો છે, પૈસા અને યુઝર્સને સારો અનુભવ મળે તે માટે. કદાચ તમે ધ્યાન આપ્યું હશે કે છેલ્લા થોડા વર્ષમાં મોટા મોટા સ્માર્ટ ટીવીની કિંમત ઘણી ઘટી ગઈ છે. આવું એટલા માટે નથી કે ટીવી બનાવવાનું સસ્તું થઈ ગયું છે, પણ એટલા માટે છે કારણ કે ટીવી બનાવતી કંપનીઓનું બિઝનેસ મોડલ બદલાઈ ગયું છે. આજના સમયમાં ડેટા પૈસા કરતાં પણ વધારે કિંમતી છે. જ્યારે તમે ટીવી ખરીદો છો ત્યારે કંપનીની કમાણી પૂરી નથી થતી, પણ શરૂ થાય છે. ટાર્ગેટ જાહેરાતો, તમારે ટીવી જોવાની આદતનો ડેટા ભેગો કરીને જાહેરાત કંપનીઓને તમારી ટીવી જોવાની આદતનો ડેટા ભેગો કરીને જાહેરાત કંપનીઓને વેચવામાં આવે છે. જો તમે ટીવી પર ફિટનેસના વિડીયો વધુ જોતા હો તો તમને જીમ અને સપ્લિમેન્ટ્સની જાહેરાતો વધુ બતાવવામાં આવશે. કન્ટેન્ટ સજેશન, આ ડેટાનો ઉપયોગ તમને એ સજેશન આપવા માટે થાય છે કે તમારે હવે બીજું શું જોવું જોઈએ. આ સાંભળવામાં ફાયદાકારક લાગે છે અને છે પણ ખરું, તમારી પસંદગીનું કન્ટેન્ટ જલ્દી મળી જાય છે. સ્માર્ટ ટીવીમાં મોટેભાગે વોઇસ અસિસ્ટન્ટ જેમ કે એલેક્સા, ગૂગલ એસિસ્ટન્ટ અને ઘણીવાર કેમેરા પણ હોય છે. રિમોટ કે ટીવીમાં લાગેલું માઇક્રોફોન તમારા અવાજના કમાન્ડ સાંભળવા માટે ઓન રહે છે, અને ઘણીવાર તો તમે તેને સીધું એક્ટિવેટ ન કરો ત્યારે પણ તે ઓન હોઈ શકે છે. આ ઉપરાંત ટીવી એ પણ જાણી શકે છે કે તમારા ઘરમાં બીજા કયા કયા ડિવાઇસ વાઈફાઈ સાથે જોડાયેલા છે, કારણ કે તે જ નેટવર્કનો એક હિસ્સો હોય છે. આ રીતે ભેગી કરાયેલી માહિતી તમારી પસંદ, ઉંમર, પરિવારના સભ્યોની સંખ્યા વગેરે માહિતી સાથે એક પ્રકારની ડિજિટલ પ્રોફાઇલ બનાવી દે છે, જેનો ઉપયોગ અલગ અલગ પ્લેટફોર્મ પર જાહેરાતો દેખાડવા માટે થાય છે. સ્માર્ટ ટીવી અને ડેટા ચોરી, અમેરિકામાં ટીવી બનાવતી કંપની વિઝિયો આનું સૌથી મોટું ઉદાહરણ છે. અમેરિકન રેગ્યુલેટરી સંસ્થા FTCની તપાસમાં સામે આવ્યું હતું કે વિઝિયોએ પોતાના સ્માર્ટ ટીવી પર એવું સોફ્ટવેર લગાવ્યું છે જે ગ્રાહકોની જાણ બહાર કે તેમની સંમતિ વિના તેઓ શું જુએ છે તે ડેટા ભેગો કરતું હતું. આ કંપનીએ 2014થી 1.1 કરોડ કરતાં વધુ સ્માર્ટ ટીવીમાંથી દર્શકોનો ડેટા ભેગો કર્યો અને કોઈ પણ મંજૂરી વગર તેને એનાલિસિસ, મીડિયા અને જાહેરાત કંપનીઓને વેચી દીધો. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે કંપનીની માર્કેટિંગ ટીમ અને એજન્સીઓએ ભેગા મળીને IP એડ્રેસને અસલી ઘરો સાથે જોડવાનું કામ કર્યું, જેથી જાહેરાતો વધુ પર્સનલાઇઝ્ડ બની શકે. આખરે કંપનીએ 161 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડ્યો, સાથે જ ભવિષ્યમાં ગ્રાહકોની સ્પષ્ટ સંમતિ લેવાનો કડક નિયમ લાગુ થયો. ગભરાવાની જરૂર નથી, સાવચેત રહો. આ વાતને લઈને બહુ ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી. આજના સ્માર્ટ ડિવાઇસીસની કામ કરવાની રીતનો જ એક ભાગ છે. જેમ કે મોબાઈલ એપ્સ, સર્ચ એન્જિન અને સોશિયલ મીડિયા પણ ડેટા એકઠો કરે જ છે. ફરક માત્ર એટલો કે બહુ ઓછા લોકો જાણે છે કે તેમનું ટીવી પણ આ જ કામ કરે છે. સ્માર્ટ ટીવી તમારા બેંકના પાસવર્ડ કે પર્સનલ ચેસ્ટથી ચોરતા, જોકે ડિજિટલ પ્રાઇવસીની દ્રષ્ટિએ આ ચોક્કસ એક ચિંતાનો વિષય છે, કારણ કે આ બધું મોટાભાગે આપણી જાણ બહાર થતું હોય છે. જ્યારે આપણે નવું ટીવી લાવીએ છીએ ત્યારે તેને ચાલુ કરતી વખતે સ્ક્રીન પર ટર્મ્સ એન્ડ કન્ડિશન્સનું એક લાંબુ લખાણ આવે છે, જેમાં કીડી જેવડા અક્ષરોમાં બધું લખેલું હોય છે. બસ અહીં જ આપણે અજાણતા કંપનીઓને આપણું ટ્રેકિંગ કરવાની કાયદેસરની મંજૂરી આપી દઈએ છીએ. તમે શું કરી શકો? પ્રાઇવસી સેટિંગ્સ, દરેક બ્રાન્ડમાં SCRનું નામ અલગ હોય છે. સેમસંગ ટીવી પર આને વ્યુઈંગ ઇન્ફોર્મેશન સર્વિસીસ કહેવાય છે, અને તે સેટિંગ્સ જનરલ ઇન પ્રાઇવસી, ટર્મ્સ એન્ડ પ્રાઇવસીમાં મળે છે. LG ટીવીમાં તેને લાઈવ પ્લસ કહે છે, જે સેટિંગ્સ જનરલ સિસ્ટમ એડિશનલ સેટિંગ્સમાં જોવા મળે છે. સોની અને TCL જેવી બ્રાન્ડમાં તે મોટાભાગે સાંબા ઇન્ટરેક્ટિવ ટીવીના નામે સેટિંગમાં હોય છે. આ તમામને ઓફ કરી શકાય છે. જાહેરાતનું ટ્રેકિંગ, મોટાભાગના ટીવીમાં લિમિટ એડ ટ્રેકિંગ અથવા રીસેટ એડવર્ટાઇઝિંગ ID જેવો વિકલ્પ પણ હોય છે, જેનો ઉપયોગ કરીને તમે જૂની પ્રોફાઇલને રીસેટ કરી શકો છો. વોઇસ અને કેમેરા સેટિંગ્સ, જો તમારા ટીવીમાં વોઇસ આસિસ્ટન્ટ
કે કેમે

0: નો છે અને તમે તેનો ઉપયોગ નથી કરતા તો તેને સેટિંગમાંથી બંધ કરી શકો છો અથવા કેમેરાને ઢાંકી શકો છો. ગેસ્ટ નેટવર્ક, જો તમારું રાઉટર ગેસ્ટ વાઈફાઈ નેટવર્કનો વિકલ્પ આપતું હોય તો ટીવીને તેની સાથે જોડો. આનાથી ટીવી ઇન્ટરનેટ સાથે તો જોડાયેલું રહેશે, પરંતુ તમારા મોબાઈલ કે લેપટોપ જેવા બાકીના ડિવાઇસ વિશે માહિતી ભેગી નહીં કરી શકે. સ્માર્ટ ટીવી અને ઓટીટીના આ યુગે મનોરંજનની દુનિયાને ખૂબ જ સરળ અને પર્સનલાઇઝ બનાવી દીધી છે, પરંતુ દરેક સુવિધાની એક કિંમત હોય છે અને સ્માર્ટ ટીવીના કિસ્સામાં આ કિંમત તમારો ડેટા છે. તમારું ટીવી કઈ માહિતી ભેગી કરી રહ્યું છે તે જાણવું જરૂરી છે, જેથી તમે નક્કી કરી શકો કે કેટલી માહિતી શેર કરવી અને કેટલી નહીં. તો આ બહુ મારી દ્રષ્ટિએ બહુ અગત્યની માહિતી તમારી આગળ મેં રજૂ કરી છે. એક બીજી વાત પણ આવરી લઉં. સંસ્કાર સંદેશ પૂર્તિમાં જે વાત આવી છે એ બહુ ઘણા બધા લોકોને લાગુ પડે છે. મારા સાથે આરો સિસ્ટમ મોટાભાગના ઘરે હોય છે. પીવાના પાણીને શુદ્ધ બનાવનાર આરો સિસ્ટમની રસપ્રદ કહાની એ તમારી સાથે હું શેર કરું છું. સંદેશની સંસ્કાર પૂર્તિમાં આવી ઘણી બધી માહિતીઓ આવે છે, કેટલીક વખત એમાંથી હું તમારી સાથે શેર કરું છું મારી ભાષામાં. દુનિયા જ્યારે પણ પીવાના શુદ્ધ પાણી દુનિયામાં જ્યારે પણ પીવાના શુદ્ધ પાણીની વાત આવે છે ત્યારે આપણા મગજમાં સૌથી પહેલાં RO, કેપિટલ RO, રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમનો ખ્યાલ આવે છે. આજે ઘરે ઘરે વપરાતી આ ટેકનોલોજી કરોડો લોકોને રોગમુક્ત અને શુદ્ધ પાણી પૂરું પાડ્યું છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ અદ્ભુત સિસ્ટમ દુનિયામાં સૌથી પહેલાં કોણે અને ક્યારે બનાવી? રિવર્સ ઓસ્મોસિસના રસપ્રદ ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો તમારી આગળ હું શેર કરું છું. પ્રથમ આરો સિસ્ટમ કોણે બનાવી? કુદરતી ઓસ્મોસિસ એટલે અભિસરણ પ્રક્રિયા સદીઓથી વિજ્ઞાનનો ભાગ હતી, પરંતુ તેને ઉલટાવીને એટલે કે રિવર્સ ઓસ્મોસિસ દ્વારા પાણીને શુદ્ધ કરવાનો સૌ પ્રથમ સફળ પ્રયોગ 1950ના દાયકામાં થયો હતો. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસના બે વૈજ્ઞાનિકો સિડની લોએબ અને શ્રીનિવાસ સિટી રાજનને વ્યવસાયિક રીતે સફળ આરો સિસ્ટમ બનાવવાનું શ્રેય જાય છે. શોધની પૃષ્ઠભૂમિ 1950ના દાયકાના અંતમાં આ બંને વૈજ્ઞાનિકોએ સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવવા પર સંશોધન શરૂ કર્યું. મુખ્ય સફળતા 1960માં તેમણે સેલ્યુલોસ એસિટેટમાંથી એક ખાસ પ્રકારનો કૃત્રિમ પડદો બનાવ્યો જે પાણીના અણુઓને પસાર થવા દેતો હતો પરંતુ મીઠું અને અન્ય અશુદ્ધિઓને રોકી રાખતો હતો. આ શોધ જ આધુનિક આરો સિસ્ટમનો પાયો બની 1965માં કેલિફોર્નિયાના કુઆરિંગામાં દુનિયાનો સૌ પ્રથમ વ્યવસાયિક આરો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો જે સમુદ્રના ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવતો હતો. વર્લ્ડ ફર્સ્ટ આ કોલમ હેઠળ વાત છે. અશુદ્ધ પાણી કેવી રીતે કામ કરે છે? RO એ આ જે પડદાની વાત કરીના છિદ્રો એટલા સૂક્ષ્મ હોય છે કે તે માત્ર શુદ્ધ પાણીના અણુઓને પસાર થવા દે છે અને બેક્ટેરિયા વાયરસ તથા ભારે ધાતુઓને રોકે છે. RO કેવી રીતે કામ કરે છે? સામાન્ય ઓસ્મોસિસ પ્રક્રિયામાં પાણી કુદરતી રીતે ઓછા ક્ષારવાળા ભાગ તરફથી વધારે ક્ષારવાળા ભાગ તરફ વહે છે. રિવર્સ ઓસ્મોસિસમાં આ પ્રક્રિયા ઉલટાવી દેવામાં આવે છે. જ્યારે અશુદ્ધ કે ખારા પાણી પર ઊંચું દબાણ આપવામાં આવે છે ત્યારે પાણી એક અર્ધપારગમ્ય સેમી પરમિએબલ મેમ્બ્રેનમાંથી પસાર થાય છે. આ પડદાના છિદ્રો એટલા સૂક્ષ્મ હોય છે, લગભગ 0.0001 માઇક્રોન, કે તેમાંથી માત્ર શુદ્ધ પાણીના અણુઓ જ પસાર થઈ શકે છે. બેક્ટેરિયા વાયરસ ભારે ધાતુઓ લેડ અને આર્સેનિક જેવી અને વધારાના ક્ષાર જેને TDS કેપિટલ લેટર પાછળ જ રહી જાય છે, જેને રિજેક્ટ વોટર વેસ્ટ પાણી તરીકે બહાર કાઢવામાં આવે છે. ઉચ્ચ દબાણ અને શુદ્ધિકરણ અશુદ્ધ પાણી પર ઊંચું દબાણ આપવામાં આવે છે જે તેને ખાસ ફિલ્ટર મેમ્બ્રેન તરફ ધકેલે છે. TDS સ્તર, PPM અને સ્થિતિ થોડીક ટેકનિકલ માહિતી છે પણ સરળ શબ્દોમાં છે એટલે તમને ખ્યાલ આવશે જ એવું હું માનું છું. પીવા માટે ઉત્તમ અને યોગ્ય
1: પાલનપુર અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો

0: ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ દિશા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશીન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિણ પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે પ્રિયંકા. માનવીની ભવાઈમાં આપણે વાત કરતા હતા કે હવે માનવીની ભવાઈમાં કુદરતે પણ પોતાની પરીક્ષા શરૂ કરી છે. દુકાળની શરૂઆત થઈ છે, વરસાદ આવ્યો નથી અને ખેડૂતો લાલચ ભરી આંખે આકાશ તરફ જોઈ રહ્યા છે. જે કાળથી ડરતા હતા એ તો નદી સામેના ડુંગરોમાં ડુંગરીએ ઝૂંપડા વાળી. જે કાળથી ડરતા હતા એ કાળ તો નદી સામેના એ ડુંગરોની ડુંગરીએ ઝૂંપડા વાળીને આદિ અનાદિથી પડ્યો હતો. એને માટે લુગડાનો કાળ તો કાળ હતો જ નહીં અને ધાનનો એ કાળ હંમેશ માટે હતો. ખેતી કરતા તો આવડતી જ નથી, થોડું ઘણું પાકતું અને અવરતા નહોતું આવડતું. અરે અળખા ગામેથી સરખા, જે કોઈને અવેરતા આવડતું, બધાએ આવતી વખત લોકોની જેમ ડરાઈ જતા હતા. ડર એમનો હતો. જો કે હમણાં તો પાલો ઘાસ વેચીને કે અમુક ઝાડવાના છોડા વાટી રાંધીને આંબલી સરખા ઝાડની કૂંપળો ખાઈને દિવસ કાઢે જતા હતા. પણ હજુ તો ક્યાં, શિયાળાની લાંબી રાતોના પેટને ખાડામાં ઢીંચણ ઘાડલીને પૂરી કરવાની હતી અને ઉનાળાના એ લાંબા દિવસોનું શું. પાલો હવે તો કોઈને ન રાખતો હતો, કેવી રીતે રાખે. શાહુકાર ગણાતા લોકને પણ વરસાદ ભેગા થવાના સાંસા હતા. ધાનના સાટે ઢોર જીવાડવાના હોય ને, ઢોરને માનવી બધા સાથે મરવાનું જ પડે ને. અરે આ પાલો રાખનાર દોયલા દન આવતો, કોઈને ઘરેણા ગીરવે મૂકવા માંડ્યું, કોઈ ખેતરો, શંકરદા કાસમ ને ખાસ તો રણછોડ નાનાને આવો મોકો આવ્યો તે આવશે. આમ જ 500 નું ખેતર 5 મણ દાણામાં ને તે ખોળા પાગડી કરીને મૂકી જતો હતો. પાગડની અંધારી રાતોને ભણકારા વાગવા લાગ્યા. હમણાં ધાડ પડે, આજ આવે ઉલકું ને બંદૂક ને કંઈક છૂટે, કાંકની ધબડી સંભળાય ને ગામ લોકોની ઊંઘ પણ ઉબાર ગણી ગઈ. જુવાનો સાથે ગામની ચોકી કરી રહેલા કાળુને એ કાજળ કાળી રાતોમાં મોત ડોકિયા કરતું એમ લાગ્યું. અરે અજવાળી રાતોમાં એ ગામમાં સીમાડે આવેલી પેલી ધાડોનો ભાસ થતો, ખુલ્લી તલવારો પર ચડતી એ ચાંદના ચમકારા ઉઠતા વેદ દેખાતા. કાળુને એક રાતે વિચાર આવ્યો, કાલ તો જીવે મર્યાનો છેલ્લો મેળાપ કરી જ આવું. સાચે કાળુ વહેલી સવારે રાજુને મળવા ઉપર

પાળામાં બેઠેલી રાજુએ ચાલે આવતા કાળુને ન ઓળખ્યું ને ક્યાંથી ઓળખે. ખભે તલવાર લટકતી હતી, હાથમાં 15 તીરનું ભાથું ને કામઠું હતું ને ચાલ પણ બદલાઈ ગઈ હતી. કાળુ અત્યારે આ દિવસોમાં ખેડૂત ન હતો, હાથમાં માથું લઈને ફરતો મરણિયો હતો. બુકાનીમાંથી ચમકતી પેલી આંખો એવી જ હતી. છેક નજીક આવે ત્યારે ઓળખ્યો. હસીને ઉઠતા કહ્યું, મી તો તમને ઓળખ્યા જ નહીં. ત્યારે તું એ ક્યાં ઓળખાય એવી રહી છે? કઈ ધાનબાન છે કે અત્યારે જ ધાન તો મળે છે પણ કામ નથી મળતું? રાજુએ ખાટલો ઢાળતા કહ્યું, બેઠે બેઠે તો મને એક ઉલટું જાડું થાય. આવું સૂકું પાકું? ઘરમાં નજર ફેરવતા કહ્યું, ક્યાં ગયા છે બધા? ત્રણેય જણ ગામ સંગાથે ડેગડીએ દાણા લેવા ગયા છે ને છોકરા ત્યાં ક્રમતા હશે, દાણા મુદ્દેલ નથી. રાજુ હસી બે પરવાઈ દેખાડવાનો પ્રયત્ન તો કર્યો પણ આખું અંગ ફીકું પડી ગયું હતું. પછી હાસ્યમાં એ રંગ ક્યાંથી આવે છે? થોડા ઘણા છે, કઈ ખૂટે તો ધોતી કરીને નહીં બેસી ગયા હોઈએ? ના, માન્યમાં નથી આવતું, હેડ મને ભાળ જોઈએ. કાળુએ ખભેથી તલવાર ઉતારતા કહ્યું, મેં ઊભો થયો, મને જોવા દે કોઠીઓમાં. કહેતો હતો કામઠા સામેની કોટી તરફ વળ્યો. રાજુનો વિચાર એને રોકવાનો હતો. કહેવું હતું, હું કઈ જૂઠું નથી બોલતી, તો વળી હેડો હેડો કોઈના ઘરનો પોતીવાર ઉઘાડ્યા વગર બેસું છે ને મને? પણ આમ કહેવું હતું પણ બોલી શકાય એમ? ગળે તો ડૂબો ભરાઈ ગયો હતો, પગે જાણે.

ઉપલાને પાયે ઊભેલા તીર લઈને એને ખાટલા ઉપર પગ મૂક્યા. બાજુમાં પેલો જુડો એની તરફ નજર નાખ્યો ને ઘરમાં પડેલી રોજનો ખ્યાલ આવતા વળી પાછો ઉપાડ્યો. કાળું કોઠીઓમાં કામઠું નાખતો હતો. અંદર ધમ ધમ અવાજ ઉઠ્યો, જાણે તળિયે બેઠેલો કાળ કુકવાટ ના કરી રહ્યો હોય. અરે, કચરો વાળતા જુડામાંથી ઉઠતો અવાજ એ શાંતિમાં ભયંકર લાગતો હતો. રાજુએ કચરો વાળી જુડો એક તરફ નાખ્યો, ઘરમાંથી પાછા ફરેલા કાળુએ કામઠું તીર ભેગું મૂક્યું, ખાટલા ઉપર બેસતા સ્વગત બોલ્યો, ખલ્લાસ, હજુ તો ધાન પાકવાના આડા ત્રણ ઉનાળુ અને ચાર ચોમાસું, સાત મહિના અને ઘરમાં દાણો નથી. કાળુના આ શબ્દો સાંભળ્યા જ ન હોય એમ રાજુ હુકાને ચલમ લઈને દેવતા કરવા બેઠી. તેની પીઠ તરફ તાકી રહેલો કાળુ બબડ્યો, ઘરમાં ધાન હોય તો દેવતા સળગાવે ને? એક જોરથી શ્વાસ લીધો. ભલું હશે તો કોણ જાણે ધાન ખાતે કેટલા દયન થયા હશે. ને કંઈક વિચાર ગોઠવ્યો હોય તો રાજુની રાહ જોતો બાળના સામે તાકી રહ્યો. રાજુના પેસતા જ કહ્યું, મરવા દે તમાકુને હેડ મારી સાથે, થઈ જા આગળ. રાજુ તો ભડકી ઉઠી, એને સિલક જોતા લાગ્યું, રડું કે હસું એવી દ્વિધામાં ન પડી હોય. કાળુની સિલક રુદન કરતા એ કંઈ કમ ન હતી. એને આગળ ચલાવી, મારાથી તો આમ તને કમરણે મરતી નહીં દીઠી જાય. અરે, કમરણે આખું મલક મરશે, હું એકલી તમારા ઘરમાં એ ક્યાં કોઠાર ફર્યા છે? બી લેવા આવી ત્યારે કોઠીઓ તો એ તો બધું રહેશે, મી હિસાબ ગણે છે. આપણે બે જણ પૂરતું, હજુ તો બે મહિના નીકળી જશે. મંગળિયાને તો આજ નહીં આવ્યો, નકર મૂકવા જ. રાજુ વચ્ચે બોલી, ના ના, તમે મૂકવા જતા હશો પણ દુનિયા શું કહેશે? એ દુનિયા તો મરશે પણ જીવ તો બધાના એ સરખા ને. ક્ષણિક માથું હલાવતા બોલી, હું એ હજુ તમારા શાળાને એકાદ લઈ જાઉં તો ખૂટતું છે, બાકી મારે ને તમારે શું? બસ ને, એટલી જ વારમાં ને રાજુ, કાળુનો વાત નહીં, મોં પણ દુઃખ.

એમ નહીં, તમારા અને મારાથી કંઈ નહીં, પણ ઘરમાં તો એમ, પણ હું એ તારા ભાગમાંથી, આપણે બે એક એક ટંક ખાઈશું ને દન કાઢીશું બસ. ક્ષણ ભર તો રાજુ રાજી ઉઠી, પણ અત્યારે પોતે જાણે દિશા ચૂક ન થઈ ગઈ હોય એમ પાછી વળતી બોલી ભડકી ઉઠ્યો એમ બોલવા લાગી. શી વાત કરો છો, શું બોલો છો તમે? તમારા ઘરના બધાને મોતના મૂઠામાં મેલીને હું આવતી હશો? બે પાંચ વણી શાંતિ પછી પાટને ટેકો આપવા મૂકેલી પેલી કુંભી ઉપર નખ વળે લીટા દોડતા સ્વગત બોલતી એમ કહ્યું, મને લઈ જવાની વાત તો તમે ભૂલી જ જાઓ, સમણામાં એ નહીં બને. ત્યારે તો એમ જ ને કે જાણે જોઈને મરી જ જવું છે, મરવું કોઈને ગમતું હશે? હસવાના પ્રયત્ન સાથે રાજુ કહ્યું, તે હું કેમ કરીને, કેમ કરીને, હું બધું જ સમજું છું રાજુ, જગતમાં તને કોઈ નથી જાણતું એટલી હું જાણું છું. એટલે રાજુ સામે તાકતો સવાલ કર્યો, બોલ ખાવા તું કરે એ ખરું કે ખોટું? ખરું, ને છોકરાઓને ખવડાવે? રાજુએ હકારમાં માથું હલાવ્યું, વેચી આલું છું. ને વેચનારના ભાગમાં શું રહે છે? વેચનારના ભાગમાં તો કશું ના આવે, કહેતો રાજુ ખાટો થઈ ઉઠે. શું કામ હાથે કરીને, એને ભલાઈ તો જાણે નહીં જીવરાય હો. ઠીક કહું છું, તું માન, આખી દુનિયા તને પિંકી ખાશે, પણ અત્યારે તો પિંખવાય કોઈ નવરું નથી, સૌ પોતપોતાના જીવની પડી છે. અરે જો માં છોકરાને રાંધીને ન ખાય ને તો યાદ કરજે કાળિયો શું કહેતો હતો. ને માન, અને કહું છું, અમથા તમે લવરીએ ચડ્યા છો. રાજુ કંઈક ચીડસર, હું તો આ ઘર મેલીને કદી નથી આવવાની, જમીન ઉપર બેસતા ઉમેર્યું, મારો માં જણ્યો તેડવા આવે તો.

કાળુએ વળી આ રાજુને મોટા ગજાનું માનવી લાગ્યું. એણે મનમાં ને મનમાં એ જગદંબાને નમસ્કાર કર્યા. ઠીક ઠીક હોકો ગગડાવ્યા પછી રાજુ સામે નજર નાખતા કહ્યું, ખાસ તો હું તને છેલ્લો વહેલો મળવા આવ્યો છું રાજુ, મને આશીર્વાદ આપ. શાના આશીર્વાદ ને શાના છેલ્લો વહેલા? રાજુનો ફીકુ મો એ પૂરી જેવું થઈ ગયું. શું બોલો છો તમે? સાચું કહું છું રાજુ, આપણી બાજુએ તમારા જેવી દશા છે, વધ્યું ઘટ્યું ધાન છે ને આજકાલ લૂંટાયામાં જતું રહે છે, એટલે મેં નક્કી કર્યું છે ભૂખે મરી જવું એના કરતાં ધાડમાં ખપી જવું શું ખોટું, દુનિયા પાળીઓ ને. હા, ત્યારે જ તો તીર કાંઠા બાંધ્યા છે. રાજુ હવે ભેદ સમજી અને પેલી અણિયારી આંખો ખાટી થઈ અને વ્યંગમાં બોલી, ત્યારે કોને ધાડમાં મરવું છે અને પાળીએ જીવવું છે? કાળું ન તો વ્યંગ સમજી શક્યો ન રાજુને કળી શક્યો. એણે દ્રિયરથી જવાબ આપ્યો, ત્યારે ભૂખે કૂતરાને પેઠે કકવાડા કરીને કેમ મરી જવાય? હા, રાજુની આંખો જેમ બારણા બહાર દેખતી આપલે હતી એમ ધ્યાન બીજે હતું. એને ચૂપ જોઈને કાળુએ કાતો બરાબર સમજી નથી અને ચોખવટ કરી, મરતે મરતે આ દેહ લગી જે છે એ ખરી

રાજાની ખાટી નજર એને તીખી બની. કાળુ સામે મરતા માણતા પૂછ્યું, કોઈ દિન અપા કર્યા છે તમે? હજી તો ભગવાન અપરતાપે નથી. તો એમ કરો, બે દિન રોકાઈ જાઓ, જોતા જાઓ જરા ભૂખ કેવી છે, અને પછી જોઈએ. કાળુએ રાજુના શબ્દો કરતા એ આ તંગ સુરત વધારે મૂંઝવતી હતી, ત્યાં સુધી કે અડધે તો એ મૂંઝવણ સમજી જ ન થઈ શકતો. વચ્ચે જ કહ્યું, મને જરાય નથી સમજાતું કે તું શું કહે છે, ભૂખ ભાળી નથી પછી આ ક્યાંથી સમજાય. રાજુએ જાણે સ્વગત કહેતી હોય અને બીજી ક્ષણે કાળુ સામે જઈને બોલ્યું, તમને ખબર છે? રાજુની આંખો કરડી હતી, અવાજ કડવો હતો. જે દન હું શેઠને ઘેર દાણા લેવા ગઈ એ દન પેલા કોઠાર ધાનથી ફાટી જતા ફાળ્યા. શેઠે મારી કાયા વખાણીને છેડતી કરી જોઈ ને દન ઠાલા સાથે પાછા ફરતા મને ઘણું એ થયું કે જો હું આદમી હોત તો એ શાહુકારનું ખુદ કરી નાખત ને ભૂખે મરતા એ બધાને બોલાવી પેલા કોઠાર લૂંટાવી દેત. રાજુની આંખ સાચે ખુન્નસ ભરી હતી. જોરથી શ્વાસ લેતા અવાજ ધીમો પડે, આજે મને તો તમે આવ્યા એ પહેલાં હું બેઠી બેઠી વિચાર કરતી હતી, પણ શું કરું, ભગવાને આ બૈરું ઘડી આપ્યું છે. કાળુ તો ઠંડો પડી ગયો, બોલવાની હિંમત ન થઈ. એણે ચૂપ જોઈને રાજુ બોલી, તમને થશે કે રાજુ ગુંડી છે, પણ રાજુ શું કરે, હતું એટલું ઘરેણું વેચી ખાતું ને આ ઘર ખેતરાએ કોઈ વેચાત રાખે તો 10 મણ અરે 2 મણમાં વેચી ખાવ.

કાળુને કહેવાનું મન થયું, પણ તારે ક્યાં જીવવું? કાળુને કહેવાનું મન થયું, પણ તારે જીવવું ક્યાં છે? તારે તો ભલાઈનો પેટ ભરવો છે ને, એમ કહી નાખત પણ હિંમત ન ચાલી. એક નિશ્વાસ નાખતા કહ્યું, પણ તું નથી તો લૂંટી શકવાની, નથી તારી જાત લૂંટાવાની, પછી રહ્યું તો મરવાનું જ ને. રાજુ આટલા દુઃખમાં એ કાળુને દુઃખી જોઈ નથી શકતી. હસીને બોલી, તમને મોતની નવાઈ છે, બાકી અમને તો જીવતરના નામનું નાઈ બેઠા છીએ. આપેલી નદીમાં અત્યારથી 3 દનની 3-4 ચેહો પપડતી જોઈ ને એ ભેગી એક દન અમારીએ, એમાં શું? તમે કહો છો કે મોતને હાથમાં લઈને ફરું છું? કાળુએ વળી એ જવાબ એક સિલક પોતાની લાગી. પોતાના મોતથી તો અહીં બીએ છે કોણ, પણ અમે એક મરતી ઘડીએ આપણે પાસે હોત તો. કાળુની આંખો ભરાઈ આવી, ચૂપ થઈ ગઈ. તમને થાય છે અમને નહીં થતું હોય, કહેતી રાજુ ફાટેલા પાલવને વધારે ફાડી રહી હતી. મને તો ઘણું એ થાય છે કે જીવતે તો નહીં ભેગા, કે જીવતે તો ભેગા ન થયા પણ મૂએ તો, પણ મરતી ઘડીએ શ્વાસ લીધા ઉમેરી એવા ક્યાંથી ભાગળ થયા વળી. ને પછી વળીએ એ પહેલાં જે જેડ જેઠાળીને પતિ આંગણામાં આવતા દેખાયા. માથા પર ગાંસડીઓ જોતા જ રાજુનું મોં ખીલી ઉઠ્યું. લો, મહિનો તો માસ મોત વળી ઠેલાયું, ત્યાં સુધી તો ફાયદા પેદા કરીશું, ને ઊભી થઈ ગઈ. પણ કાળ જાણતો હતો કે રાજુના શબ્દોને લાપરવાહી પોતાને ખુશ કરવા માટે હતા. સાસરા કાકાજીને રામ રામ કર્યા પછી કાળુએ લોકોને પૂછવા માટે પૂછપરછ કરી. બળદ વેચીને ધાન લાવ્યા હતા એ જાણીને ખુશ થયો. કહ્યું, વળી ડાયપરનું કામ કર્યું, ગાયો હશે તો એ તમારે તો ને એ ભરાક મળે તો વેચી.

ખોરાક તો મળે, સાસુર કાળુના સસરા જીવ ડચકારી ઉઠે. અરે રામ રામ, એ લોકો તો ભૂખના માર્યા ન કરવાના કામ કરે, પણ આપણાથી પાપના ભાગીદાર થવા. કાળુ હવે સમજ્યો કે પેલા બળદ ભૂખ ભાગવા ગયા હતા અને આ ગાળોના અને આ ગાયોના ઘરાકને એ સલાહ આપવા બદલ પછતાઈ રહ્યા હતા. જાણે કોઈ મહાપાપ ન કરી બેઠો હોય. જોજો ક્યાંય રાજુબાઉના સાંભળતા બોલતા. સાસરાનું આ વાક્ય સાંભળીને કાળુનું મન થયું રાજુને મેણું મારવાનું. વાહ રે તમારી રાજુબો, મને ખૂન કરવા ને લૂંટ ચલાવવામાં ધરમાડો નથી આવતો, ને આ ગાયો આલવામાં. બીજી ક્ષણે એ જ રાજુને મનમાં ને મનમાં વળી બંધી રહ્યો હતો. બબડી રહ્યો, રાજુ આ ભૂત મલકમાં હું એ જાતમાં તારી સરખીને ક્યાં જન્મી? તારે તો કોઈ રાજવંશમાં કે કોઈ પુરાણી બામણમાં જન્મવાનું હતું. આ પછી કાળુએ દાણા સાચવી રાખીને કરકસર ખાવાની કહેજે. આ પછી કાળુએ દાણા સાચવી રાખીને કરકસરથી ખાવાની કેટલીક શિખામણ આપી. સાથે સાથે પોતાના ગામની વાત કરીને ઘરની એ ચિંતા કરતા રજા માંગી. હું એ ઉઠું ત્યારે સાસુ સસરાએ જમીને જવા આગ્રહ કરવા રાંધવાની માથાકૂટ કરી રહેલી જાણે વાપલનું દાંતિયું કર્યું. તમારામાં લાજ હોય તો ખાધા વગર ઉઠો ખરા. કાળુએ ખાવા સરખી રુચિ ન હતી, ભૂખે મરી ગઈ હતી, પણ શું કરે, વગર બોલે રાજુની આંખો કહી રહી હતી, મારા હાથનું છેલ્લું ખાતા જાઓ. પાછળ કોણ જાણે કોણ જીવને કોણ મળ્યું, કોણ જાણે કોણ જીવને કોણ મર્યું. એ કાળુને બેસવું પડ્યું. રાજુએ ઘડીકમાં દળી નાખ્યું અને કરાટ રોટલાને કાળુના નહાતા નહાતામાં ખડી નાખ્યો. એ પછી કાળુએ છેક ઘરમાં ચૂલા પાસે જમવા બેસાડ્યો. વિદુરજીની ભાજીમાં આ કોદરા રોટલા સરખી મીઠાશ નહીં હોય, ઉપરથી વળી લસણની ચટણી ને છાશ. ખાતા ખાતા કાળુના આંખમાં આંસુ આવી ગયા. રાજુને અંધારું હોવા છતાંય પારખી પાડે તે વ્યક્તિ કહ્યું, કહો છો ને મરજ છું આટલી જ છાતી?

અહીંથી કામ અડાયું અને ના મળાય તો શું? ત્યાં તો મળશું જ ને. મારે ઘણું બધું કહેવું હતું રાજુ, અને કહી નાખ્યું. તારા ખોળામાં માથું મૂકીને છેલ્લું વહેલું રોઈ લેવું. જાણે અજાણે એનું માથું સહેજ લંબાયું. ખાવ છાના મને રાજુ? કાળુના માથા ઉપર હાથ ફેરવાઈ ગયો. બીજી જ પળે પાણીનો લોટો ભરવાએ એ ઉઠીને ચાલતી થઈ. પણ કાળુને ત્યાં બેસી રહ્યો હોય એમ ઈચ્છા તો ન હતી. ન આશીર્વાદ અધૂરા હતા કે ન હતા, ખોળામાં માથું રડીને ન હતું કે ખોળામાં માથું મૂકીને રડવાના ઓરતા. માથા ઉપર ફરતા એ પાંચ આંગળામાં બધું આવી ગયું. જીવનના છેલ્લા રામરામ. ખાઈને હોકો પીધો ન પીધો અને એને હથિયાર સાંભળ્યા. સાસુ સસરા અને કાકાજીની આંખોને વિદાય લીધી. છેલ્લે રાજુ એની તો માત્ર આંખોથી જ, પણ દરેક દરમાં પાછો આંટો મારી જાઉં છું. તમે સમાચાર લેતા રહેજો. લો રામરામ એમ કહીને પીઠ ફેરવતા રાજુને કહી નાખ્યું. રાજુ ફરી મળાયું ને મળાયું તો જીવા મર્યાના ગળે ડૂમો ભરાઈ આવતા છેલ્લા જુહાર અધૂરા રહી ગયા. અરે ખુદ રાજુએ ભાન ભૂલી ઉઠી. કાળુની પીઠ સામે અનિમેશ આંખે તાકતી રહી અને આંસુ ભરતી. કાળુનું છોકું દેખાતું બંધ થાય ત્યાં સુધી પેટ ફેરવીને ભૂખ અને તકલીફ એ માણસને ક્યાંય નથી છોડતી. આગળ શું થશે માનવીની ભવાઈમાં? આગળ શું થશે માનવીની ભવાઈમાં જાણીશું આવતા એપિસોડ. હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલંબુ 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલંબુ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: ઘર સૂર્યઘર.
3: નમસ્કાર, હું છું આરજે જીનલ. ઘણા જ બધા લાંબા બ્રેક પછી ફરીથી આવી છું, પણ આશા રાખું છું કે બહુ જ સરસ મજાનું કન્ટેન્ટ તમારા સૌ સુધી પહોંચાડી શકું. એકચ્યુઅલી હું હમણાં થોડા સમય પહેલાં હું અમદાવાદ ગયેલી અને મેં ગુજરી બજારમાં પુસ્તકોમાં જોતાં જોતાં મને એક સરસ મજાનું પુસ્તક મારા હાથમાં આવ્યું. ફાધર વાલેસનું પુસ્તક છે, એનું નામ છે રોમે રોમે. એમાં ખૂબ જ સરસ મજાની નાની નાની વાર્તાઓ, નાના નાના પ્રસંગો એમણે લખ્યા છે, અને એમના પોઈન્ટ ઓફ વ્યૂથી, એમના પીઓવીથી આ નાની નાની વાર્તાઓને પ્રસંગોને આવો જાણીએ ને સમજીએ. તો એમાંનું એક પ્રથમ પ્રસંગ તમારી સમક્ષ રજૂ કરું છું. એક ફિલસૂફની વાડીમાં ગુલાબના અતિ સુંદર ફૂલ ઉગ્યા હતા. રાજ્યમાં એની ખ્યાતિ ખૂબ ફેલાઈ અને રાજા સુધી વાત પહોંચી, એટલે એમણે પણ એ ગુલાબના ફૂલ જોવાની ઈચ્છા થઈ. સંદેશો મોકલ્યો કે હું કાલે તમારો બગીચો જોવા આવું છું. એટલે ફિલસૂફે સત્કાર આપ્યો અને કહ્યું કે ખુશીથી આવો રાજા. અને રાજાના આગમનની પૂરી તૈયારી કરાઈ. રાજા પધાર્યા ત્યારે અચંબો થયો કે બગીચામાં એક પણ ફૂલ નહોતું, બધા જ ગુલાબ કપાઈ ગયા હતા, એક પણ પાંખડી જોવા ન મળે તમને. પણ રાજા પણ શાણા હતા એટલે ગમ ખાઈને શાંત રહ્યા, આગળ વધ્યા, અંદરના ખંડમાં બેઠા અને ખંડની વચ્ચેની એક ફૂલદાની હતી અને ફૂલદાનીમાં એકલું એક જ ગુલાબનું ફૂલ હતું. રાજા સમજી ગયા અને પ્રસન્ન થયા. રાજા શું સમજી ગયા એ વાત આપણે સમજીએ એક સરસ મજાના ગીત પછી. યુ આર લિસનિંગ ટુ 90.4 FM રેડિયો પાલનપુર વિથ આરજે જીનલ. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

રાજા શું સમજી ગયા? 100 ફૂલ જેવું એક જ ફૂલ? ફૂલ ઘણા છે એટલે કિંમતી છે એમ નહીં, એક ફૂલમાં બધા ફૂલ છે, એક ગુલાબમાં આખી વાડી છે, એક જુઓ તો ઘણું છે, એકને સમજ્યા તો બધાને સમજ્યા, અને જો એક ફૂલનું સૌંદર્ય ન સમજ્યા તો 100 ફૂલનું પણ સમજવાના નથી, એકનું ચૂક્યા તો 100નું ચૂક્યા. એ એક ગુલાબ પણ કંઈ વિશિષ્ટ હતું, ખાસ ચૂંટેલું હતું એમ પણ નહીં, એ 100માનું જ એક હતું, એક પ્રતિનિધિ હતો, એક નમૂનો હતો, એક ગુલાબ હતું, તે એક હતું, પણ એમાં એનું એક પૂર્ણપણું, એનું પોતાપણું, એનું વિશેષપણું હતું. એના પર આખું ધ્યાન કેન્દ્રિત થાય, એની પાંખોડીઓમાં આખું પ્રદર્શન સમાય, મનમાં એનું ચિત્ર રહે, સ્મરણમાં એનું રૂપ ઉતરે. એકી સાથે જો 1000 ગુલાબ જોયા તો એક પણ યાદ ન રહે. ગુલાબના લક્ષણ મન પર ન અંકાય, અને ગુલાબની વાડી જોઈ તો વાડીની કદર થાય, ગુલાબની નહીં. વિપુલતાનું પ્રદર્શન થાય પણ સુંદરતાનું નહીં, પણ એક ગુલાબની કદર થઈ એમાં બધા ગુલાબની કદર થઈ. બગીચાનું એક એક ગુલાબ કિંમતી છે, દુનિયાની એક એક વસ્તુ સુંદર છે, જીવનમાં એક એક પ્રસંગ મંગળ છે. માટે એક એક પ્રસંગને લઈને જીવવાનું છે, એક એક વસ્તુ લઈને એની કદર કરવાની છે. એકવાર સમસ્તનું જોર છે એક પ્રસંગમાં, એક ક્ષણમાં, એક ગુલાબમાં. મોટા પરાક્રમની જરૂર નથી, વિરલ સિદ્ધિની જરૂર નથી, એક ગુલાબ બસ છે. રોજના સામાન્ય મામૂલી પ્રસંગો બસ છે, એ જોવા માટે રાજા પધારશે, ભગવાન પધારશે અને જોઈને પ્રસન્ન થશે. 100 ગુલાબને બદલે એક જ ગુલાબ રાખીને ફિલસૂફ રાજાને સમજાવવા માંગતા હતા કે દરેક માણસનું જીવન કિંમતી છે, દરેક પ્રસંગ પવિત્ર છે, દરેક વસ્તુ પૂજનીય છે. જે આ સમજે તે જીવનને સમજે. કેટલી સુંદર ફિલસૂફી ફાધર વાલેસના શબ્દોમાં, એમના પ્રસંગોમાં આપણને છલકાઈ રહી છે, આપણને સમજાઈ રહી છે. બસ એક આવા જ બીજા પ્રસંગ સાથે આપણે સરસ મજાના ગીત પછી મળીએ. યુ આર લિસનિંગ ટુ 90.4 FM રેડિયો પાલનપુર વિથ આરજે જિનલ. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

પ્રહલાદની વાત તો આપણે સમજ્યા, હવે આપણે બીજા પ્રસંગની શરૂઆત કરીએ. એનું શીર્ષક છે કામ. કોઈ માણસની સાથે પહેલો પરિચય થતાં થોડા સહજ પ્રશ્નો પૂછાય છે. એમાં એ પ્રશ્ન અચૂક આવે કે તમે શું કરો છો, એટલે કે શું કામ છે, શી નોકરી છે, કેટલો પગાર છે. ગુજરાન ચલાવવા માટે કંઈક તો કરવું જોઈએ ને, અને માણસ શું કરે છે એ ઉપરથી એની કિંમત આંકવામાં આવે છે. માટે પહેલો પરિચય થતાં એ પ્રશ્ન પૂછાય અને એના જવાબ ઉપરથી માણસ વિશેનો અભિપ્રાય બંધાય. તમે શું કરો છો સમાજમાં માણસનું મૂલ્યાંકન કરવા એ પાયાનો જ પ્રશ્ન છે. કોઈ સંત પુરુષની સાથે પહેલો પરિચય થયો, પહેલું મિલન હતું, દર્શન હતા, થોડી વાતચીત પણ હતી. એમાં થોડા સહજ પ્રશ્નો પૂછાયા પણ ખરા, પણ એ સંત પુરુષને કોઈએ પૂછ્યું નહીં કે આપ શું કરો છો. પૂછે તો અવિવેક લાગે ને, પૂછે તો મૂર્ખાઈ લાગે. સંત પુરુષ શું કરે છે એનું મહત્વ નથી, પણ એ સંત છે, સિદ્ધ છે, પવિત્ર છે એનું મહત્વ છે. કામ નહીં પણ જીવન, નોકરી નહીં પણ વ્યક્તિત્વ, પ્રવૃત્તિ નહીં પણ માનવી, એ જ મહત્વનું છે, એ જ જોવાનું છે ને, એ જ માણસનું સાચું મૂલ્યાંકન છે. હું શું કરું છું એમ નહીં, પણ હું કેવો છું, મારા પ્રમાણપત્રો નહીં પણ મારો સ્વભાવ, મારો પગાર નહીં પણ મારું ચારિત્ર્ય. ઘણીવાર નાનો આદમી મોટી નોકરી કરે અને ઉમદા વ્યક્તિ મામૂલી નોકરી કરે. ઘણીવાર બહારનો ભપકો અંદરની કંગાલિયતનું ઢાંકણું છે. માણસનું વ્યક્તિત્વ નથી માટે કામ જોઈએ, પ્રવૃત્તિ જોઈએ, દેખાવ જોઈએ. મોં સારું નથી એટલે આભૂષણો જોઈએ. દિલની સમૃદ્ધિ નથી એટલે બેંકનું ખાતું જોઈએ. કોઈ માણસનું કામ કરવું જોઈએ. સંસાર છે ને, જીવવાનું છે, જરૂર કરીએ, પણ મારું કામ મારા જીવનનું માપ નથી. શોખ છે, જરૂરિયાત છે, ધંધો છે, રોજગાર છે, જે હોય તે, પણ તે હું નથી, તે મારું જીવન નથી, મારું વ્યક્તિત્વ નથી, મારી અસ્મિતા નથી. કામ કરતાં જીવન મોટું, પગાર કરતાં આત્મા સાચો. એક ફિલસૂફને પૂછ્યું કે તમે શું કરો છો, એને જવાબ આપ્યો હું વિચાર કરું છું. એક સાધકને પૂછ્યું કે તમે શું કરો છો, એને જવાબ આપ્યો કે હું શોધ કરું છું. એક મુક્તાત્માને પૂછ્યું કે તમે શું કરો છો, એને જવાબ આપ્યો કે હું જીવું છું. કેટલો સુંદર જવાબ. જો કોઈ અભિમાન વગર, મોટાઈ વગર, સરળ ભાવથી ને સહજ ઉમળકાથી એ જવાબ આપી શકે તો એનું જીવન ખરેખર ઉન્નત બન્યું કહેવાય. હું જીવું છું. કોઈ પ્રવૃત્તિ નોંધવાની જરૂર નથી, કોઈ સિદ્ધિ બતાવવાની જરૂર નથી. હું સરળતાથી, સ્વાભાવિકતાથી, રોજ રોજ આત્મસંતોષથી અને નિજાનંદથી જીવું છું. એ મારું કામ છે. એના કરતાં બીજું શું કામ કોઈ શુભ હોઈ શકે. કેટલી સુંદર રચના, કેટલી સુંદર વિચાર ક્ષમતા ફાધર વાલેસની આ પ્રસંગમાં આપણને દેખાઈ રહી છે. એવા બીજા જ પ્રસંગો સાથે ફરી મળીએ એક સરસ મજાના ગીતના બ્રેક પછી. યુ આર લિસનિંગ ટુ 90.4 FM રેડિયો પાલનપુર વિથ આરજે જીનલ. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાંભળતા

રચનાનું શીર્ષક છે સપાટી પ્રિય. બધા લોકો સપાટી પ્રિય છે એ શબ્દ મારા મનમાં ચોંટી ગયો. સપાટી પ્રિય છીછરું ઉપર છલું ઉપર ચોંટ્યું. સપાટી ફલક પૃષ્ઠ એથી ઊંડે નથી જોતા, નીચે નથી જતા, ડૂબકી નથી મારતા, ઉપર ઉપરથી જુએ છે, થોડું થોડું સાંભળે છે, આછું આછું સ્પર્શે છે, પણ પકડ નથી, ઊંડાણ નથી, વજન નથી. બધા સપાટી પ્રિય છે. થોડી વાતો, થોડી ખબર, થોડી તપાસ, થોડી ચર્ચા, થોડી એ મુદ્રા લેખ છે, એ નીતિ છે, એ ધર્મ સંહિતા છે. થોડુંક કરવાનું, થોડુંક વિચારવાનું, થોડુંક સમજવાનું, પણ થોડુંક જ. થોડું તો કરવું જોઈએ, કારણ કે કશુંક પણ કર્યા વગર ન ચાલે. એટલે જરૂર કરીએ, પણ બને એટલું ઓછું, ઊંડે ન ઉતરીએ, લફરામાં ન પડીએ. સપાટી તો મનોહર છે, લહેરીઓ છે, તરંગો છે, જળજળાટ છે, પણ સપાટીમાં શાંત પાણી નહીં મળે, સપાટીમાં સ્થિરતા નહીં મળે, સપાટીમાં મોતી નહીં પાકે. લોકો છાપું વાંચે છે, છીછરું વાંચન છે. લોકો સિનેમા જુએ છે, છીછરું દર્શન છે. લોકો બોધ સાંભળે છે, છીછરું મંથન છે. લોકો ગીતો ગાય છે, છીછરું રંજન છે. એમાં દિવસ જાય છે, એમાં જીવન જાય છે. સપાટી યજ્ઞ છે, સપાટી ધર્મ છે. કારખાનામાં નવા આવનાર કારીગરને અધિકારીએ પૂછ્યું, આમાં તમે શું શું જાણો છો? અધિકારીએ કહ્યું, દરેક કામ વિશે થોડું થોડું જાણું છું. અધિકારીએ ટીકા કરી, દરેક કામ વિશે થોડું થોડું જાણવાને બદલે એક કામ વિશે પૂરું જાણી લીધું હોત તો? આપણે તો દરેક વાતમાં થોડું થોડું જાણનાર, થોડા નામો જાણીએ, થોડી તારીખો જાણીએ, થોડા શ્લોકો જાણીએ, થોડી દવાઓ જાણીએ, દરેકમાં થોડું થોડું થોડું, પણ એકને પૂરું નહીં. સપાટીના વિદ્વાનો, બજારના પંડિતો, ચંચુપાત, ઉટવૈદુ, દરેક વાતના નિષ્ણાંતો, એટલે એક પણ વાતના નહીં. આપણે સપાટી પ્રિય છીએ એનો લાભ પોતાના કામ માટે

ઉઠાવે છે, લેખકો ઉઠાવે છે, તંત્રીઓ ઉઠાવે છે, જાહેર ખબરો મૂકનાર ઉઠાવે છે અને ભાષણ કરનારા ઉઠાવે છે. સપાટી જોઈએ તો સપાટી જ આપે છે, સપાટી પ્રિય છે એટલે સપાટી દાન કરે છે. આપણી નબળાઈ છે અને એમની ચતુરાઈ છે. પછી ફરિયાદ કરીએ છીએ કે કેવું વાંચન મળે છે, કેવો બોધ મળે ને કેવી જાહેર ખબરો મળે ને કેવા ગીતો મળે. આપણે છીએ એવા અને આપણને મળે એવું. લોકો સપાટી પ્રિય છે એટલે સપાટી પર જીવવાનો અવતાર મળે.

શીર્ષક છે શાસ્ત્રાર્થ. શાસ્ત્રાર્થ ચાલતો હતો એક રૂઢિચુસ્ત વિચારક અને આધુનિક સુધારક ધર્મ અને સમાજ અને સિદ્ધાંતો અને રિવાજો વિશે ચર્ચા કરતા હતા. ઉગ્ર ચર્ચા હતી ને એમાં કોણ જીતે અને કોણ હારે એ જોવા તો આસપાસ બેસનારો ક્રિકેટની ટેસ્ટ મેચના પ્રેક્ષકો હોય એમ આતુરતાથી રાહ જોતા હતા. એમ એક રૂઢિચુસ્ત બોલ્યો, તમે બદલાવો છો એટલે તમે સત્ય નથી. અને જાણે બ્રહ્માસ્ત્ર ફેંક્યું હોય એવી અસર સૌ પર પડી. સાચી વાત હતી, સુધારક બદલાય, ફેરવાય, નવું શોધે ને નવું કરે, જૂનું છોડે ને નવું લે, એટલે ફરીથી નવા ને જૂનું કહીને ક્યારે છોડશે કહેવાય નહીં. અને સત્ય તો એ જ છે, સનાતન છે, અખંડ છે. 2 + 2 = 4 એમાં કોઈ બાંધ છોડ નહીં, કોઈ સુધારો નહીં. સત્ય તો સત્ય, પૂરું ને અનંત, સ્થિર છે ને અડગ છે. માટે જે કોઈ ફેરવાય બદલાય એની પાસે સત્ય નથી એ સિદ્ધ થઈ ગયું. પ્રેક્ષકોએ તાળી પાડી, જીત આની જ છે નક્કી થયું હતું. પછી સુધારક બોલ્યો, તમે બદલાતા નથી એટલે તમે જીવન નથી. સચોટ જવાબ આપ્યો, અણધાર્યો જવાબ આપ્યો, બચાવને બદલે ને સામેથી પ્રહાર કર્યો. લગભગ એનું એ જ શસ્ત્ર એને પાછું ફેંક્યું અને એ જ શબ્દ હતા, એ જ વાક્ય હતું, સત્ય નથી તો તમે જીવન નથી. હવે તમે પસંદ કરો કે તમારે જીવન થવું છે કે જળ નિશ્ચિત મૂળદું થવું છે. જીવન ચેતન છે, સક્રિય છે, પરિવર્તનશીલ છે. જીવન જાગે, ઉગે ને વિકસે છે. જીવન બદલાય છે ને એમાં એની શક્તિ છે, એની સ્ફૂર્તિ છે, એની ચેતના જ છે. જીવન તે જ જીવન છે, સાચો જવાબ હતો. પહેલા શાસ્ત્રીને એનો સવાયો મળ્યો હતો. આ ઇતિહાસનો બનાવ હું યુવાન વયે ધર્મશાસ્ત્રો ભણતો હતો ત્યારે અમને કહેવામાં આવ્યો હતો. મૂળ બનાવ રૂઢિચુસ્ત બોસુએ અને સુધારક લાઈમ બંસી વચ્ચે બનેલો હતો, પણ એમને ફક્ત બનાવનો પહેલો ભાગ કહેવામાં આવ્યો હતો. તમે બદલાવો છો એટલે તમે સત્ય નથી. અમને રૂઢિચુસ્ત બનવાનો એ પ્રયત્ન હતો. અને ખરેખર એ પ્રસંગ અને શિક્ષણ લઈને એ સમયે હું રૂઢિચુસ્તતામાં વ્રાજતો અને એ જ નિત્ય સનાતન અટળ અવિનાશી સત્યમાં ગર્વ લેતો હતો. વર્ષો પછી મારી મેળે વાંચતા ઇતિહાસના ગ્રંથોમાં મને એ પ્રસંગનો બીજો ને સાચો ભાગ જડ્યો. તમે બદલાતા નથી એટલે તમે જીવન નથી. ત્યારે હું ખૂબ હસ્યો હતો.

ફાધર વાલેસની આ ખૂબ સુંદર રચના આપણે સાંભળી. આવા બીજા અલગ અલગ પ્રસંગો સાથે ફરી મળીએ. ત્યાં સુધી યુ આર લિસનિંગ ટુ 90.4 એફએમ રેડિયો પાલનપુર વિથ આર જે જિનલ. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 એફએમ રેડિયો પાલનપુર.

જૂનું સારું છે, લોકો એમ કેમ કહેતા હશે? એક કારણ એ હશે કે જૂનું જાણીતું છે, પરિચિત છે, શિક્ષક જૂનો અભ્યાસક્રમ જાણે છે, પોતે વિદ્યાર્થી તરીકે શીખ્યા એ શિક્ષક હવે શીખવાડે છે એટલે સહેલું પડે. નવો અભ્યાસક્રમ આવે, સાવ જુદો આવે, પોતાને હવે ફરીથી ભણીને લાંબી તૈયારી કરીને વર્ગમાં જવું પડે અને ગમતું નથી, માટે નવા અભ્યાસક્રમની ટીકા કરે છે કે જૂનો સારો હતો કારણ કે સહેલો હતો. વિદ્યાર્થીને માટે નહીં પણ શિક્ષકને માટે એ જરૂરપણે સહેલો હતો એટલે સારો હતો. જૂનું સારું, ઓછી મહેનત કરવી પડે ને. બીજું કારણ એ હશે કે જૂનામાં વિશ્વાસ છે, સલામતી છે, જોયું છે, અનુભવ્યું છે, એમાં શું છે એ જાણ્યું છે, શું પરિણામ આવે નિહાળ્યું છે, બધું યોગ્ય છે, સલામત છે એટલે કરતા ફાવે ને કરવું ગમે. નવું હોય એમાં જોખમ હોય, શું આવશે શું થશે એનો વિશ્વાસ નથી,

કરવાની ઈચ્છા નથી, ખોટું સાહસ કોણ કરે? અજાણે દરિયે કોણ હંકારે? એના કરતા જૂનો રસ્તો વધારે સારો, જૂની રીત સલામત, જૂની પ્રણાલિકા સાચવવી ગમે છે. ત્રીજું કારણ કદાચ એ હશે કે હું તો જૂનું જ કરતો આવ્યો છું, ને હવે જૂના કરતા નવું સારું ગણાય તો હું ઉતરતું જ કામ કરતો આવ્યો છું, એનો અર્થ એવો થાય, અને એ મને નહીં ગમે. વર્ષો સુધી હું એમ કરતો આવ્યો છું, હવે બીજી કોઈ રીત આવે, બીજો કોઈ રસ્તો આવે, ને બીજું કોઈ કામ આવે, અને એને સારું કહેવું, વધારે સારું કહે તો મારું ઓછું હતું એમ સાબિત થયું ને, અને હું એ સ્વીકારવા તૈયાર નથી. માટે હું કહું છું કે નવું મને કરવું ગમતું નથી, કારણ કે જૂનું જ સારું છે. જૂનામાં ઘણું સારું છે એની ના નથી, એની કદર કરીએ છીએ, એનો લાભ લઈએ છીએ, પણ જૂનાને જ્યારે વળગી રહીએ ત્યારે આપણને નવું અપનાવવાની આનાકાની કરીએ છીએ. જરા તપાસી તો લઈએ કે એની પાછળનું કારણ શું હશે. આળસ છે, બીક છે, અભિમાન છે, તો આપણી આનાકાની ખોટી ને? એના કરતાં વિશ્વાસ લાવીએ, ઉત્સાહ લાવીએ, નમ્રતા લાવીએ, અને નવે રસ્તે જવાની તૈયારી બતાવીએ તો? જૂનાનો લાભ મળ્યો છે એટલે સંતોષ છે, હવે નવાનો પણ લાભ લઈએ. એનો પડકાર છે, જૂનામાં જે છે સાચી મૂડી હતી એ સાચવીને નવામાં પણ જે સારા તત્વો છે એ લઈને જીવનનો પૂરો લાભ લઈએ તો કેવું રહે? બસ, ફાધર વાલેસની આવી સુંદર સુંદર રચનાઓ અને પ્રસંગો સાથે ફરી આપણે મળીશું એક નવી વાત અને નવી વાર્તા સાથે. વાલેસિંગ 90.4 FM રેડિયો પાલનપુર વિથ આરજે જીના. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હા ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.

0: રેડિયો પર બર્થડે ની શુભકામનાઓ. શું તમારો પણ બર્થડે આવી રહ્યો છે? તો અમને આજે જ મોકલી દો. અથવા તો શું તમે કોઈના બર્થડે ને વિશ કરવા માંગો છો અને એને કશું કહેવા માંગો છો? તો આજે જ એની તારીખ અને એના નામ સાથે અમને મોકલી આપો. અમારા રેડિયોના ઈમેલ આઈડી radiopalampur@gmail.com અથવા તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પર અમને ડાયરેક્ટ DM પણ કરી શકો છો.
1: હેલો,
2: બોલીએ.
1: આજે પ્રિયંકા બોલું છું રેડિયો પાલનપુર પરથી. આજે તમારો બર્થડે.
2: હા, કોને કીધું તમને?
3: તો અમને ખબર હોય, અમે રેડિયો વાળા ને.

0: તમને બધી ખબર હોય.
1: અરે ખૂબ ખૂબ ધન્યવાદ તમારું,
0: તમારા બર્થડે ઉપર તમારા બધા ડ્રીમ્સ કમ્પ્લીટ થાય, તમે જે ઈચ્છો એ તમને મળે.
1: હા હા, વાહ વાહ વાહ વાહ.
0: એના માટે રેડિયો પાલનપુરની તમામ ટીમ તરફથી તમને શુભેચ્છાઓ છે. તો તમારા બર્થડે નું શું પ્લાનિંગ છે આ વખતે?
1: કુછ પ્લાનિંગ ઘર પે બેઠે રહેને કા મજે કરને.
0: એસા કેસા?
1: હા મેં તો એસે બર્થડે મનાતા
0: હું. નહીં નહીં, હોગા હોગા, મેં થોડી બતાએંગે આપ.
1: ના ના, સિરિયસલી અભી કુછ નક્કી કિયા હી નહીં મેં, કુછ પ્લાન હી નહીં હૈ.
0: અચ્છા, આ વખતે કયા રિઝોલ્યુશન લેવાના છે?
1: એ નક્કી કર્યા નહીં હાલમાં.
0: થોડા વિચાર્યું હોય ને કે આ વર્ષથી મેં આ નહીં કરું ને આ કરીશ?
1: ના ના, હા એ તો સોચ્યા ને.
0: હા તો બોલો ને.
1: હા ભાઈ ભાઈ બોલ રહા હું કે ઇસ સાલ મુજે કુછ ભી કરકે એક સાલ કે અંદર મેરે કો 50,000 ક્રોસ કરને.
0: ઓહો,
1: ઓર હો જાયેંગે 50 તો ક્યા, મેં 100 કે તક કા સોચ રહા હું. એક સાલ મેં 100 કે તો પહોંચ જાઉંગા, એક સાલ મેં યે મેરા વો રખ રહા હું મેં એક હી.
0: અચ્છા, હમ ભી વિશ કરતે હૈ 100 કે જાયેંગે.
1: ઓર હા હા, ઓર હા, ઇસ સાલ મેં એક મેરે કો મેરી ફેવરિટ કાર લેની હૈ.
0: ઓહો, કોન સી?
1: i20.
0: અરે આપ મર્સિડીઝ લો. એસા
1: નહીં, i20 સ્પોર્ટ્સ હી લેની મુજે, વોહી અચ્છી લગતી હૈ.
0: અચ્છા અચ્છા, ઓકે રિતિક, આ વર્ષે તમારા બધા સપના પૂરા થાય. અને તમે આ વખતે કયું ગીત અમારા રેડિયો પરથી વગાડવા માંગશો?
1: ગુજરાતી ગાના યા હિન્દી બોલું?
0: આપની મરજી.
1: ઓકે, મને એક વો વાલા ગોરાદે વાલા ગુજરાતી.
0: વો ક્યા હૈ?
1: અરે તમારા દલડામાં, વો વાલા ગાના.
0: અચ્છા,
1: તો ગોરાદે તમને કડલા, વો વાલા.
0: ઓકે ઓકે, બિલકુલ, અમારા રેડિયો પરથી અમે તમારા બર્થડે ઉપર સ્પેશિયલી ગીત વગાડીશું.
1: યસ, થેન્ક યુ સો મચ.

0: more than and more than.
1: Thank you so much.
0: Thank you. Bye.
1: Bye-bye.
2: રેડિયો પર બર્થડેની શુભકામનાઓ. શું તમારો પણ બર્થડે આવી રહ્યો છે? તો અમને આજે જ મોકલી દો. અથવા તો શું તમે કોઈના બર્થડેને વિશ કરવા માંગો છો અને એને કશું કહેવા માંગો છો, તો આજે જ એની તારીખ અને એના નામ સાથે અમને મોકલી આપો. અમારા રેડિયોના ઈમેલ આઈડી radiopalampur@gmail.com અથવા તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પર અમને ડાયરેક્ટ DM પણ કરી શકો છો.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: જીવતી વાર્તા ડોક્ટર ભાવેશ પંડ્યાના સ્વરમાં દર મંગળવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે. પુનઃ પ્રસારણ દર શુક્રવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે.
1: દરેક વ્યક્તિના જીવનમાં એવી તો અનેક નાની મોટી ખાટી મીઠી ઘટનાઓ બનતી હોય છે. કદાચ એમાંથી જ કોઈ એવી એક ઘટના બની જાય છે કે જે જીવનનો હેતુ બની જાય છે, લક્ષ્ય બની જાય છે. અને આવી જ હેતુલક્ષી સત્ય ઘટના ઉપર આધારિત કે જેના પાત્રો હાલ પણ આજે આપણી વચ્ચે, મારી વચ્ચે, તમારી વચ્ચે ક્યાંક ને ક્યાંક હાજર છે, જીવંત છે. અને એમના જીવનમાં બનેલ એવી ઘટનાઓ કે જે દરેકે દરેક વ્યક્તિને પરસી જાય છે, હૃદયને અડી જાય છે. તો આવી જ જીવંત વાર્તાઓ આપણને પ્રસ્તુત કરશે ડોક્ટર ભાવેશ પંડ્યા. સાંભળીએ ડોક્ટર ભાવેશ પંડ્યા સંકલિત જીવંત વાર્તાઓ રેડિયો પાલનપુર 90.4 FM ઉપર.
2: ઇતની શક્તિ હમે દે ન દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના. કેવો વિશ્વાસ? પોતાના જીવનને જીવવા માટેનો કેટલો વિશ્વાસ? કુંવારી માતા, કદાચ અયોગ્ય શબ્દ લાગે, કદાચ અજુકતો શબ્દ લાગે, કદાચ ગાળમાં ખપે એવો શબ્દ લાગે, પણ આપ તમામ પ્રકારથી જુદો જ શબ્દ, જુદી જ વાર્તા, જીવતી વાર્તા, જેના માટે આ વાર્તા માટે વપરાયેલો શબ્દ કુંવારી માતા. સમય સમયનું કામ કરે છે, સમય પોતાની રીતે પોતાની ગતિએ આગળ વધે છે. એક રાજપૂતના ઘરે એક દીકરીનો જન્મ થાય છે, બીજી દીકરીનો જન્મ થાય છે, ત્રીજી દીકરીનો જન્મ થાય છે, અને વર્ષોની આશા પછી ચોથા દીકરાનો જન્મ થાય છે. ત્રણ દીકરી અને એક દીકરા સાથે કિલકિલાટ કરતો ગામડાનો આ પરિવાર.

પણ કહે છે કે સમય કાયમી કોઈનો સમાન હોતો નથી. આવું જ કદાચ આપણી વાર્તાના કેરેક્ટર માટે થયું. હું નામ નહીં કહું, કારણ કે નામ આ વાર્તાનો મુખ્ય ટોન છે, આ વાર્તાનો મુખ્ય અર્ક છે. સમયને જતા થયું એવું કે એક સમયે કોઈ અકસ્માતમાં આપણા આ કેરેક્ટર, ચલો હવે નામ દઈ જ દઉં કારણ કે નામ વગર આપને વાર્તા સાંભળવામાં પણ મજા નહીં આવે. પણ સમયને થવા કે એ દિવસે રેખાબાના પિતા અને રેખાબાના ભાઈનું માર્ગ અકસ્માતમાં અવસાન થાય છે. આખા ઘરમાં રોકકળ, આખા ગામમાં, કારણ કે ત્રણ ત્રણ દીકરીઓ પછી આપેલો દીકરો અને એનો બાપ અકસ્માતમાં મૃત્યુ પામે છે. જિંદગીની ચોપાટ પર ઢાળી સમયના સોગઠા, આંધળા વિશ્વાસ સાથે ખેલવું સારું નથી. આ દંભનો પરદો હટાવી દેહભાગી જીવતું, યાચનાએ પાત્રને છુપાવવું સારું નથી. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના સામે જીવવા માટે રેખાબાએ મક્કમતા દર્શાવી. સમગ્ર સમાજના વિરોધ છતાં પણ એમના બાપુજીને અને એમના ભાઈને એમણે અગ્નિદાહ આપ્યો. અને પછી શરૂ થઈ રેખાબાની નાની ત્રણ દીકરીઓને, નાની બે બહેનોને ભણાવવાનો વારો. રેખાબાના માતાજી હયાત પણ ઉંમર લાયક અને એમના રેખાબાના પિતાના અવસાન પછી માનસિક અને શારીરિક રીતે પડી ભાંગેલા. આ પરિસ્થિતિમાં રેખાબાએ ઘરની જવાબદારી લીધી, બંને નાની બહેનોને ભણાવી મોટી કરી, નોકરીએ લગાડી. રેખાબા પણ જાતે ભણ્યા. રેખાબા પોતે જાહેર પરીક્ષા આપીને મામલતદાર તરીકે પસંદ થયા, જીપીએસસી પાસ થયા. પણ એક સમય એવું થયું કે તેઓ મામલતદાર હતા એ સમયે બીમાર થયા. અબ બાત કા નયા મોડ શરૂ હો રહા હૈ. 84 વર્ષની ઉંમરે રેખાબાના માતાજી રેખાબાને હોસ્પિટલમાં સારવારમાં મદદરૂપ થાય આ દ્રશ્ય રેખાબા ન જોઈ શક્યા. કોઈ દીકરી એની માને આ રીતે હેરાન થતા ન જોઈ શકે. રેખાબાએ એ દિવસે નક્કી કર્યું કે હવે મારું શું, જ્યાં બાની મારે સેવા કરવાની છે ત્યાં બા મારી સેવા કરે છે. પણ આપ જે મ્યુઝિક સાંભળી રહ્યા છો ને, એમાં એક પંક્તિ છે,

રેખાબાએ પણ સંકલ્પ કર્યો કે હવે હું મારા જીવન માટે, મારા જીવનના નિર્વાહ માટે, મારા માટે પણ મારું કોઈ હોય એવો પ્રયત્ન કરીશ. એનો મતલબ એ નથી કે આટલી ઉંમરે રેખાબાએ લગ્ન કરવાનો વિચાર કર્યો. એક સુંદર સર્જક, વેદનાને લખી શકે તેવા લેખક, વેદના વર્ણવી શકે, એનો અનુભવ કરાવી શકે તેવું વ્યક્તિત્વ, એક સારા વક્તા, સારા અધિકારી. જાહેર પરીક્ષા આપવાથી અત્યારે એ ડેપ્યુટર કલેક્ટર કક્ષાના ઓફિસર છે. પણ આ રેખાબાએ એ વખતે લગ્ન ન કરવાનું નક્કી કર્યું. હવે લગ્ન કરવું નથી એને લિવ ઇન રિલેશનશિપ નો તો વિચાર જ ના હોય. તો હવે મારું કોણ? બાની તો ઉંમર 84 વર્ષની છે. બાની ઉંમર તો 84 વર્ષની છે, પણ જે પતિ પત્ની હોય છે ને પોતાનું બાળક નથી હોતું, એ જેમ ટેસ્ટ ટ્યુબ બેબીનો ઉપયોગ કરે છે, રેખાબાએ પણ પોતાના મોરબીમાં ટેસ્ટ ટ્યુબની સારવાર લેવાની શરૂઆત કરી અને પાછળ જતા

0: એમણે એ દવા રાજકોટથી લેવાની શરૂ કરી. રાજકોટમાં એમને દવાની પરિણામ મળ્યું અને રેખાબાને કહેવાય ને કે સારા દિવસો રહ્યા. વિચારજો મિત્રો, કોઈ એક તાલુકાના મામલતદાર, કુંવારા અને સગર્ભા છે અને એમણે બાળકના જન્મ સમયે એની સારવાર માટે જોઈતી રજાઓ માટે જ્યારે રિપોર્ટ થાય છે, એ અરજી કરે છે, ત્યારે અધિકારી કહે છે કે તમે પરણેલા નથી એટલા માટે તમને બાળક પ્રાપ્ત કરવા માટેની જે રજાઓ હોય છે, ડિલિવરીની જે રજાઓ હોય છે, આપને મળવા પાત્ર નથી. બોલો મિત્રો, એક બાપ માટે, દીકરીઓ માટે, બહેન માટે, સમાજની દીકરીઓ માટે, બાપ વગરની દીકરીઓ માટે, એને જ્યારે પોતાનું સંતાન જોઈએ છે ત્યારે રજા નથી. હાઈકોર્ટમાં કેસ થયો અને મિત્રો આપને આનંદ થશે કે કેસનો ચુકાદો છે કે હા, રેખાબા સરવૈયા, તમને ચોક્કસથી સંતાન પ્રાપ્ત કરવાનો અધિકાર છે. બંધારણમાં ક્યાંય લગ્ન કરેલી વ્યક્તિને જ સંતાન પ્રાપ્તિ હોવી જોઈએ એવો કોઈ અધિકાર નથી. અને આ તરફ રેખાબાએ પણ વૈજ્ઞાનિક ઢબે કશું પણ અજુકતું કર્યા વગર સમાજમાં કોઈ એમને આ સામે આંગળી ન ચીરી શકે એ પ્રકારે જેમણે વાત કરી, એ પ્રકારે જેમણે પોતાની વિગતો રજૂ કરી, એ પ્રકારે એમણે સંતાન પ્રાપ્ત કરી. એક તરફ એમને સંતાન આવ્યું, પણ એમને નક્કી કર્યું હતું કે સંતાન પુત્ર આવશે કે પુત્રી, એનું નામ હું રાખીશ અભિજ્ઞ અથવા અભિજ્ઞા. સંસ્કૃત શબ્દ છે મિત્રો, અને એનો અર્થ થાય જાણનાર, ભવિષ્યનું જાણનાર. અને આવા ભવિષ્યનું જાણનાર અભિજ્ઞા રેખાબા સરવૈયા આજની તારીખે પણ એમની માતાના નામ સાથે અત્યારે તો કોલેજનો અભ્યાસ કરી રહ્યા હશે. રેખાબા અત્યારે ડેપ્યુટી કલેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. ગુજરાત સરકારના એક અગ્રીમ અને સ્પષ્ટ વક્તા તરીકેની પોતાની છાપ ધરાવે છે. આજનો આ મહિલા દિવસ, કોઈ એક કવિએ કહ્યું છે ને, સ્ત્રી અને પુરુષની પરિસ્થિતિ માટે કહ્યું છે, અને કવિનું નામ છે ગણપત પટેલ સૌમ્ય, જેમણે કહ્યું છે કે એક કિનારે પુરુષ ખડા હૈ એક કિનારે નારી, આજ દેખો દોનો મેં ફાંસલા હૈ વારી, મનમાની આઝાદી લેકર પંછી ઉડતા ઉપર, કટે પેરો સે દૂજા પંછી તડપ રહા હૈ ભૂપર. આ પુરુષ અને સ્ત્રીના ભેદભાવ મિટાવતી એક આદર્શ કથા આજે મહિલા દિને રેડિયો પાલનપુરના શ્રોતાઓ માટે, રેડિયો પાલનપુર સાથે જોડાયેલા માટે, પાલનપુરના અવાજ માટે રેખાબાને યાદ કરીએ. આવી અનેક મહિલાઓની વાતો સાથે આપણે ફરી મળીશું. 90.4 FM પાલનપુર, આપણો અવાજ, તમારો અવાજ, સૌનો અવાજ, રેડિયો પાલનપુર. જય હિન્દ, જય ગુજરાત.
1: જિંદગી જાણે જીવતી વાર્તા, એક જીવતી વાર્તા ડોક્ટર ભાવેશ પંડ્યાના સ્વરમાં દર મંગળવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે. પુનઃ પ્રસારણ દર શુક્રવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़े, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણે અંતાક્ષરીની આ સીઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની। અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ના હીરાનું તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે

શ્રોતા મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

સુપર સોંગ છે નહીં યાર. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને સોંગનું નામ છે હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સાંભળ્યો.

0: પાલનપુર અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: હેલો પાલનપુર 90.4 MHz પર હું છું આરજે AR. આપ સૌ માટે આપના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર લઈને આવું છું નવલકથા ડોલર વહુ. આ નવલકથા જે લખી છે સુધા મૂર્તિએ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ,

આ નવલકથાના ગત એપિસોડમાં એટલે કે છેલ્લા એપિસોડમાં આપણે વાત કરી હતી કે જ્યાં શ્યામના લગ્નની નીલાબાએ સંપૂર્ણપણે તૈયારીઓ કરી લીધી છે અને એ માટે ખર્ચ ઓછો પડતા પોતાને એટલે કે પોતાની જે સ્ત્રીધનની મૂડી ઘરેણા છે એમાંથી પણ શ્યામની વહુ માટે આવનારી શ્યામની એ પત્ની માટે તેઓ ઘરેણા ઘડાવે છે. આ માટે ગિરીશ અને એની પત્ની ખૂબ જ મહેનત કરી રહ્યા છે પણ એમનું જરા પણ વિશેષ ધ્યાન નીલાબા દ્વારા લેવામાં નથી આવતું. અને હવે શું થશે, આ સમગ્ર પ્રસંગ કેવી રીતે પાર પડશે તેની વાત આપણે આજના આ એપિસોડમાં કરવાના છીએ. કહે છે ને કે વિદેશથી આવનાર પુત્ર અને પૈસા ધરાવનાર પુત્ર અને એની પુત્ર વહુ એ વહાલમાં વધારે હોય કે ન હોય પણ એની આસ્થા અને સ્વાગતા એ વધારે થતી હોય છે. પરંતુ શ્યામના પિતાજીને ખબર છે કે આ પૈસાદાર કુટુંબની દીકરી અને એના માટે થતી આ જાહોજહાલી શું લેખે લાગશે, આ ગરીબ પરિવારમાં શું એ સારી વહુ બની શકશે અથવા એડજસ્ટ કરી શકશે. આ સવાલોની વચ્ચે જે વિટંબણાઓ છે એના જવાબ જ આ નવલકથામાં આપણે સાંભળવાના છે, માણવાના છે અને મેળવવાના છે. આ વિરામ બાદ આપણે નવલકથાનું અનુસંધાન આગળ માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

લગ્ન માટે કપડાની ખરીદી થતી હતી ત્યારે શ્યામે કહ્યું, બા, ગિરીશની પત્ની માટે પણ એક સુંદર સાડી ખરીદજો. હ, કેમ ભાઈ, તેની પાસે તેના લગ્ન વખતની સાડી છે તો ખરી, અને તું પણ એક સાડી અમેરિકાથી એના માટે લાવ્યો જ છે ને? એ બધું તો ઠીક છે, એક બીજી પણ સારી રેશમી સાડી એના માટે લઈ લેજો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, અને જેના લેખિકા છે સુધા મૂર્તિ, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ વાત નીલાબાને સહેજે પસંદ પડી નહીં, પણ પૈસા તો શ્યામ જ આપતો હોવાથી ખાસ વિરોધ કરી શક્યા નહીં. દુકાને પહોંચ્યા પછી શ્યામે મીનાક્ષી માટે એક ખૂબ જ સુંદર ફાલસા રંગની સાડી પસંદ કરી. ત્યારે નીલાબાને ખૂબ ગુસ્સો ચડ્યો. એ સાડીની કિંમત 6000 રૂપિયા હતી. શ્યામે સમજાવતા કહ્યું, બા, હું જ્યારે વલસાડમાં તેને ઘરે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો ત્યારે તેણે મારી ખૂબ કાળજી કરી હતી. બીજી બાજુ અનિતાને મન કોઈ વસ્તુની કિંમત જોવા જેવી બાબત તદ્દન નકામી હતી. પોતાના ભાવિ પતિના પૈસે તેણે તો 50000 રૂપિયાની કિંમતી સાડીઓ ખરીદી અને પોતાના પિતાના આપેલા ભેટના પૈસાથી બીજા 1 લાખની કિંમતની ભારે ભારે સાડીઓ ખરીદી. સુરભીએ પણ ઊંચી કિંમતની 6-1 સાડી તો ખરીદી જ. શ્યામે પોતે લાવેલી સાડી મીનાક્ષીને બતાવી. મીનાક્ષી, વર્ષો પહેલા હું તારા માટે ફાલસા રંગની સાડી ખરીદી શક્યો નહોતો. આજે હવે હું તારો જેઠ બન્યો છું ત્યારે એ શક્ય બન્યું છે. જીવનમાં કેટલીક વખતે ઘણા સંબંધોને નામ આપવાની જરૂર નથી હોતી, પણ લાગણીઓ જોડાયેલી હોય ત્યારે એના માટે કંઈક કરીએ તો એનો આનંદ મળે છે. શ્યામને કદાચ આ જ વાતનો આનંદ હોય. શું વાત આગળ વધશે તે માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આટલી ભારે સાડી મીનાક્ષી કદી લઈ શકી ન હોત તેના મુખડા પર આભારની લાગણી છવાઈ ગઈ. શ્યામનું લગ્ન ખરેખર એક ધામધૂમથી થયેલ પ્રસંગ નીવડ્યો. વૈભવનું ખૂબ જ પ્રદર્શન થયું એમ લાગ્યું. જેણે આખું શહેર આમંત્રિત કરવામાં આવેલું, રાજકારણીઓ, સમૃદ્ધ નાગરિકો, મોટા મોટા અધિકારીઓ વગેરે વગેરે પણ આવ્યા. અનિતાની માએ નીલાબાને એક નાટકીય વિનંતી કરી, મારી અનિતાને તમારી સુરભિ જેવી જ ગણજો. જો અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરશો. લગ્નવિધિમાં અમારા તરફથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ખરેખર અમે માફી માગીએ છીએ. એક શાણી કહેવત છે, જે કંઈ ચળકે તે બધું સોનું ન હોય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. નીલાબા આવી મીઠી મીઠી વાતોથી, એમને મળેલી ખૂબ જ કિંમતી રેશમી સાડીની ભેટ વગેરેથી ખૂબ અંજાઈ ગયા હતા. અમેરિકા પાછા ફરવાનો સમય ધીરે ધીરે નજીક આવતો ગયો અને હવે તો ફક્ત લગભગ 10-1 દિવસ જ બાકી રહ્યા. નવપરણિત યુગલ પોતાની મધુરજની માણવા માટે ઊંટી ગયા. તેઓ મુંબઈ પણ એક આટો વિઝા માટે જઈ આવ્યા અને છેવટે તે દિવસ આવી પહોંચ્યો. નીલાબાનો અતિ પ્યારો દીકરો, જેણે તેમને બધી મહત્વકાંક્ષાઓ પૂરી કરી હતી, તેમને ખૂબ ગૌરવ બક્ષ્યું હતું, તે પાછો અમેરિકા જતો હતો. શ્યામે તેમને કહ્યું, બા, સુરભિના લગ્ન વખતે હું ફરી પાછો આવીશ. હો, અનિતાને વિઝા માટે હજુ થોડો સમય લાગી શકે તેમ છે. ત્યાં સુધી તે આપણે ઘરે રહેશે, હું તેને કહીશ. હાસતો વળી, તે આપણે જ ઘરે રહે ને? નીલાબા બોલ્યા, શું તે મારી મોટી વહુ નથી? આપણા ઘરના રીત રિવાજો પણ એણે જાણવા જોઈશે અને ઘરના બીજા સભ્યો સાથે અનુકૂળ થઈને રહેવાનું શીખવું પડશે. એ તો એમ જ હોય ને? પણ વાસ્તવમાં શું એવું બનશે? માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પણ આ બધું તો ફક્ત વિચારોમાં જ રહ્યું. જે દિવસે શ્યામનું પ્લેન રવાના થયું તે જ દિવસે અનિતા એરપોર્ટથી જ પોતાના મા બાપને ત્યાં ઉપડી ગઈ. નીલાબાને તેણે કહ્યું, અમારા ઘરમાં ફોન છે, અમેરિકા પહોંચીને મને ફોન કરશે એટલે મને લાગે છે કે ત્યાં જવું વધુ સારું રહેશે. પછી હું થોડા દિવસ ત્યાં જ રહીશ. બીજું, જે મારા સગાઓ લગ્ન માટે આવ્યા છે તે બધાને હું સારી રીતે મળી પણ શકી નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. આરજે એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. હા, એમ જ કર, નીલાબાએ કહ્યું. બે ત્રણ દિવસ પછી આપણે ત્યાં આવી જજે. છેવટે તો આ તારું જ ઘર છે ને? પણ અનિતા તેમના જીવનમાં લાંબો સમય દૂર રહી. જ્યારે તે મુલાકાતે આવી ત્યારે તેણે એટલું જ જણાવ્યું, હું આજે અમેરિકા જવાની છું. આટલા બધા દિવસો તેને એવું કેમ કર્યું અથવા એવું કયું કામ તેને રોકી રાખે તેવું હતું? એ આખરે શું કરતી હતી? ઓહ, એ તો વડોદરામાં માસીને, દિલ્હીમાં કાકાને અને મુંબઈવાળા કાકાને ત્યાં મળવા રહેવા જઈ આવી હતી. આ બધું ફરવાનું લગભગ એ જ વખતે પૂરું થયું જ્યારે તેને અમેરિકા જવાનો વિઝા મળી શક્યા. એક વિશ્વાસ સાથે અનિતાએ સાસુને કહ્યું, હું એટલી તો દિલગીર છું બા. શ્યામે મને કહ્યું હતું કે આ વિઝા મળતા ઘણો લાંબો સમય લાગી શકે છે, તેથી જ તો હું પહેલા આ બધા મારા સગાઓને ત્યાં જઈ આવી. એ વિઝા એટલો જલ્દી મળશે એવી મને ખબર હોત તો હું જાતે જ મનથી પણ આવી જતી. સાચું કહું છું, દુઃખથી માથું ધૂણાવતા તેણે ઉમેર્યું, મારે ખરેખર તમારી અને સુરભીની સાથે થોડા દિવસો ગાળવા હતા. આ બધું એ રીતે થયું તેનો મને ખરેખર અફસોસ છે. આ બધા નાટકને મનહરલાલ તો તરત પામી ગયા કે અનિતા તો કેવળ શિષ્ટાચાર માટે જ આ બધું કહે છે. પણ નીલાબાને સહેજે વહેમ ન આવ્યો. તેમણે પ્રેમથી અનિતાને કહ્યું, ભલે ભલે હશે, જે થવાનું હતું તે થયું, તારું હૃદય સોનાનું છે તે હું જાણું ને. ત્યારે સુરભીના લગ્ન ઠરાવીશું ત્યારે તું 2 મહિના અગાઉથી જ આવી પહોંચજે. તું તો આ ઘરની મહાલક્ષ્મી દેવી છે. વાત ક્યાંથી ક્યાં સુધી પહોંચે ને એ અહીં ખબર પડે. માણીશું અનુસંધાનને આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

તું 2 મહિના પહેલેથી જ આવજે, લગ્નને માટે પછી તારે જ મહેનત કરવી પડશે ને. વળી જો તું લગ્ન પછી પણ 2-1 મહિના અહીં રહી શકે તો મને ખૂબ ગમશે. ચાલ, હવે મારે તને આશીર્વાદ આપવાના છે અને તું સુખેથી અમેરિકા રવાના થઈ જા. અનિતાએ મીનાક્ષી સાથે વાત કરવા જેટલી પણ ચિંતા કરી નહીં. પહેલા પણ જ્યારે તે મીનાક્ષીને મળી હતી ત્યારે તેની તદ્દન અવગણના જ કરતી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અનિતા અમેરિકા ઉપડી ગઈ. એરપોર્ટ પર તેને વળાવ્યા પછી એક વિશ્વાસ સાથે નીલાબા બોલ્યા, આટલી સારી વહુ મેળવવા માટે આપણે કેટલા સદભાગ્યી છીએ. મનહરલાલે દુઃખથી મોં ફેરવી લીધું. શ્યામના લગ્ન પછી ઘરનું વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. અજાણી અને ગેરહાજર રહેતી અનિતા માટે વખાણોના પુષ્પહાર સતત ગૂંથાતા હતા. જ્યારે ને ત્યારે મીનાક્ષી સાથે તેની તુલના કરવામાં આવતી. અત્યાર સુધી તો મીનાક્ષી ઘરની સુંદર વહુ હતી તેનો અભિપ્રાય પણ પૂછવામાં આવતો. નીલાબા ઘણી વખત તેના વખાણ પણ કરતા, મીનાક્ષીએ મને ખૂબ આરામ આપ્યો છે, તેને કારણે જ હું તો નિવૃત્ત થઈ ગઈ છું. પણ હવે આવા વખાણ ભાગ્યે જ થતા. ખરું જ કહ્યું છે કે તમારી પાસે જો પૈસો હશે તો તમે સૂર્યની જેમ ઝળહળશો, જો તમારી પાસે પૈસો નહીં હોય તો તમે કૂતરાની જેમ ટળવળશો. દિવસે ને દિવસે અનિતા એ સૂર્યની જેમ વધુ ને વધુ ઝળહળવા લાગી, જ્યારે મીનાક્ષીની જિંદગી ઉત્તરોત્તર એક કૂતરા જેવી થવા લાગી. ઘેર જ્યારે કોઈ સગા કે મહેમાનો મુલાકાતે આવે ત્યારે અનિતાની પ્રશંસા આકાશને આંબી જતી. વૈભવી લગ્નનું વિગતવાર વર્ણન થતું, લગ્નના ફોટાઓનું આલ્બમ ગૌરવભેરે દેખાડવામાં આવતું અને વિડીયો પણ બતાવવામાં આવતો. આજ તો કર્મની કઠણાઈ છે. માણીશું અંશોને આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અનિતાના કુટુંબે આપેલી પહેરામણીની લાંબી યાદી પણ વિગતવાર કહેવાતી. સરળ સ્વભાવ અને બીજા ગુણોથી આરોપિત અનિતાની છબી ઊભી થતી. પણ હકીકત એ હતી કે લગ્નની બધી ભેટો અનિતાના પિતાના ઘરમાં રાખી દેવામાં આવી હતી. તે માટે કહેવાયું હતું કે આપણું ઘર તો કેટલું નાનું છે, આવડા મોટા ચાંદીના વાસણો મૂકવાની પણ જગ્યા ક્યાં છે. આવી વાતચીતોથી વાજ આવી ગયેલા મનહરલાલે તો ઓરડો છોડીને ચાલી જ જવાનું પસંદ કરતા, પણ મીનાક્ષી તેનું રસોડું છોડી જઈ શકતી નહીં, તે ક્યાં ભાગીને જાય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJR ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અનિતાએ લખેલા પત્રો અને સાથે બીડેલા ફોટોગ્રાફને લીધે પરિસ્થિતિ વણસતી.

પોતાની અમેરિકન જીવનશૈલીની વિગતવાર માહિતી અનિતાના પત્રોમાં રહેતી. તે શું કપડાં પહેરતી હતી, ક્યાં ફરવા ગઈ હતી, ઘરની સજાવટ કેવી હતી, કઈ ગાડીઓમાં તેઓ બધે ફરવા જતા હતા, કઈ કઈ જગ્યાઓ તેણે જોઈ હતી, વગેરે વગેરે. આવો પત્ર જે દિવસે આવ્યો હોય નીલાબાના મનને જાણે પાંખો આવી જતી. ગિરીશ અને મનહરલાલ તટસ્થ રહેતા, પણ સુરભિ તો મોહિત અને ચકિત જ થઈ જતી. બીજી બાજુ મીનાક્ષી ઉદ્વિગ્ન થતી, કારણ કે તેને ખ્યાલ આવી જતો હવે તેના ભાગ્યમાં પલટો આવી રહ્યો છે. એક દિવસ શાળામાં અડધા દિવસનું કામકાજ હતું. સ્ટાફ રૂમમાં શાળાના વિદ્યાર્થીઓ કરતાં પણ વધુ ઘોંઘાટ થઈ રહ્યો હતો. હેડ મિસ્ટ્રેસ સુશીલાને મીનાક્ષી પ્રત્યે ભાવ હતો. તેઓ મીનાક્ષીની નજીક આવ્યા અને પૂછવા લાગ્યા, મીનુ, આપણે મુગલે આજમ જોવા જઈશું? મેં સાંભળ્યું છે કે એના ગીતો બહુ જ સરસ છે. હા મેડમ, હું કોલેજમાં ભણતી હતી ત્યારે મેં તે ફિલ્મ જોઈ હતી. થોડી ક્ષણો માટે મીનાક્ષીની ભૂતકાળની સ્મૃતિઓ જાણે યાદ આવી ગઈ અને તે એમાં ખોવાઈ ગઈ. પણ એ ભૂલી ગઈ હતી કે ઘરે નીલાબા કંઈક નવું કરશે. તો શું થયું? સાચે જેવું થયું એ માણવા માટે વિરામ બાદ પણ તમે મારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વલસાડના રિંગલ થિયેટરમાં મુગલે આઝમ ફિલ્મ ચડી હતી. તેની બધી ટિકિટો એ બહેનપણીઓનું ટોળું જ ખરીદી લાવી અને કોલેજના ક્લાસ છોડીને આ ફિલ્મ જોવા તે ટોળું ઉપડ્યું હતું. બીજે દિવસે તે બધીઓએ ભેગી થઈને તેને એનું એક ગીત ગાવા ફરજ પાડી હતી. મોહબ્બત કી જૂઠી કહાની પે રોએ. એક મસ્તીખોર છોકરીએ ઠરાવ્યું કે તેને વન્સ મોર મળવું જોઈએ. કંટાળો આપતા ઇકોનોમિક્સના લેક્ચર અગાઉ તેણે બ્લેકબોર્ડ પર મોટા અક્ષરોમાં લખી કાઢ્યું, આજે અમારે ઇકોનોમિક્સ શીખવું નથી, અમારે મધુબાલા જેવી દેખાતી અને લતા મંગેશકરની જેમ ગાતી છોકરી પાસે ગીત સાંભળવું છે. અમારી માંગણી છે કે મીનાક્ષી આ ગીત ગાય, મોહબ્બત કી જૂઠી કહાની પે રોએ. આજે બધી બહેનપણીઓ ક્યાં? એ જાદુઈ દિવસો ક્યાં ગયા? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજીઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, કે જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, તેના અંશોને માણી રહ્યા છો. વિચારે ચડેલી મીનાક્ષીને સુશીલાના અવાજે પાછી વર્તમાનમાં લાવી દીધી. તો પછી તું આ મૂવી જોવા આવે છે કે નહીં? સોરી, મેં મારા સાસુને કહ્યું નથી એટલે આજે તો હું નહીં આવી શકું, કદાચ કોઈ બીજી વખત વાત. હવે ચાલને, હું તારા સાસુને કહી દઈશ. બસ સ્ટાફ રૂમમાંથી વસ્તી ઓછી થઈ પછી સુશીલા મીનાક્ષીની પાસે બેઠી. મીનાક્ષી, મારે તને કંઈક વાત કરવી છે. મને આશા છે કે તું ગેરસમજ નહીં કરે. આ વાત પણ હું તને એટલા ખાતર જ કહી રહી છું કારણ કે હું જાણું છું કે મનહરભાઈ કેટલા બધા સારા અને સ્વમાની વ્યક્તિ છે. વાત શું છે? પરમ દિવસે હું એક મેચની શો જોવા ગઈ હતી ત્યારે મેં આગળની હરોળમાં એક છોકરા સાથે સુરભીને બેઠેલી જોઈ. એ મને તો બહુ ઓળખતી નથી પણ હું તેને ઓળખું છું. અંધારામાં તેઓ ખૂબ અડોઅડે બેઠા હતા ને પોતાની દુનિયામાં ખોવાયેલા હતા. મીનાક્ષીને માથે તો જાણે કોઈએ હથોડો જ ન માર્યો હોય. શું તે છોકરાને તમે જાણો છો? હા, હું એને સારી રીતે જાણું છું. અમારા ઘરના રસ્તામાં નાકા પરના ખૂણામાં ઘરમાં જ તે રહે છે. એનું નામ ગોપીનાથ છે. દેખાવડો છોકરો છે, બીએસસી થયેલો પણ છે. કદાચ સુરભીના વર્ગમાં જ ભણતો હશે પણ હજી નોકરી મળી નથી. કદાચ પાર્ટ ટાઈમ કામ કરે છે. એટલું સારું છે કે એને કોઈ જાતના વ્યસન નથી. તારે કદાચ વધુ માહિતી મેળવવી હોય તો જોજે. હવે આ વાત ઘરમાં કેવી રીતે કહેવી? અને કહે છે કે નહીં એ માણવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો. હવે રામ વાત પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનાક્ષીને જાણે પોતાની આખી દુનિયા ડૂબતી હોય ને એવું લાગ્યું. નીલાબા સુરભી માટે કોઈ એવું ઘર શોધતા હતા જેમાં સાસુ ન હોય, તેથી તેના લગ્ન ઠેલાતા જતા.

આ શરત ન હોત તો સુરભીના લગ્ન ક્યારનાય થઈ ગયા હોત. એક બાજુ ગિરીશ અને મનોહરલાલ સુરભી માટે યોગ્ય છોકરાની તપાસ કરી રહ્યા હતા અને બીજી બાજુ સુરભી કોઈ અયોગ્ય યુવાન સાથે સંબંધ જોડી રહી હતી. ભારે હૃદય મીનાક્ષી ઘરે પહોંચી ફિલ્મ માટે તેનો ઉત્સાહ તો ક્યારનો ઓગળી ગયો હતો. તેને પોતાની કોઈ બહેન ન હતી અને તે સુરભીને જ બહેન તરીકે પ્રેમ કરવા લાગી હતી. રોજ તે પ્રાર્થના કરતી કે પોતાની જેમ સુરભીને પણ સારો પતિ મળી જાય. બે એક દિવસ અગાઉ જ કોઈકે તેને વાત કરી હતી કે જો તે અંબાજી માતાના દર્શનની માનતા રાખશે તો તે અવશ્ય પૂરી થશે અને સુરભીએ સારો પતિ મળી જાય તે માટે એને તો કોઈ માનતા ન રાખી, પરંતુ મીનાક્ષી માનતા રાખી ચૂકી હતી. સંપૂર્ણ શ્રદ્ધા સાથે તેણે શહેરમાંના અંબા માતાના મંદિરે જઈ માનતા લીધી હતી. માતાના આશીર્વાદની પ્રસાદી તરીકે લાલ બંગડીઓ પણ સુરભી માટે લઈ આવી હતી. પણ હવે શું? આ વાતને માણીશું આપણે આવતા એપિસોડમાં, અને ત્યાં સુધી તમારે મને આ અભિપ્રાય મોકલી આપવાના છે. નવલકથા કેવી લાગે છે? રેડિયો પાલનપુરના કાર્યક્રમ કેવા લાગે છે? આ માટે 95-12-99-66-88 પર તમે અમને વોટ્સએપ દ્વારા સંદેશા મોકલી શકો. આ સિવાય અમારી એન્ડ્રોઈડ મોબાઈલ પર અને આઈફોનના આઈટ્યુન સ્ટોર પરથી અમારી મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. તેનામાં રહેલા સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એક્સ પર પણ તમે DM અને મેસેજ કરી શકો છો. અમારી આ એપ્લિકેશનને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. સાથે સાથે ઇમેઇલ radiopalanpur@gmail.com પર પણ અભિપ્રાય આપી શકો. વિશ્વના કોઈ પણ ખૂણામાં રેડિયો પાલનપુર સાંભળવા ઈચ્છતા અને તમે પણ જોડાઈ રહેવા માંગતા હોવ તો તમે આ મોબાઈલ એપ્લિકેશનને આ સિવાય રેડિયો ગાર્ડન પર અમારો સંપર્ક કરી શકો છો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.